નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું, સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોસ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95129688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં

0: સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે. માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતા મૃતમના પ્રસારણમાં આપણે ભગવદ્ ગીતાના 13મા અધ્યાયની અંદર એને સમાપ્ત કરવા ઉપર છીએ. 13મા અધ્યાયને ગીતામાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ એ નામથી ઓળખવામાં આવેલો છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિભાગ, જેમ સાંખ્ય દર્શનની અંદર પુરુષ અને પ્રકૃતિ એવા બે તત્વો, યોગ દર્શનની અંદર પુરુષ અને પ્રકૃતિ એવા બે તત્વો, એમાંનું એક જે છે એ પરમ ચૈતન્ય અને બીજું છે એ પરમ અચેતન, જેને અહીંયા ક્ષેત્ર નામથી ઓળખવામાં આવ્યું છે. અને ક્ષેત્રજ્ઞ એટલે આત્મા, શરીર અને આત્મા, પરમાત્મા, પરમેશ્વર, પરમ ચૈતન્ય જેના હોવાને કારણે જગત વિદ્યમાન છે, છતાં જગતથી એ લિપ્ત નથી, અલિપ્ત છે. કારણ કે જગત છે સર્વથા અચેતન છે, અને સર્વથા અચેતન હોવા છતાં એની અંદર ચેતનત્વની ભ્રાંતિ તો ઉત્પન્ન થાય જ છે, એ ચેતન છે એવું લાગ્યા કરે છે. અનેક ઉદાહરણો આપણે આગળના પ્રસંગોમાં જોયા છે એટલે હું ફરી એને રિપીટ કરતો નથી, પણ અચેતન હોવા છતાં ચેતન લાગે અને ચેતન હોવા છતાં અચેતન લાગે, એ ભ્રાંતિ, એનાથી જગતનું સંચાલન થાય અને એને જ સત્ય માને, એને જ જે છે તેવું માનીને ચાલતો હોય તો એને કોઈ સંજોગોમાં સાચું જ્ઞાન થઈ શકે નહીં. જ્ઞાન એ માત્ર માહિતીને જ્ઞાન કહેવામાં આવતું નથી. આ વાત આપણે આગળ જોઈ છે કે સંપૂર્ણ જગત, જગત એટલે એનો વિસ્તાર કેટલો, સમગ્ર બ્રહ્માંડ, જે કંઈ આપણી નજરોમાં કે આપણી કલ્પનામાં પણ હોય તો એ બધું જ જગત એ પોતે ચૈતન્ય સ્વરૂપ નથી, ચૈતન્યમય પણ નથી. ચૈતન્યનો પ્રવાહ એની અંદર હોવા છતાં એ પોતે ચૈતન્ય યુક્ત છે એમ કહી શકાય નહીં. ચૈતન્ય ન હોત તો એ ના હોત, કારણ કે મૂળ બીજમાંથી એનો વિસ્તાર થઈને જે જગતને આપણે અત્યારે વર્તમાનમાં જોઈ રહ્યા છીએ તે આખું જગત એ અલગ છે, અને પરબ્રહ્મ તત્વ જે છે તે અલગ છે. શરીરમાં ચૈતન્ય હોય ત્યાં સુધી માણસ જીવે છે એમ કહેવાય, શરીરમાં ચૈતન્ય જતું રહે એટલે માણસ અચેતન છે એમ કહેવાય, પણ છતાં જે મૂળ પરબ્રહ્મ સ્વરૂપ છે એ તો અવિનાશી છે, એ તો નાશ પામતું નથી, એને ન જન્મ છે ન મૃત્યુ છે, એને ન આદિ છે ન અંત છે, એને કોઈ પણ પ્રકારનો ગુણ જેનાથી આપણે ઓળખાવી શકીએ તે છે નહીં, અને છતાં એ શરીરમાં છે. અને એટલા માટે આપણને એવી ભ્રાંતિ ઊભી થાય છે કે એ કર્તા છે. તો વસ્તુતઃ કરતા કોણ? કર્મનો કરતા, કર્મનો કરનાર કોણ? પરમેશ્વર કર્મનો કરતા છે તો કે ના, એ તો અકર્તા છે. શરીર કર્મનું કરતા છે તો કે ના, એ તો અચેતન છે. અને છતાં બંનેના સાથે હોવાને કારણે આ જગત ચાલ્યા કરે છે. તો ઈશ્વર કર્મનો કરતા નથી, પરમાત્મા કર્મોનો કરતા નથી, અને તેથી કર્મ એને લેપતા નથી, કર્મથી પણ એ અલિપ્ત છે. અને પછી એક ઉદાહરણ

આપ્યું હતું છેલ્લે કે જેમ આકાશ નામનું તત્વ છે, એ આકાશ નામનું તત્વ સર્વત્ર વ્યાપ્ત છે, બધે આકાશ છે. આપણા ઉદરની અંદર જે ખાલી જગ્યા છે એને આકાશ કહીશું, આપણા કાનમાં જે ખાલી ખાલી પોલાણ છે એને આકાશ કહીશું. આકાશ સર્વત્ર વ્યાપ્ત છે, છતાં એ આકાશ કશાથી લેપાતું નથી. આકાશને પોતાનો કોઈ રંગ નથી, આકાશને પોતાનો કોઈ આકાર નથી. આકાશ સર્વવ્યાપ્ત છે અને છતાં કશાથી એ લિપ્ત નથી, અલિપ્ત છે. સર્વત્ર અવસ્થિતો દેહે, એવી જ રીતે આ શરીરની અંદર સર્વત્વ સર્વત્ર ઈશ્વર રહેલો હોવા છતાં, આત્મા એની અંદર રહેલો હોવા છતાં નોપલિપ્યતે, એ લેપાતો નથી. એના ગુણો વડે એ એટલા ગુણવાળો છે એવો લેપ એને નથી થતો. લેપનાર થાય તો ગુણો થાય, પણ એ આત્માને લાલ એમ કહીએ આપણે તો લાલ ગુણ આત્માનો છે નહીં. એવી જ રીતે બાકીના બધા ડાયો, ગાડો, માયાળું, લાંબો, ટૂંકો, કશું એ આત્માને લેપનારું બનતું નથી. આત્મા સર્વત્ર વ્યાપ્ત છે અને છતાં સર્વથી અલિપ્ત છે, એવું આપણને છેલ્લે 32મા શ્લોકમાં કહ્યું હતું. એ જ વાત સમજવાની છે આખી, કે જગત જે છે બે તત્વોનું બનેલું છે. બીજું એક ઉદાહરણ આપે છે, યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નમ લોકમિમં રવિઃ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સ્નમ પ્રકાશયતિ ભારત. એક સૂર્ય એક જગ્યાએ ઉગે અને એ એક જગ્યાએથી ઉગેલો હોવા છતાં આખા લોકને, આખા જગતને એ પ્રકાશિત કરી દે, એનો પ્રકાશ ખૂણે ખૂણે પ્રસરી જાય. સૂર્ય એક, પદાર્થો અનેક, એક સૂર્ય ત્યાંથી પ્રકાશે, એને ખૂણે ખૂણે પોતે ફરવા જવાની જરૂર નથી, પણ એ એક સૂર્ય ત્યાં રહેલો ઘરના આંગણાને પ્રકાશે અને ઘરની ઓરડીઓને પ્રકાશે. ઘરની ઓરડીની મર્યાદા મુજબ આ પ્રકાશ નાનો મોટો ઝાંખો તીવ્ર હોઈ શકે, પણ સૂર્ય ઉગે ને અજવાળું થાય. આ વાત છે, એના માટે અનેક સૂર્યોની જરૂર નથી. અનેક સૂર્ય અનેક જગ્યાએ ઉગે અને અનેક વસ્તુઓને પ્રકાશિત કરે. આપણે આર્ટિફિશિયલ બનાવટી કૃતક પ્રકાશ પેદા કરીએ ત્યારે જે રૂમની અંદર આપણે ટ્યુબલાઇટ ચાલુ કરીએ તે રૂમ પ્રકાશિત થાય. એટલે એક જ મકાનની અંદર અનેક ટ્યુબલાઇટો લગાડવી પડે, પણ અનેક જગતની અનેક વિસ્તૃત કોણવાળા જગતને પ્રકાશિત કરવા માટે અનેક સૂર્યની જરૂર પડતી નથી. એક જ સૂર્ય ત્યાંથી રહે રહે પ્રકાશ આપ્યા કરે છે. તો આખા લોકને, આખા જગતને એકમાત્ર સૂર્ય એક જ જગ્યાએ રહીને જે રીતે પ્રકાશિત કરે છે તે રીતે તથા કૃત્સ્નમ ક્ષેત્રમ, આખા એક ક્ષેત્રને ક્ષેત્રી પ્રકાશયતિ. અહીંયા સ્પષ્ટપણે ક્ષેત્રમ અને ક્ષેત્રી એવા શબ્દો વાપર્યા, શરૂઆતમાં વાપર્યા હતા. ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ વિભાગ, આ શરીરને તમે ક્ષેત્ર જાણો, ઇદમ શરીરમ કૌંતેય એમ કરીને શરૂઆત કરી હતી. ક્ષેત્રમિત્યભિધીયતે, એને ક્ષેત્ર જાણ એમ કહીને શરૂઆત કરી હતી. અહીંયા આવીને કહે છે કે ક્ષેત્રમ ક્ષેત્રી પ્રકાશયતિ, એટલે પ્રકાશ કરવાનો ગુણધર્મ એનામાં છે એમ એ કહેવાથી માગતા. મેં તમને આગલા શ્લોકની અંદર કહ્યું હતું કે જ્યારે આપણે ઉદાહરણ લઈએ છીએ ત્યારે ઉદાહરણ જે વિષય માટે, જે માટે ઉપમા કે ઉદાહરણ જે કંઈ લઈએ તેટલા પૂરતું લાગુ પડે, સંપૂર્ણપણે લાગુ પડે એવું બનતું નથી. અહીંયા એટલા પૂરતું આપણે લાગુ કરવાનું છે કે સૂર્ય, સૂર્યનો પ્રકાશ એ ધર્મ છે, આત્માનો તો કોઈ ધર્મ જ નથી, એ સ્વયં પ્રકાશ છે. આત્માનો ધર્મ છે એમ કહેવા જઈએ તો બે જુદા પડી જાય, ધર્મ અને ધર્મી એ જુદા પાડવાના નથી.
આત્માનું જ્ઞાન એમ કહીએ તો જ્ઞાન

અને આત્મા જુદો, આપણે જ્ઞાનમય છે, પ્રકાશમય છે. એટલે સૂર્યનું ઉદાહરણ કે સૂર્યની ઉપમા આપવાની શરૂઆત કરીએ ત્યારે એની પણ મર્યાદા જ આપણે સ્વીકારવી જોઈએ, કારણ કે સૂર્ય પણ એનું જ સર્જન છે. એટલે આપણે સમજવા માટે આ ઉદાહરણ લેવું પડશે કે સૂર્ય અને આલોક, આ જગત, આલોક કહીએ એટલે પાછો પ્રકાશ એવો અર્થ થઈ જાય, સૂર્ય અને આ જગત, સૂર્ય ઉગે જગત પ્રકાશિત, ક્ષેત્ર અને ક્ષેત્રી એનો પણ આ સંબંધ છે. આખું ક્ષેત્ર કૃત્સ્નમ, કૃત્સ્નમ એટલે સંપૂર્ણ, આખું આખું એ વિશ્વ, આખું એ બ્રહ્માંડ, આખું એ ક્ષેત્ર, એને એક જ જગ્યાએ રહીને ક્ષેત્રી પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરે તો જ્ઞાનવાન કરે છે, અથવા તો જે કંઈ કર્મો છે એ કર્મો કરતું થાય છે, એની અંદર ચેતના હોય એવી એને અનુભૂતિ થયા કરે છે, એની અંદર પ્રકાશ હોય એવી અનુભૂતિ એને થયા કરે છે. પ્રકાશ એનો નથી. તો ક્ષેત્રમ કૃત્સ્નમ, આખા ક્ષેત્રને ક્ષેત્રી એટલે પરમાત્મા આત્મતત્વ એ પ્રકાશિત કરે છે. પ્રકાશયતી, આ વાત છે. એટલે બે તત્વોની વાત આખી સતત ચાલ્યા કરી છે. આપણે છેલ્લે જોઈ લઈએ, છેલ્લો શ્લોક છે 34મો શ્લોક 13મા અધ્યાયનો, એ એમ કહે છે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવમ અંતરમ જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુર્યાન્તિ તે પરમ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો આ ભેદ, બેની અંદર શું ભેદ છે, બે ક્યાં જુદા પડે છે, કઈ રીતે જુદા છે, એવી જે આ વાત થઈ તે, એટલે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર એવમ અંતરમ જ્ઞાન ચક્ષુષા વિદુહ, જે લોકો જ્ઞાન ચક્ષુ વડે, જ્ઞાનરૂપી ચક્ષુ દ્વારા, આપણા ચક્ષુઓ છે, આપણી આંખો છે, એ તો ભૌતિક છે અને ભૌતિક પદાર્થોને જોઈ શકે છે, સ્થૂળ છે અને સ્થૂળ પદાર્થોને જોઈ શકે છે. અર્જુનની આંખોને પણ પરમાત્માના સ્વરૂપને જોવા માટે દિવ્ય ચક્ષુઓની જરૂરિયાત ઊભી થઈ હતી. એ જે બાહ્ય ચક્ષુઓ, સ્થૂળ ચક્ષુઓ છે, એના વડે જે માહિતી પ્રાપ્ત થાય છે તે તો જ્ઞાન નથી. તો આ જ્ઞાન છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન. એટલે કે જે પરમાત્મા છે એ આ સ્થૂળ પ્રકૃતિથી તદ્દન ભિન્ન છે, એવો બંને વચ્ચેનો ભેદ જે છે, એ ભેદને જે લોકો જાણે છે, વિદુહ, આ ભેદને જાણવો એ મુશ્કેલ છે. જાણવો એટલે આપણને કેટલીક વસ્તુઓની જાણકારી આપવામાં આવે, એ જાણવું એમ છે જ નહીં, એનું જ્ઞાન થવું એમ છે. જ્ઞાન થવું એટલે અનુભવ થવો, પ્રતીતિ થવી, એની અનુભૂતિ જો તમને થઈ એક વખત તો એનું જ્ઞાન થયું કહેવાય. 10 વખત કોઈને કહેવામાં આવે કે અંગારો ગરમ હોય છે તો ગરમ શબ્દની ખબર ન હોવાને કારણે આ ગરમ એટલે શું એમ સમજીને બાળક જો અંગારાને પકડે તો એ દાઝે, અને દાઝે એને જે દાઝવાની વસ્તુ થઈ એ એના માટે જ્ઞાન થયું, ત્યાં સુધી એ એના માટે માહિતી હતી. માહિતીમાંથી જ્ઞાન તરફ જવું પડે. આ માહિતી હું બોલી ગયો કે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહી દીધી કે એ સિવાય બધા દર્શનોએ આપણને કહેલી છે, વાંચ્યું હોય ઘણું, સાંભળ્યું હોય ઘણું, પણ તેનાથી જ્ઞાન થયું એમ ના કહેવાય. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન, આખો એમ કહે છે. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને જાણવો. ક્ષેત્રજ્ઞ એટલે પરમાત્મા અવિનાશી છે, અનંત છે, અભોગતા છે, અકર્તા છે, અને આ સમગ્ર જગત જેની અંદર આ ભોગતૃત્વ કર્તૃત્વ વગેરે દેખાય છે તે એ પરમાત્માનું નથી, અને પરમાત્માનું નથી એની સાથે આ પ્રકૃતિનું નથી, પણ જે કંઈ થાય છે તેનાથી પરમાત્મા તો લેપાતો નથી. એટલે આત્મા તો
લેપાતો નથી, લેપાતો નથી એનો અર્થ એ થયો કે આત્મા

ધાયેલો જ નથી. મોક્ષ ની વાત કરીએ કે તેને મોક્ષ મળે છે, મોક્ષ મળે છે એનો અર્થ કે તે બંધાયેલો હતો. ના, પરમાત્મા કે ઈશ્વર એ બંધાયેલો છે જ નહીં. બંધાયેલો હોવું એ પણ ગુણ થયો, એ તો નિર્ગુણ છે. બધા જ નથી એટલે જો આ પ્રતીતિ થઈ તો એ મુક્ત છે, પ્રતીતિ ન થઈ તો એ બંધાયેલો છે. દર્પણની અંદર રહેલા પોતાને જ્યાં સુધી જુએ છે પોતા તરીકે, ત્યાં સુધી એ બંધાયેલો છે. દર્પણ ફૂટી ગયું તો એ બંધાયેલો નથી, દર્પણમાં છે જ નહીં. દર્પણ ફોડવાની પ્રક્રિયા છે, અજ્ઞાન તોડવાની પ્રક્રિયા છે, અવિદ્યાનો નાશ કરવાની પ્રક્રિયા છે. એ પ્રક્રિયા જ્ઞાનની પ્રક્રિયા છે. અવિદ્યાનો નાશ કરવો, અજ્ઞાનનો નાશ કરવો, અને જે કંઈ આપણે જ્ઞાન તરીકે જોઈએ છીએ તે સમસ્ત અજ્ઞાન છે, અવિદ્યા છે, ભ્રાંતિ છે. આપણે પેલું હરણ દોડતું દોડતું પાણી પીવા જાય, રણની અંદર એને પાણી દેખાય છે તો એ પાણી પીવા દોડે છે, પણ પાણી છે જ નહીં. આપણા બધાનું હરણ જેવું છે, મૃગજળમાં જળ દેખાય છે. તો મૃગજળ જુદી વસ્તુ છે અને જળ જુદી વસ્તુ છે. જળ અને મૃગજળનો ભેદ સમજવો એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજવા બરોબર છે. જળ છે એ મૃગજળ નથી, મૃગજળ છે એ જળ નથી, અને છતાં મૃગજળ જળ જેવું દેખાય છે. એના કારણો હોય શકે, પણ મોટું કારણ છે એ હરણની પોતાની આંખોની મર્યાદા છે. એ જ વસ્તુ છે અહીંયા કે આ બે તત્વો એકબીજાથી અલગ છે, અને પરમાત્મા તો આ બધાથી સાવ જુદો છે, અલગ છે, નિર્લેપ છે. એવું નિર્લેપપણાનું જ્ઞાન તમને હોવું એ તમારા મોક્ષનું કારણ બની શકે. એટલે કહે છે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવમ અંતરમ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પરમાત્મા અને આ સ્થૂળ બ્રહ્માંડ નશ્વર જગત, એ બેની વચ્ચેનું અંતર, એ બેની વચ્ચે જે ભેદ છે તે જ્ઞાન ચક્ષુષા, જ્ઞાન રૂપી આંખો વડે ભૂત પ્રકૃતિ

થનાર પ્રકૃતિ એકમાંથી બીજું તત્વ ઉત્પન્ન થતું જાય. એકમાંથી બીજું તત્વ ઉત્પન્ન થવું એ એની પ્રકૃતિ છે. જે ઉત્પન્ન થાય તે જેમાંથી ઉત્પન્ન થાય તે પ્રકૃતિ કહેવાય, જે ઉત્પન્ન થાય એ વિકૃતિ કહેવાય. તો જગત આખું વિકૃતિ છે, મૂળ પ્રકૃતિથી તો જુદું છે. પણ આ ભૂત પ્રકૃતિ અને તેનાથી અલગ મોક્ષ, એનાથી અલગ મોક્ષ એને જે જાણે છે, તો ભૂત પ્રકૃતિ અને મોક્ષ પ્રકૃતિથી મુક્ત હોવા પણ, વસ્તુતઃ ઈશ્વર પ્રકૃતિથી સંપૂર્ણપણે મુક્ત છે જ, એ બધ છે જ નહીં, પણ બધ હોવાનો જે આભાસ એને થાય છે એના કારણે આ હું બંધાયેલો છું એમ થાય છે. આ બંધાયેલા હોવા પણ એ એનો આત્માનો પરમાત્માનો ધર્મ નથી. એનો પોતાનો ધર્મ તો જે છે એ મુક્ત હોવા પણ છે, તો મુક્ત જ છે. અને કર્મ કરે છે તો પ્રકૃતિ વડે કર્મ થાય છે. આ બધા ક્રિયમાણ કર્મો છે એ પ્રકૃતિના કર્મો છે, બરોબર, એ આત્માના કર્મો નથી. આવું જે જાણે છે એને જ્ઞાન થયેલું છે, અને એટલા માટે એ તે પરમ યાંતિ, યાંતિ તે પરમ, તે લોકો પરમ પદને પ્રાપ્ત થાય છે, પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે, કે પરબ્રહ્મ એમને પ્રાપ્ત થાય છે. એ લોકો પરબ્રહ્મને, જે લોકો પરબ્રહ્મને પરબ્રહ્મ તરીકે ઉપાસે છે અને જગતથી એ સાવ અલગ તત્વ છે, એ વસ્તુનું જ્ઞાન જેને થાય છે તે પરમ પદને પામે છે. આમ 13મા અધ્યાયમાં આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ

એમ કહીને જગત અને પરમેશ્વર પરમ તત્વ એ બે વચ્ચેનો ભેદ સમજવાનો પ્રયત્ન કર્યો છે. એ બંને કેવી રીતે એકબીજાથી અલગ છે, એ બંને હોવા છતાં એક જેવા લાગતા હોય તો તે એક નથી, અને પ્રકૃતિના સ્વરૂપો જે અનેક લાગતા હોય તે અનેક લાગતા હોવા છતાં અનેક નથી, એ પ્રકારનો જે ભાવ છે એ ભાવ જે માણસ સમજી શકે છે તે પરમપદને પ્રાપ્ત કરી શકે છે. એટલે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની અંદર જે વિભાગ છે, જે ભેદ છે, જે અંતર છે, એ અંતરને જે સમજે છે તે જ્ઞાની છે, અને જ્ઞાની છે એ મુક્ત છે, તે પરમપદને પામે છે. એટલે પરમપદને પામનાર કોઈ ત્રીજી વ્યક્તિ છે એમ માનવાનું કારણ નથી, એ જ આત્મા છે અને એ જ પરમાત્માને પ્રાપ્ત કરે છે, એવું આપણે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગમાં જોયું, અને ત્યાં આ અધ્યાય પૂરો થાય છે. આપણે એનાથી આગળ જે ચાલવાનું છે એટલે અહીંયા આપણે 13મા અધ્યાયનું સમાપન કરીશું. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ ત્રયોદશોધ્યાયઃ. 13મો અધ્યાય આપણે પૂરો કર્યો અને હવે આપણે 14મા અધ્યાય તરફ આગળ ચાલી રહ્યા છીએ. 14મો જે અધ્યાય છે એ ગુણત્રય વિભાગ યોગ નામે જાણીતો છે. ગુણત્રય વિભાગ યોગ, ગુણત્રયની વાત 13મા અધ્યાયમાં અનેક વખતે થઈ છે. સત્વ રજસ તમસ તરીકે આપણે એને જોયા છે. ગુણ શબ્દ આવે એટલે આપણે ગુણ શબ્દને પૂરેપૂરો સમજી શકતા નથી, કારણ કે આપણે ગુજરાતી ભાષામાં ગુણ શબ્દને ક્વોલિટી એવા અર્થમાં વાપરતા હોઈએ છીએ. લાલ પીળું એ ગુણ છે, ગળ્યું ખાટું એ ગુણ છે, લાંબુ ટૂંકું એ ગુણ છે, જેટલા જેટલા વિશેષણો આપણે આપી શકીએ એ બધાને આપણે ગુણ તરીકે ઓળખાવતા હોઈએ છીએ. ગુણત્રય એની વાત જે પ્રકૃતિની સાથે સંકળાયેલી છે એ કરવાની છે, એ 14મા અધ્યાયમાં થવાની છે. પણ શરૂઆત આપણે જ્યાં જોઈએ છીએ ત્યાં પેલા જ્ઞાનના સંદર્ભમાં વાત ચાલે છે, એટલે એ સંદર્ભને આપણે ચાલુ ગણવાનો છે. અહીંયા 13મો અધ્યાય પૂરો થયો પણ વાત પૂરી નથી થઈ, એ ચાલે છે. કંઈ જુદી જ વાત 14મા અધ્યાયમાં આવવાની છે એવું નથી, એટલા માટે જ્ઞાનની પ્રશંસા સાથે 14મા અધ્યાયની શરૂઆત થાય છે. શ્રી ભગવાન વાચ, કૃષ્ણ કહે છે, પરમ ભૂય પ્રવ

કહું છું, જાણે કે કૃષ્ણ જ્ઞાન માટે આ જ્ઞાન આપવાની અહીંયા પ્રતિજ્ઞા કરે છે. જ્ઞાન એ એવી વસ્તુ છે કે એ જાણીને, એ જ્ઞાન થવાને કારણે મુનય સર્વે પરામ સિદ્ધમિત ગતા. મુનિઓ, બધા મુનિઓ, મનન કરે તે મુનિ, બધા મુનિઓ, સંસારમાં રહેતો હોય મુનિ ના હોય એવું ના બને, બધા મુનિઓ પરામ સિદ્ધિમ ઇતઃ ગતાઃ, અહીંથી પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે, અહીંથી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂક્યા છે. હું તને કહું છું, ભૂયઃ પ્રવક્ષ્યામિ, ભૂયઃ ફરીથી, હજુ વિશેષ એટલે કે હવે જે કંઈ કહેવાય છે તે કહેવાયું તો છે જ, હજી સમજણમાં ન ઉતર્યું હોય તો ભૂયઃ પ્રવક્ષ્યામિ, ભૂયઃ, ભૂયો ભૂયઃ એટલે વારંવાર, હજુ વિશેષ વિસ્તારથી શું કહું છું, પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ. જ્ઞાન જુદા જુદા હોય એના કરતા પરમ એવા જ્ઞાનની હવે તને ફરી વાર વાત કરું છું. જે જ્ઞાન પ્રાપ્ત કરીને મુનિઓ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂક્યા છે એનું ફળ નિશ્ચિત છે, એનું

ફળ નિશ્ચિત છે એના ઉદાહરણો નિશ્ચિત છે. જ્ઞાનની પ્રક્રિયામાં ઉદાહરણ અને ફળ બંને અગત્યના હોય છે. તો ઉદાહરણો છે, યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વન્યઃ યથા મહાનસે. એમ નૈયાયિકો કે પંચાવયવી અનુમાન પ્રયુક્ત કરવાનું હોય ને ત્યારે એમ કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય.

છે, જેમ કે રસોડામાં ઉદાહરણ છે તમારી પાસે. અહીં પણ તમારે પરમ જ્ઞાન કરીને પરમ મોક્ષને પ્રાપ્ત કરવાનો છે, તો એના માટે ઉદાહરણ છે. કોણ ઉદાહરણ છે? મુનિઓ. ભાઈ, અનેક મુનિઓ પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂક્યા છે, આ કોઈ નવી વાત નથી. જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ, આપણે વાત કરી છે કે જ્ઞાન ઇન્દ્રિયોથી પણ થાય, જ્ઞાન બુદ્ધિથી પણ થાય, અને જ્ઞાન પરમચેતનાથી પણ થાય. સીધે સીધું પરમ જ્ઞાનની વાત આ કરવાની છે, પેલા બુદ્ધિથી થનારા સ્થૂળ જ્ઞાનની વાત કરવાની નથી. જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ, પરમ જ્ઞાન, ઉત્તમ જ્ઞાન, શ્રેષ્ઠ જ્ઞાન, જ્ઞાનોમાં પણ શ્રેષ્ઠ જ્ઞાન. મેં તમને કહ્યું જ્ઞાનના તો પ્રકાર આપણે જોવા પડે. અધ્યાત્મ જ્ઞાન તરફ આપણે જવાનું છે, તે સ્થૂળ જ્ઞાન નથી, સ્થૂળ જ્ઞાનથી ઉપર જવાનું છે. જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ એ આપણે જોવાનું છે કે જે જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે ઋષિઓ મુનિઓ પરમ ચેતનાને પ્રાપ્ત કરી ચૂક્યા છે, પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂક્યા છે. એનાથી મોટી સિદ્ધિ બીજી કોઈ હોય જ નહીં કે આ સંસારને તરી ગયા અને પરબ્રહ્મને પ્રાપ્ત કરી ચૂક્યા, એનાથી મોટી સિદ્ધિ કોઈ હોઈ શકે નહીં. અને એવા કેટલા ઉદાહરણો છે તમારી સમક્ષ? તો કે અનેક ઉદાહરણો છે, એવા અનેકો છે આ જગતની અંદર. એટલે પુરાણો શું કરે છે કે આવા મહાન યોગીઓની કે મહાન મુનિઓની કે મહાન ઋષિઓની વાતો ઉદાહરણ સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કરતા હોય છે. અહીંયા પણ એમ કહ્યું કે આવા ઉદાહરણો છે કે જ્ઞાન દ્વારા પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી શકાય.

અનેક લોકો છે આજ પહેલાના અને ભલે શબ્દોમાં નથી કહ્યું પણ આજ પછીના પણ અનેક મુનિજનો જો એમને જ્ઞાન થયું હોય ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય આ જ્ઞાનનો આશ્રય લઈને લેવાને કારણે આ જ્ઞાનનો આશ્રય લઈને અનેકો મમ સાધર્મ્યમ આગતાઃ મારા સાધર્મ્યને પ્રાપ્ત કરી ચૂક્યા છે મારું સાધર્મ્ય હું ચૈતન્ય સ્વરૂપ છું જ્યારે જ્યારે અહીંયા હું કહેવાય ત્યારે હું વાસુદેવ કૃષ્ણ નથી પરમાત્મા છે તો મારા સાધર્મ્યને પરમાત્માના કોઈ ધર્મ નથી ઈશ્વરના કોઈ ધર્મ ના હોય ખારો કાઢો તીખો ઊંધો ઠંડો એવા કોઈ થૂળ ધર્મો જેને ના હોય એનો ધર્મ જો કેવો હોય તો એ મોક્ષ સ્વરૂપ એ જ્ઞાન સ્વરૂપ એ પ્રકાશ સ્વરૂપ એમ જ કેવું પડે આપણે સર્વાત્મ ભાવ એ એનો ભાવ છે તો જે લોકો ને આ જ્ઞાન મળ્યું એ મારી સાથે સાધર્મ્ય પામી ચૂક્યા છે એટલે મારી અંદર સમાઈ ચૂક્યા છે ભાઈ મારા સ્વરૂપને પામી ચૂક્યા છે એ મારાથી પછી અલગ રહ્યા નથી અલગ હોવાપણાની વાત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞને વિભાગમાં કરી એ વિભાગો છે મારું સાધર્મ્ય મારા સમાન ધર્મત્વ ને પ્રાપ્ત કરી ચૂક્યા છે અને એટલે બે પરિસ્થિતિઓ છે ને આ જગતની આપણે બે પરિસ્થિતિઓની વાત પહેલા પણ કરી છે બધા દર્શનો એ પણ કરી છે કે જગત જે વખતે ઉત્પન્ન થવાની પ્રક્રિયા શરૂ થાય એને સર્ગ અવસ્થા કહીએ છીએ સર્જનની પ્રક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે આપણી જે આ જગત છે જ્યારે હું તમારી સાથે વાત કરું છું કે જ્યારે આ જગતને આપણે જોઈ રહ્યા છીએ અનુભવી રહ્યા છીએ એમાં જુદા જુદા કામો કરીએ છીએ આ જે જગત આપણને દેખાય છે તે સમસ્ત જગત એ જગતનું હોવું એ સર્ગ સ્થિતિ છે અને પછી જે વસ્તુઓ છે એ ક્રમે ક્રમે લય પામતી જાય પોતાના કારણમાં માટીનો ઘડો આપણે કોઈ માણસ મરી જાય ત્યારે આપણે એમ કહીએ કે પંચત્વને પ્રાપ્ત થયા માટી માટીમાં મળી જાય એ એના કારણ

0: મળી જાય, એના કારણમાં મળી જાય. અને જે અવસ્થા આવે તે પ્રલય અવસ્થા છે. આની વાત આપણે પહેલા કરી છે એટલે બહુ સમજાવતો નથી હું. તો આ બંને અવસ્થાઓ, સ્વર્ગ અવસ્થા અને પ્રલય અવસ્થા, સ્વર્ગ અવસ્થાની સાથે એનો જન્મ થતો નથી અને પ્રલય અવસ્થાની સાથે એ વ્યાકુળ થતા નથી. મોક્ષનો અર્થ જ એ થયો કે સર્જનની સાથે એનું સર્જન ન થાય અને મોક્ષની સાથે એ મોક્ષના ભાવને અનુભવતો જ હોય. આ બંને અવસ્થાઓ, તો આ બંનેને એ પ્રાપ્ત થાય છે. આપણે આ વાત આગળ જોવાની છે, એ હવે પછીના એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી આપણે વિશ્રામ કરીએ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે એક ગૌરવવંતિત દીકરી, જેને મળીને મને પણ આજે આનંદ થાય છે, એવી દીકરી કે જેણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ SSCમાં બનાસકાંઠા જિલ્લામાં A1 પ્રથમ નંબર મેળવી 96.33% સાથે કાણોદર ગામનું તેમજ શ્રીરામ વિદ્યાલય સ્કૂલનું પણ ગૌરવ વધાર્યું છે. તો એવી રિયા વજુભાઈ પોલરાને મળીએ. હેલો રિયા.
2: હેલો,
1: કેમ છે?
2: મજામાં.
1: રિયા, અત્યાર સુધીના 10મા ધોરણ સુધીના અભ્યાસ દરમિયાન તે હમણાં એવી વાત કરી કે ઘણી બધી સ્કૂલોનો અનુભવ થયો છે, તો કેટલી સ્કૂલો બદલી આજ સુધીમાં?
2: સૌ પ્રથમ તો મારું એડમિશન ઇંગ્લિશ મીડિયમમાં થયું હતું, કોન્વેન્ટમાં. ત્યારબાદ પછી પપ્પા મમ્મીને લાગ્યું કે ઇંગ્લિશ મીડિયમ કરતા ગુજરાતી મીડિયમમાં બાળકનો વિકાસ સારો એવો થઈ શકે, એટલા માટે પછી વિદ્યામંદિરમાં એડમિશન લેવું હતું. પણ પરંતુ સ્કૂલવાળાની ડિમાન્ડ એવી હતી કે અમારે LC ગુજરાતીમાં જોઈએ, એટલે પછી મેં 2-3 વર્ષ કાણોદરની પ્રાથમિક શાળામાં જ કર્યા. અને ત્યારબાદ છતાં પણ એડમિશન ના મળ્યું એટલે શ્રીરામ વિદ્યાલયમાં મેં 6ઠા ધોરણમાંથી એડમિશન લીધું અને 6ઠાથી 10મા સુધી હું ત્યાં જ ભણતી આવી છું.
1: જ્યારે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, તો જ્યારે રિઝલ્ટ આવ્યું એ પહેલાની પરિસ્થિતિ મગજમાં શું હતી?
2: મેં 92-93 ઉપર તો વિચાર્યા જ હતા કે મારી મહેનત એટલી તો હતી જ કે હું 92-93 ક્રોસ તો કરી શકું, પરંતુ 96 એટલા મેં એક્સપેક્ટ નહોતા કર્યા. 95 સુધી બરાબર હતું અને 96% સાથે જિલ્લામાં પ્રથમ, એ થોડું અનએક્સપેક્ટેડ હતું, પરંતુ આઈ ફીલ વેરી મચ ગુડ.
1: અને રિઝલ્ટ આવ્યું એ પછી પરિવારની પરિસ્થિતિ ને ઘરમાં કેવો માહોલ હતો?
2: બધા ખુશ થઈ ગયા અને ફોન ઉપર ફોન, કોંગ્રેચ્યુલેશન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બધેથી જેટલા રિલેટિવ્સ હતા બધાનો કોંગ્રેચ્યુલેશન કહેવા માટે ફોન આવ્યો.
1: જે સ્કૂલમાં અભ્યાસ કર્યો શ્રીરામ વિદ્યાલયમાં, તો એ સ્કૂલના શિક્ષકો અને એ સ્કૂલે જે તારા પાછળ મહેનત કરી છે, તો એ બાબતે સ્કૂલ બાબતે શું કહીશ?
2: સ્કૂલના ટીચર્સ અને બધા જ સપોર્ટિવ હતા, એમણે સારું એવું કોઓપરેટિવ મારી સાથે કર્યું. કોઈ પણ સ્ટડી રિલેટેડ ક્વેરી હોય તો તમે એમને ફોન કરી શકો, રિસેસના ટાઈમે મળી શકો. બધા જ ટીચરો સારા એવા સપોર્ટિવ હતા અને બધા જ ટીચરોએ મને સારી એવી પ્રોત્સાહિત કરી છે, પરંતુ ખાસ કરીને RP સર હતા, એમણે મને વધુ પ્રોત્સાહન આપ્યું છે, તે બદલ RP સરનો ખાસ ધન્યવાદ કહીશ.
1: કાણોદર ગામનું પણ ગૌરવ વધાર્યું છે. હા, અને કાણોદર ગામ એટલે બહુ એજ્યુકેટેડ ગામ છે અને એમાં પણ બનાસકાંઠામાં તારો પ્રથમ નંબર, એટલે કાણોદર ગામમાં પણ ખૂબ ખુશીનો માહોલ હશે. તો ગામવાળા અને સમાજ તરફથી તને શું પ્રેરણા મળે?
2: એટલે જે આ પ્રાથમિક શાળા નંબર 1, ત્યાં મેં અભ્યાસ

0: કરેલો એટલે જે એમના પ્રિન્સિપાલ નરેશભાઈ જોશી, એમણે મને એટલે કે ત્યાંથી અભ્યાસ લીધો એટલે એમને એવું બતાવું હતું કે એવું નથી કે પાલનપુરની સ્કૂલમાં ભણેલા લોકો આગળ વધી શકે, પ્રાથમિક શાળાના લોકો સ્ટુડન્ટ્સ પણ આગળ વધી શકે છે. એટલે એમણે મારો ફોટો લીધો અને એ પણ એમનો પણ ફોન આવ્યો હતો, શાળાના શિક્ષકોનો પણ મને અભિનંદન આપવા માટે ફોન આવ્યો હતો. ગમ્યું એ બદલ મને.
1: ખૂબ સરસ. 10મા ધોરણમાં જ્યારે અભ્યાસ ચાલુ હતો ત્યારે દિવસ દરમિયાનના કેટલા કલાકની મહેનત હતી?
0: મારું એવું માનવું છે કે દિવસ સ્કૂલના કલાકોના અંદર જેટલું તમારે ચાલે એટલું ઘરે આવીને રિવિઝન કરો તો છેલ્લે તમારે હેક્ટિક સિચ્યુએશન તમારે સામનો ના કરવો પડે. અને સ્કૂલમાં પણ સોમ અને ગુરુવારે ડેલી ટેસ્ટ લેવાનું ચાલુ જ રહેતું હતું એટલે એનું પણ રિવિઝન થતું રહેતું હતું. અને સાથે સાથે ઘરવાળાએ પણ સારો એવો સપોર્ટ કર્યો સ્ટડી રિલેટેડ. પછી બોર્ડમાં કેવું હોય, બોર્ડની એક્ઝામ કરતાં જે બોર્ડનો માહોલ હોય એ સ્ટુડન્ટ માટે વધારે ડિફિકલ્ટ બનતો હોય છે, પરંતુ ફેમિલી મમ્મી પપ્પાએ સપોર્ટ કર્યો, બુસ્ટઅપ કર્યું કે ના એવું કશું નથી. અને જ્યારે હું સ્ટ્રેસ ફીલ કરતી હતી તો ટેન્સ થતી એ વખતે બી મને મોરલી સપોર્ટ મળ્યો જ છે, એ બદલ મમ્મી પપ્પાનો અને ફેમિલીનો બી થેન્ક યુ છે.
1: હા, જે 10માના રિઝલ્ટ પછી ઘણા બાળકો એવું વિચારતા હોય છે કે આ ફિલ્ડમાં જવું છે, આ ફિલ્ડમાં જવું છે અને એક એવી લાઈન પસંદ કરવી છે, તો તારો શું વિચાર છે, કયા ફિલ્ડમાં જવું છે આગળ?
0: મારો વિચાર છે એક્ચ્યુરીનો. એટલે પહેલેથી જ મને બિઝનેસ, એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક એ બધામાં રસ હતો અને મારું બેકગ્રાઉન્ડ પણ બિઝનેસનું જ છે. એટલે એક દિવસ એટલે મેં પપ્પાને વાત કરી કે મારે આવી રીતે જવું છે, એટલે પપ્પાને કોઈ વાંધો નહોતો. અને પછી પપ્પાએ સર્ચ કર્યું આના અંદર એટલે એમને એક્ચ્યુરી વિશે એક ફિલ્ડ મળી એટલે એમણે મને જાણ કરી. અને પછી અમે વધારે સર્ચ કર્યું, મારા એક સર હતા એમના તરફથી બી અમને સારું એવું ગાઈડન્સ મળ્યું. એટલે એક્ચ્યુરીના અંદર સ્ટેટિસ્ટિક, બિઝનેસ, ઇકોનોમિક્સ બધાનો કોમ્બો છે અને એ ફિલ્ડ, એના બધા વિષયો મને મારા મન ગમતા છે એટલે એ ફિલ્ડ મારા માટે યોગ્ય છે. અને એક્ચ્યુરી વિશે વધારે માહિતી આપું તો એક્ચ્યુરીની ફિલ્ડ એક્ચ્યુરિયલ સાયન્સ છે અને તેના અંદર કોઈ ફાઇનાન્શિયલ કંપની એટલે કે ઇન્સ્યોરન્સ કંપની અથવા તો બેંકના અંદર જે કરંટ સિચ્યુએશન અને ફ્યુચરની સિચ્યુએશનને પ્રેડિક્ટ કરીને જે પોલિસી ડિવાઇસ કરે છે એક્ચ્યુરીનું કામ છે. અને એક્ચ્યુરી એટલે પોલિસી મેકર. આ ફિલ્ડના અંદર તમારું પરફેક્શન હોવું ખૂબ જ જરૂરી છે, કેમ કે કોઈ બેંક અથવા તો ઇન્સ્યોરન્સ કંપનીના અંદર જો કોઈ કેલ્ક્યુલેશનની એક આંકડાની બી પણ મિસ્ટેક થતી હોય છે તો ક્લાયન્ટને અથવા તો કંપનીને બંનેને ખૂબ વધારે પડતો લોસ બી જઈ શકે છે અને ફાયદો બી થઈ શકે છે. અને આ એક્ચ્યુરી માટે પરફેક્શન હોવું બહુ જરૂરી છે અને આના દ્વારા તમે ક્લાયન્ટ અને કંપની બંનેને સારો એવો લાભ કરી આપો એવી ફિલ્ડ છે.
1: ખૂબ સરસ. અત્યારે જે બાળકો 10મામાં અભ્યાસ કરી રહ્યા છે તો તારી જે મહેનત હતી એ પ્રમાણે એ બાળકોને એવું કોઈ ગાઈડન્સની જરૂર હોઈ શકે કે રિયાનો પહેલો નંબર આવે છે તો રિયાએ આ કર્યું છે, આ કર્યું છે, તો એ બાબતે થોડી વાત કરીશ?
0: હા, જનરલી કેવું હોય છે કે સ્ટુડન્ટ્સને ઘરેથી જ કહેવામાં આવતું હોય કે ના તમારે એમને બાઉન્ડ્રી બનાવીને આપવામાં આવે કે તમારે આટલા માર્ક્સ લાવવાના, આ કરવાનું. મને ઘરેથી એવું કોઈ પ્રેશર નહોતું, મને જે સક્સેસ મળી એ મારી સહજ મહેનતની જ છે. એટલે પેરેન્ટ્સને બી કહીશ કે પ્રેશર ના કરો, એમની જેટલી કેપેસિટી હોય એટલું કરે, ઇટ્સ ઓકે. અને આટલા ટકા લાવવા પાછળ રોજે રોજની મહેનત કહી શકાય.
1: અત્યારે આપણી સાથે રિયાના મમ્મી પપ્પા પણ હાજર છે. હું રિયાના મમ્મી ખુર્શીદાબેનને પૂછીશ. ખુર્શીદાબેન, રિયાની આ મહેનત અને રિયાનું આ પરિણામ તમને કેવી લાગણી અનુભવી?
2: બહુ જ ખુશી થઈ. નાનપણથી જ રિયા બહુ જ પરફેક્ટ છે, એમ હું તો એને એટલું બધું સપોર્ટ નથી કર્યો પણ એ જાતે જ પોતે જ બધું આ કર્યું છે. પહેલેથી પંક્ચ્યુઅલ છે, દરેકે દરેક બાબતમાં એ પોતે બહુ જ ચીવટથી, કાળજીથી પોતે અભ્યાસ કરે. અમે હું તો મારાથી થાય એટલી મહેનત કરી છે, બાકી બધી મહેનત એની જ છે અને જાતે જ આગળ વધી છે એટલે મને બહુ જ ગર્વ છે.
1: એવી કોઈ ગમતી બાબત રિયાની કે જેનાથી તમને એક એવી કોઈ ઘટના પણ કદાચ થઈ હોય કે કોઈ એવી વસ્તુ યાદ આવી હોય અને રિયાએ બહુ સારું કામ કર્યું હોય? આ 10મા ધોરણનું પરિણામ તો ખરું જ, પણ એ સિવાય અધર એક્ટિવિટીઝમાં કે એમાં કોઈ
2: અધર એક્ટિવિટીઝમાં એને ઘરની અંદર પણ દરેકે દરેક વસ્તુમાં એને બહુ જ રસ છે અને પંચ્યુઅલ પણ છે. કોઈ પણ હોય આમ ચલાવી ના લે, દરેકને મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ હોય, દરેકને પોતે આમ સહજથી શબ્દો બોલી કાઢે. પણ એને એ બહુ સારું હતું કે એ પોતે પોતાની અંદર અને ઘરવાળાને પણ એ પોતે આમ એક્યુરેટ રાખે
1: એટલે પાછળથી પણ
2: એને એ જ છે.
1: સરસ. અને જ્યારે પણ એ ક્યાંય બહાર જશે તો પણ તમે એની ચિંતા નહીં?
2: હા, એની મને લગી રહી ચિંતા નથી.
1: અત્યારે જે બાળકો ભણી રહ્યા છે

0: અને મમ્મી પપ્પાનું જે પ્રેશર બાળકો ઉપર હોય છે, અને બાળક એક એવું હોય છે કે મમ્મી પપ્પા કહે તો થાય, અથવા મમ્મી પપ્પા કહે છે તો કરીએ, નહીં તો કઈ નહીં. તો આવો રિયાનો સ્વભાવ બિલકુલ નથી. પણ તમે એક મમ્મી પપ્પા તરીકે અને મમ્મી તરીકે તમે એવી દીકરીઓને, એવા માતા પિતાને શું કહેશો કે આવા બાળકને આપણે જયારે હોશિયાર હોય જ છે તો ફક્ત એને પીઠબળની જ જરૂર હોય છે, તો એ બાબતે આપ શું કહેશો?
1: હોશિયાર બાળકોને તો ફક્ત આપણને એને મોટિવેશન જ કરવાનું છે, એને પ્રેશર તો બિલકુલ આપવાનું જ નથી. જો પ્રેશર આપીશું તો બાળક દિવસે દિવસે પાછળ પડી જશે, એટલે આપણે એને વધારે ને વધારે મોટિવેશન કરીશું તો વધુ ને વધુ આગળ જશે. હું તો મારી રિયાને બિલકુલ શું કહેવાય આમ મોટિવેશન જ કરી છે, એને ભલે એની થાય એટલી મહેનત કરે, કરે તો હું ના પાડું કે બસ હવે બેટા રહેવા દે, છતાં પણ એમ કે ના મારે કરવું જ છે. એટલે વાલી તરીકે આપણે બાળકોને વધુ પ્રેશર તો ન જ આપીએ, અને માનસિક એકદમ રિલેક્સ મળે એ રીતે આપણે ઘરનું વાતાવરણ બી એ રીતનું આપણે રાખીએ કે બાળક ખુશ થઈને ભણે. અને હું તો એટલું કહું કે ક્યારેય અમારે સિન્સિયર થઈને ભણી નથી, રમતા રમતા જ દસમું ધોરણ પાસ કર્યું છે એણે, ક્યારે ટેન્શનમાં પણ નથી અને ક્યારે બસ સહજતાથી જ એ અભ્યાસ કર્યો છે, એટલે જ વધારે આગળ વધી છે.
0: ખૂબ સરસ સર. આપણી વચ્ચે રિયાના પપ્પા વજુભાઈ પોલરા આપણી વચ્ચે છે. નમસ્તે.
2: નમસ્કાર.
0: વજુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે રિયાએ અત્યારે જે વાત કરી કે મારે આગળના ફિલ્ડમાં સાયન્સ મેડિકલ ને એન્જિનિયરિંગમાં નથી જવું, તો એક વાલી તરીકે આપ આટલી હોશિયાર દીકરીને, ઘણા બધા વાલીઓ એવું વિચારતા હોય છે કે આટલા બધા સારા ટકા છે તો બસ મેડિકલ ને એન્જિનિયરિંગ લાઈન આપણી માટે ઓપન છે, તો એક વાલી તરીકે આપ આ દીકરી માટે શું કહેશો?
2: વેલ, ખરેખર તો પહેલાં તો મારી જે બેટી જે છે એના ઉપર મને બહુ પ્રાઉડ છે, અને એને જે 96.33% લાવી છે એ બદલ એમ કે મારા ફેમિલી અને મારા કુટુંબને અને સમાજને પણ એકદમ પ્રાઉડ ફીલ થાય એવું કામ કર્યું છે. અને બીજું, જ્યાં સુધી બાળકના ઇન્ટરેસ્ટનો સવાલ છે ત્યાં સુધી હું એવું માનું છું કે બાળકના ઇન્ટરેસ્ટ મહત્વનો છે. જો બાળકને માનલો કે મેડિકલમાં રસ નથી પણ છતાં પણ આપણે એને બહુ પ્રેશરાઇઝ કરી અને આપણે એને મેડિકલમાં મૂકીએ તો એ સક્સેસ જવાના ચાન્સીસ ઘણા જ ઓછા છે, ઘણા જ ઓછા છે. એટલે બાળકના પોતાના અંતરાત્મા શું કહે છે એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. એટલે મારી દીકરીના કેસમાં એનો જે આત્મા જે હતો કે ભાઈ મારે બિઝનેસ લાઈન જવું છે, ફાઇનાન્શિયલ સેક્ટરમાં જવું છે, એટલે પછી મેં 2-3 ફિલ્ડનો કર્યો, સ્ટડી કર્યો અને પછી એને સમક્ષ હું મૂક્યું. એને પછી એને કર્યું ડિસાઇડ કે ના પપ્પા, હું હવે આ કોમર્સ લાઈનમાં જ જવા માગું છું. ભલે લોકો કહેતા હોય કે ભાઈ આટલા સારા ટકા આવ્યા છે તો એમ કે ભાઈ કેમ મેડિકલ ને એન્જિનિયરિંગમાં કેમ મૂકતા નથી, પણ હું મારી દીકરીના અંતરાત્માને ને ના અવાજને સાંભળીને બહુ ખુશ છું, અને એ મને 100% વિશ્વાસ છે કે એ એ ફિલ્ડમાં 100% એ સક્સેસ જશે જ.
0: જ્યારે 10માનું રિઝલ્ટ આવ્યું ત્યારે તમે કેવું ફીલ કર્યું હતું? પહેલાં તમને ખ્યાલ હતો કે રિયા હોશિયાર છે જ, પણ બોર્ડમાં નંબર આવશે એવું તો તમે વિચાર્યું કદાચ નહીં હોય?
2: લગભગ હું એને લગભગ બોર્ડના જે જે 6 તારીખે રિઝલ્ટ આવ્યું ને એના પહેલા જ હું એને કહેતો હતો કે બિલકુલ ધમાકો થશે, મારો અંતરાત્મા એવું કહે છે કે ધમાકો થશે, ગામમાં હોવા થઈ જશે કે હા રિયા ને 96.33, ટૂંકમાં કહેવાનું કે બહુ
0: સારું રિઝલ્ટ,
2: સારું રિઝલ્ટ મળશે. એટલે પહેલેથી જ મને વિશ્વાસ હતો કે બહુ જ સારું રિઝલ્ટ એનું આવશે, અને પણ 96.33 બનાસકાંઠા જિલ્લામાં ફર્સ્ટ આવ્યું છે એટલું મેં એક્સપેક્ટ નહોતું કર્યું, અને હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું, અને એ એના જીવનમાં આગળ વધે એવી ખૂબ જ શુભકામના.
0: ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમની વાત કરીએ તો રિયાએ વાત કરી કે મારા પપ્પા અને મમ્મીનું પણ એવું જ કહેવું હતું કે આપણે ગુજરાતી મીડિયમથી જ અભ્યાસને આગળ વધારીએ. અત્યારે વાલીઓના પ્રેશર વધી રહ્યા હોય છે કે ઇંગ્લિશ મીડિયમમાં જ બાળક ભણે અને આગળ વધે. આ રિયા એક ઉત્તમ ઉદાહરણ છે ગુજરાતી મીડિયમની બાબતમાં, તો એ માટે વાલીને આપ શું કહેશો?
2: શરૂઆતમાં અમે જ્યારે સ્કૂલમાં એને મૂકવાની વાત આવી ત્યારે એ બધો એક એવો એવો માહોલ હતો કે ભાઈ આપણે ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ, ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ, એટલે પછી અમે બધાના દોરવાએ દોરે અમે ત્યાં આગળ એને કોન્વેન્ટ સ્કૂલમાં મૂકી. પછી એને 2 ધોરણ પાસ કરી પછી અમે બંને, હું અને મારી વાઇફ બંને પણ વિચાર્યું કે આપણે એવું અમને ફીલ થવા માંડ્યું કે ભાઈ ગુજરાતી મીડિયમમાં એનો પોતાનો જે કંઈ સબ્જેક્ટ જે છે એના અંદર એનો કોન્સેપ્ટ ક્લિયર થશે, એની પોતાની માતૃભાષામાં એનો પોતાનો કોન્સેપ્ટ ક્લિયર થશે, ઇંગ્લિશમાં એ કદાચ ક્રેમિંગ કરી અને ગોખીને પણ કદાચ 1000 ટકા લાવી શકે. એટલે પછી અમે બંને ડિસાઈડ કર્યું કે આપણે હવે એને ગુજરાતી મીડિયમમાં જ આગળ વધારવી છે. હા, અત્યારના માહોલમાં એવું છે કે ઇંગ્લિશ મીડિયમની જરૂર નથી પણ ઇંગ્લિશ લેંગ્વેજ આવડવી જોઈએ એ મહત્વનું છે. એટલે પહેલેથી જ પછી અમે એવું ડિસાઈડ કર્યું કે ભાઈ આપણે એને ગુજરાતી મીડિયમમાં મૂકીએ અને ગુજરાતી મીડિયમના સાથે સાથે

0: આપણે એને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર થોડોક ભાર આપીએ, જેથી કરીને બંને વસ્તુ આપણને પેરેલલ આપણને એચિવ કરી શકીએ. એટલા માટે અમે એમને એને પછી ચેન્જ કર્યું મીડિયમ, અને જે કહેવાય ગુજરાતી મીડિયમમાં લીધું એડમિશન અમે.
1: જેમ ગુજરાતી મીડિયમ ને અંગ્રેજી મીડિયમની આપણે વાત કરી, એમ સમાજમાં દીકરીનું પણ એટલું જ મહત્વ છે. અને રેડિયો પાલનપુર દ્વારા અને મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા આ જે દીકરી શ્રેણીની અત્યારે જે સિરીઝ ચાલી રહી છે, તો કે જે સફળ દીકરીના પિતા છો, એવા સમાજને આપે મેસેજ આપવો છે કે દીકરી જો ધારે તો ઘણું બધું કરી શકે, અને આપે આ સફળતાને સાક્ષીમાં જોઈ છે, એ બાબતે આપ શું કહેશો?
0: ખરેખર તો અત્યારના સમાજમાં અને ખાસ કરીને જે કાણોદર સમાજમાં જે છે, કાણોદર સમાજમાં એવું દીકરી કે દીકરાનો કોઈ જ એવો ભેદભાવ છે નહીં, એ ખરેખર મારા સમાજ માટે બહુ ગૌરવની વાત છે. કદાચ બીજા સમાજમાં પણ આ વસ્તુ ખરેખર લોકોને ખરેખર વિચારવું જોઈએ કે દીકરી અને દીકરા બંને સમાન જ છે, અને જો બંનેને આપણે જો પ્રમોટ કરશું તો દીકરી પણ એમ કે આગળ વધી અને પોતાના કુટુંબનું, પોતાના સમાજનું, પોતાના ગામનું, દરેકનું એમ કે નામ રોશન કરી શકે છે. એટલે મારું એવું માનવું છે કે દીકરી અને દીકરો બંને સમાન જ છે, અને એ ભેદભાવ અત્યારે ભૂલી જવો જોઈએ આપણે.
1: સાચી વાત છે. રિયા, એજ્યુકેશનની સાથે જ્યારે ભણવા
2: માણસ બીજાથી ભરમાય એ તો ઠીક, પણ જ્યારે પોતે જ પોતાનાથી સ્વયંથી છેતરાય એને વિધિની વક્રતા નહીં તો બીજું શું કહી શકાય? હું છું આરજે અંજલી, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. એક શેર છે જ્યાં પૂરેપૂરી ગંભીરતા સહિત જીવનની નિષ્ફળતાના કરુણ રહસ્યો ખોલી આપે છે, આની પુષ્ટિ પણ ત્યાર પછીના શેરમાં થતી જોવા મળે છે. એટલે હું તમને એક શેર સંભળાવવાની છું જેમાં હું જે કંઈ બોલી રહી છું એ તમને સમજાશે. આ જે શેર છે એની સાંકળમાંથી જ અનુભવો વરવી વાસ્તવિકતાથી કથા ગઝલકારે આરંભી છે. ગઝલના મતલાનો શેર એવો ચોટદાર હોવો ઘટે કે જેનાથી આખી ગઝલ રસાનુભવવાહી બની રહે. 20મી સદીના 3રા-4થા દસકાના ઘણા ગઝલકારો આ મુદ્દા પરત્વે ઝપાન છે, શૂન્ય પણ એમાંથી બાકાત નથી. જીવનના અનુભવો દ્વારા જ આપણને અનહદનો ભેદ સમજાય છે. કોઈ ત્રીજી વ્યક્તિનો જીવનમાં પ્રવેશ સૂચક હોય છે, એવી વ્યક્તિ માનવ રૂપે, અતિમાન રૂપે કે પછી દિવ્ય સ્વરૂપે પણ સંભવી શકે, પરંતુ એવી કોઈ ત્રીજી વ્યક્તિની નજરથી ઘેરાતા જ આપણને અનહદનો ભેદ સમજાય છે. સૂફીવાદી વિચારધારાની અસર હેઠળ આ લખાયેલો શેર તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો, ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો જે દિવસે હું કોઈની નજરોથી ઘેરાયો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, અને આજે હું તમારી સમક્ષ અમુક શેર શૂન્ય પાલનપુરી સાહેબના અને એના અર્થ પ્રસ્તુત કરી રહી છું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: જીવનના આરંભથી અંત પર્યંત પળે પળે કેટકેટલા મહાભારત રચાય છે. ઘણીવાર આપણે બીજાની નજરે જોતા થાક ખાઈ જઈએ છીએ, તો ક્યારેક માણસ પોતે જ પોતાનાથી પોતાના પડછાયાથી ભરમાય છે. જીવનની વરવી કહો કે નરવી, વાસ્તવિકતાની આ ગઝલકારી મતલાના શેરમાં કેવી અભિવ્યક્તિ કરે છે એ સંભળાવું. ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો, ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો, કોને જઈને કહેવું કે મારો જ પડછાયો હતો. ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો, કોને જઈને કહેવું કે મારો જ પડછાયો હતો. ખરેખર માણસ બીજાથી ભરમાય એ તો ઠીક, પણ જ્યારે પોતે પોતાનાથી જ સ્વયંથી છેતરાઈ જાય ને ત્યારે કેવું કહેવાય. આ એનો જ એક શેર હતો. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કવિના નિજી દસ્તખત સમા આ શેરમાં સુન્ય સાહેબે આમ જોવા જઈએ તો પોતાની કેફિયત જ કહી છે. એમના બયાન મુજબ એમને જીવનમાં આવા પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ પ્રસંગોપાત થતા રહ્યા છે. મનની વાતને સર્જક કલાકારોનો મર્મ ભાવક સમક્ષ ઉઘાડી આપે છે અને એ જ આ શેરની ઉપલબ્ધિ છે. ત્રીજો જે શેર હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું એના અનહદના નાદ પરથી વળી પાછું વાસ્તવિકતાની ભૂમિ પર લાંગરે છે. સમજ જરા વધારે સ્પષ્ટ થાય છે. કવિને પોતે વિના વાંકે જીવન આખું વગોવાયા હોવાની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ કવિએ નકરી અનુભૂતિ રૂપે જ વ્યક્ત કરી છે અને કંઈક આ રૂપે છે. નામ પર મારા કોઈ શરમાય એ એની કસૂર, નામ પર મારા કોઈ શરમાય એ એની કસૂર, હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો. ખુદ ઉષા સંધ્યાને એનો દઈ શકી કોઈ જવાબ, ખુદ ઉષા સંધ્યાને એનો દઈ શકી કોઈ જવાબ, લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ રેડિયો પાલનપુર પર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશે રક્તરંગી ચાદર છવાય છે. આ દ્રશ્ય ઘણાએ જોયું જ હશે. દ્રશ્ય કલ્પન પ્રયોજતા એ રક્તિમાં કેમ પથરાઈ હશે? પ્રાતઃ અને સંધ્યાના રંગો શાની લાલીમાં પ્રગટાવતા હશે? એનો ઉત્તર ઉષા કે સંધ્યાવાસી નથી. પ્રકૃતિના આ રહસ્યને કોઈ પામી શક્યું નથી. પણ આવું બધું ટીપણું ગઝલના સાદા તીર મારનારને કદાચ ન પણ રૂચે, તથાપિ એમાં માનવ સંબંધો પ્રતિ ઇંગિત કળાશે. આ સંદર્ભમાં શૂન્યનો જ એક બોલકો શેર તરત જ સ્મરણે ચડે છે. હરણ સીતાઓનું માત્ર એક બહાનું છે. તારી આંખોના ઈશારે મારી એકલતા ટળી, તારી આંખોના ઈશારે મારી એકલતા ટળી, ભર સભામાં હું નહીતર ખૂબ મૂંઝાયો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: એકાંતવાસમાં પણ આપણને કોઈના ઈશારે આપણી એકલતા, જીવનનો મૂંઝારો દૂર થાય છે. જીવનમાં અન્ય વ્યક્તિઓનો પ્રવેશ આપણા એકાંતોને હૂંફથી ભરી દે તેવો હોય છે. કૃષ્ણના અદ્રશ્ય ઈશારે, કોઈના દિવ્ય ચક્ષુના ઈશારે, દ્રૌપદીની જેમ જીવતરનો મૂંઝારો દૂર થઈ જતો હોય છે. નહીતર મૂંઝાયો હતો માં કવિની કેફિયત છે, એ ભગતના તરફથી પૂર્ણત્વ તરફનો ઉદ્ગાર છે. ઉત્તર શૂન્યની મોટાભાગની ગઝલોમાં આમ અનહદ નાદનો ત્રીજો સૂર સંભળાય છે. પરંતુ ઘણીવાર જીવનમાં પ્રિય વ્યક્તિનું મિલન થઈ શકતું નથી. તેવી રીતે ભ્રામક સત્યમાં માયામાં રાચતા આપણું ઈશ્વર સાથે મિલન થઈ શકતું નથી. એવા વેરલા તો કોઈ પીર ફકીર કે ધ્રુવ પ્રહલાદ કે નરસિંહ મીરા જ હોઈ શકે, ના અન્ય. આ અનહદની અનુભૂતિ એના બુલંદપણામાં ઉપર ઉપરથી શાંત દેખાતી સંવેદનાના ઊંડાણોને સ્પર્શી જાય છે. એમાં કવિનું પોતાપણું પ્રગટે છે. આ વિશ્વનાભૂતિની ગઝલનું પોત નક્શીદાર બન્યું છે. એની પ્રતિતિ આપણને મગતાનો શેર કરાવે છે. આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ, આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ, એના પાયે શૂન્ય કેરો પ્રાણ પુરાયો હતો. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલ.

0: ઘાયલ કે ઉજાગરા કર્યા છે ઘાયલ, આ ગઝલ ત્યારે માંડ ઉગી છે. શૂન્યની આ ગઝલની ભાષાની ઇમારત ધ્યાનાકર્ષક બની છે. અભિવ્યક્તિનું સારલ્ય ગઝલની દુર્બોધ બનતી અટકાવે છે. ગઝલનું શીર્ષક સૂચવે છે તેમ આ રચના ચિંતન સંવેદન રચના રીતિ ગઝલ્ય શૈર્યત કલ્પન વિનિયોગ અને તાજગી પૂર્ણ બનાવે છે. ગાગા લગાના ચાર આવર્તનો અને ગાલ ગા દ્વારા ગઝલ બંધ ચુસ્તીપૂર્વક સુપેરે રચાયો છે, એ જ એનું સાર્થક્ય. છેલ્લે ઘાયલના શીરથી શૂન્ય અને એમના ગઝલ તરબારને સલામી આપીએ છીએ. કેમ ભૂલી ગયા દટાયો છું, કેમ ભૂલી ગયા દટાયો છું, આ ઇમારતનો હું પાયો છું. નાના બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: નમસ્કાર, આજનો શો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો. આજના શોમાં મેં શૂન્ય સાહેબના લખેલ અમુક શેર તમારી સમક્ષ પ્રસ્તુત કર્યા, જે મેં લીધા છે એક પુસ્તકમાંથી, જે પુસ્તકનું શીર્ષક છે કવિતા શૂન્ય વિશેષ, જેના તંત્રી રમેશ પુરોહિતજી છે. અને આ પુસ્તક બહાર પડી હતી 2022માં. એમ તો શૂન્ય સાહેબે ઘણું બધું લખ્યું છે અને એ ઘણું બધું હું અવારનવાર તમારી સમક્ષ પ્રસ્તુત કરતી હોઉં છું. આજે એમના અમુક શેર અને એ શેરનું અર્થઘટન તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું, એ તમને કેવું લાગ્યું એ અમને જરૂરથી જણાવજો. રેડિયો પાલનપુરના વોટ્સઅપ નંબર 9512996688 પર. ક્યાંય જતા નહીં, રેડિયો પાલનપુર સાથે સંકળાયેલા રહો, અમારા બધા જ આરજીના શો માણતા રહો અને એમના શો કેવા લાગે છે એ પણ અમને જણાવતા રહો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી યાર, આપ સૌનો દોસ્ત, આપ સૌનો હોસ્ટ. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું લઈને આવું છું ગુજરાતી ભાષાની કેટલીક અદ્ભુત અને ખાસ કરીને જો એ રચનાઓ આપણા શહેર, આપણા વિસ્તારના કોઈ કવિ કે લેખકે લખી હોય તો એને ચોક્કસપણે તમારા સુધી પહોંચાડવા. આ વાર્તાઓ, આ કવિતાઓ અને આ સાહિત્ય થકી આપણે આપણી ભાષાનું સંવર્ધન કરીએ. આપણી ભાષામાંથી હકારાત્મક વાતો કે જે જીવનને આગળ સુધી ધપાવવા માટે, આવનારી આપણા જીવનની મુશ્કેલીઓને સામે ટકી રહેવા માટે જો આપણને જોમ પૂરું પાડતી હોય તો શા માટે મારે ન વહેંચવી જોઈએ? ચોક્કસથી વહેંચવી જ જોઈએ. અને ક્યારેક મિત્રો સાથેની વાતમાં, આપણા સૌના જીવનમાં કેટલાક પ્રસંગો વિશેની વાત મારા કાનમાં અથડાય ત્યારે એ પ્રસંગો અને એ વાતોને ખેંચી લાવવા માટે હું આ સાહિત્યનો સહારો લઉં છું. પણ તમને સૌને પણ એમ થતું હશે કે આ સાહિત્ય માત્ર તમારા મુખેથી શ્રવણ કરીને નહીં, પરંતુ કેટલીક અમારી પસંદગીને જે અનુકૂળ હોય તેવી કેટલીક કૃતિઓ હોય, કેટલાક પુસ્તકો હોય, તો એનું વાંચન કેવી રીતે કરી શકાય? અથવા આજના જીવનમાં આ વાંચનને આજે સબળ બનાવવું જરૂરી છે અને છતાં પણ એમાં બદલાવ આવ્યો છે, તો એ વિશેની વાતો પણ આપણે કરવી જોઈએ. તો આજના એપિસોડમાં હું કોઈ નવા પુસ્તકની વાત નથી કરવાનો, પરંતુ આવનારા અઠવાડિયે જે નવા પુસ્તકની શરૂઆત કરીશ એ પહેલાં આપણે જે વાંચન છે, જે પુસ્તકો છે, જે સાહિત્ય છે, ક્યાંથી, કેવી રીતે અને શા માટે એની પાછળ આપણે થોડોક પણ સમય આપવો જોઈએ એ વિશેની એક નાનકડી ચર્ચા આ થોડી થોડી ક્ષણોમાં, એટલે કે આપણી જિંગલોમાં આપણે કરીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો તમને મળીશ અને આજે આપણે વાત કરીશું વાંચનની. આ વાંચન ક્યાંથી થઈ શકે, કેવી રીતે થઈ શકે અને આપણા હૈયાથી બીજા મિત્રોના હૃદય સુધી પહોંચાડવામાં કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ તે વાતોને. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

અત્યારના સમયમાં મોબાઈલ યુગમાં ટીવીના યુગ પછી આ યુગમાં બધા ઇન્ડિવિઝ્યુઅલી એટલે કે વ્યક્તિગત રીતે મોબાઈલ પર બેસીને ઘણું બધું વાંચન તો કરે છે, કોટેશન છે, ભલે ને રીલ્સ દેખતા હો તો એમાં લખેલા લખાણ પણ જુઓ છો અને એમાં ચિત્રપટ ઉપર આવતી એ રીલ્સને પણ તમે વાંચનની પ્રક્રિયાથી દૂર એટલે કે શબ્દોને અક્ષરોમાં નહીં તો સંગીત અને દ્રશ્યો સ્વરૂપે એના શબ્દોને માણો તો ચોક્કસથી છો. એટલે આપણી વિચારધારાની સુંદરતા નથી ક્યાંય દૂર થઈ, પરંતુ એના વાંચનનો પ્રકાર બદલાયો છે. હવે એ વાંચનનો પ્રકાર પાછો લાવવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે, જેમ કે પુસ્તક પરબ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ મેળાવડાઓ, આપણે પણ આપણા રેડિયો થકી પણ સુંદર મજાના પુસ્તકો વિશેની વાત કરીએ છીએ, જેથી તમે એ લેખકના બીજા પુસ્તક વાંચવા માટે એડમાયર થાવ. અને એની સાથે સાથે આપણે ત્યાં પણ એટલે કે વાંચન વિચાર વર્તુળ, કે જેમાં જે મિત્રોએ પુસ્તક વાંચ્યા છે એ પોતાના વિચારોને શેર કરે છે, એ પુસ્તક વિશેની નાનકડી વાત કરે છે અને તમારા હૃદયને સ્પર્શે, તમારી અભિરુચિને અનુકૂળ એ પુસ્તક હોય તો ક્યાંથી મળી શકે, અથવા એ પુસ્તક કયું છે એ જાણી અને તમે એ વાંચન પ્રક્રિયામાં જોડાઓ, એટલા માટે આપણે પણ પ્રયાસ કરીએ છીએ. આપણે પણ બનાસકાંઠાની અંદર ગુજરાત સાહિત્ય અકાદમી અને

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી આપણી બનાસકાંઠાની તળપદી ભાષા અને ગુજરાતી ભાષાનું સંવર્ધન એટલે કે સંરક્ષિત કરવા માટે, કારણ કે ઘણા બધા શબ્દો એ અંગ્રેજીના આપણી ભાષામાં આવી જાય અને એ સ્વાભાવિક છે, એનો કોઈ વિરોધ નથી, પરંતુ આપણા મૂળ શબ્દો આપણે ન ભૂલી જોઈએ એ માટે પણ સતત પ્રયાસ કરવા માટે વાંચન જરૂરી છે, વિમર્શ જરૂરી છે અને શ્રવણ દ્વારા એટલે કે સાંભળવાથી પણ આપણે પેઢી દર પેઢી ગુજરાતી સાહિત્યને વધારી શકીએ છીએ. સાહિત્યને વધારવા કરતાં સાહિત્યને એકબીજાને સોંપતા જવું મૂડી સ્વરૂપે, સંપત્તિ સ્વરૂપે એ વધારે જરૂરી છે અને એ પ્રયાસ રેડિયો પાલનપુર સતત કરે છે. તમે પણ જોડાઓ તમારા અભિપ્રાય થકી, તમારા વિચારો થકી અને અમારા આ કાર્યક્રમને સાંભળીને બીજાને સાંભળવા પ્રેરિત કરતા રહો, એ જ મારી અપેક્ષા છે. વાતને આગળ વધારીશ પરંતુ આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વાંચનનો આ વિચાર જ્યારે પણ હું હમણાંથી કોઈ અલગ અલગ પ્લેટફોર્મ પર રજૂ કરું છું ત્યારે નવા મિત્રો હંમેશા કેટલીક બાબતો સાથે મારી સાથે ચર્ચા કરે છે કે અમે મોબાઈલમાં પણ રીડિંગ કરીએ છીએ, કમ્પ્યુટરમાં પણ કરીએ છીએ, અમને પુસ્તક ગમે છે પણ એ કાગળ કે પાના ઉપર નહીં. પણ મારે એમને કહેવું છે કે તમે એ વાંચો છો એ મને ગમશે, ગમે છે અને ગમતું રહેશે, મને કોઈ વિરોધ નથી. પણ કાગળનો સ્પર્શ એ જુદી વાત છે. કાગળ પર છપાયેલા અક્ષરોમાં એ સહી ભલે ને કાળી અને વાદળી રંગની ડિબાંગ, એમાં ઘેઘૂર રંગ છે કે જેમાં આપણે ડૂબીએ તો બહાર ના આવીએ, પણ એની છાપ જે છે ને એને સ્પર્શીએ તો ભલે ને ઉપસેલા અક્ષરો નથી, પરંતુ આંખ સમક્ષ વાંચન કરીએ ત્યારે આંખો દ્વારા એ આપણા હૃદય અને લાગણીમાં ઉતરે છે. ત્યારે મનમાં ચોક્કસથી રાત્રે સ્વપ્નમાં કે પછી જ્યારે હળવાશની પળો હોય ત્યારે એ વાંચનના શબ્દો તમને ઢંઢોળે છે, પીછાણે છે, તમારા પ્રસંગો સાથે એને જોડે છે. અને એ જ તો લેખકની કવિની ફળશ્રુતિ છે કે એના શબ્દો એને ભલે ગમે તે લાગણીમાં

પોતાની લાગણીમાં વ્યક્ત કર્યા હોય, પણ સચ્ચાઈથી સાચી રીતે શબ્દોના ચયન દ્વારા એકદમ પ્રસ્તુત કર્યા હોય, ત્યારે પુસ્તકના પાના પરની એ જે છબી છે, જે ચિત્રણ છે, તમારી જેમ રીલ્સ છે એમ પાનું ફરે અને તમે થોડીક મિનિટો બાદ એ વાંચન કર્યા બાદ એ રીલ્સને બીજાને કહેવા માટે તત્પર થાવ, એ લખાણનો પ્રયાસ ત્યારે સાર્થક નીકળે છે. અને એવા ઘણા લેખકો છે કે જેમના પુસ્તકને એકવાર વાંચ્યા પછી એ જ લેખકની એ જ વિચારધારાને વાંચવાની ઈચ્છા થઈ જાય છે, અને પછી એ જ વિચારધારાની અંદરથી બીજી વિચારધારા જે સમોવડી મળે અને તમારું વાંચન વધે છે. જેમ રીલ્સ ખેંચી જાય છે પણ એ આંગળીના ટેરવામાં થોડીક ક્ષણોમાં મજા લઈ આવે છે, પણ એ થોડીક ક્ષણો યાદ રહેતી નથી. જ્યારે પુસ્તકનો સ્પર્શ એ તમારા હૈયા સુધી પહોંચે છે, પુસ્તકને તમે તમારી પથારીમાં મૂકીને સૂઈ જાઓ છો, ટેબલ પર સતત હોવાથી તમારી આંખો સમક્ષ સતત આવતું રહે છે, એના કાગળનો સ્પર્શ, એ પુસ્તકની સુગંધ, એનો અહેસાસ અને રૂમમાં એ ઊભા થતા પાત્રો તમને એ અનુભૂતિ કરાવે છે કે જીવન કેટલું સુંદર છે. આ અનુભવ સતત ન લઈ શકાય પણ ક્યારેક તો લેવો જોઈએ. ઘરમાં એકાદ બે પુસ્તકનો વસવાટ હોવો જોઈએ. જો તમે અબોલા પ્રાણીઓ અને પક્ષીઓને ઘરમાં રાખીને એનો રખરખાવ કરી શકો છો તો આ પુસ્તકને તો માત્ર લાવીને મૂકવાનું છે, પછી એ એનું કામ કરશે અને તમારી આંખોને હૈયું એની જોડે દોડશે અને તમે એના પાના ફેરવશો અને એ પુસ્તકને ગિફ્ટ પણ આપશો અને ઘણા બધાને વાંચીને સંભળાવશો પણ ખરા, એની મને ખાતરી છે. તો આજની આ ક્ષણોની વાતમાં હું એમ કહેવા માગું છું કે પુસ્તક કાગળ સ્વરૂપનું તમારા ઘરમાં તો હોવું જોઈએ, ભલે ને તમને મનગમતા વિષયનું હોય, રસોઈની રેસિપી હોય, રમતોની વાત હોય, કોઈનું જીવન ચરિત્ર હોય, અને ભલે છેલ્લે કશું જ ન મળે તો રામાયણ, ભજન કે ગીતા, આનું પણ પુસ્તક હોવું જોઈએ. પુસ્તક વસવાટ કરશે તો પછી જુઓ કે આ નિર્જીવ પુસ્તક કેવી રીતે સજીવ બનીને એના પરિવારને મોટું બનાવે છે. આ પ્રયોગ પણ કરવા જેવો છે, નુકસાન તો છે જ નહીં. આશા રાખું કે તમે પ્રયોગ કરશો, પુસ્તકને વસાવશો. મળીએ છીએ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બાળકો સાથે હંમેશા પ્રશ્ન છે આપણને કે હવે આપણી સાથે વાત નથી કરતા, સમય નથી આપતા. આપણે સમય આપીએ કે ના આપીએ, આપણી સાથે જીદ કરે, આપણે વડીએ તો પણ થોડો સમય તો આપવાના જ છીએ, કારણ કે આપણે વહાલી છીએ, માં અને બાપ છીએ. પણ એવું થતું નથી, એ મોબાઈલમાં લઈને બેસી જાય છે, થોડોક સમય નીચે જાય છે, મિત્રો સાથે જાય છે તો પણ મોબાઈલની ગેમ રમે છે, ને હવે જતા નથી, ઘરમાં રહે છે, અમારી આંખો સમક્ષ રહે છે, પણ એમની આંખો બગડી રહી છે. તમને અહેસાસ છે પણ કોઈ વિકલ્પ નથી, ત્યારે મારું હૈયું એમ કહે છે કે પ્રથમ તો તમે પુસ્તકને વસાવો છો, ત્યારબાદ એ પુસ્તકને વાંચો છો, અને ત્રીજા ક્ષણમાં વાંચતી વખતે એ પુસ્તકને બોલો છો, જેથી બાળક સાંભળે છે. જો રાત્રિ દરમિયાન બપોરના નિંદ્રા અવસ્થા આવવાની તૈયારી હોય તે સમય, એટલે કે 2-3 બપોરનો, અને રાત્રે તમે સુવા જ્યારે પથારીમાં જાઓ ત્યારે પુસ્તક વાંચો, બાળકો સાથે ભલે ને મોબાઈલ લઈને બેઠા હોય, કંઈ રમતા હોય, પણ તમે પુસ્તકના શબ્દોને બોલવાની શરૂઆત કરો, અને ક્યારેક અભિરુચિ બાળકોની કેળવાય તેવા પુસ્તકની વાર્તાઓ જે તમને પણ આજે બાળપણમાં લઈ જશે, તમને પણ બાળ વાર્તાઓ ગમે છે, તમે પણ આજે એ બાળકોની વાર્તાઓને યાદ કરો છો, તો એ વાર્તાઓને વાંચશો ને એટલે એ બાળકોના કાનમાં એ શબ્દો પડશે. તમે માત્ર 2 દિવસનો પ્રયોગ, કેટલો બધો લાંબો તો મેં કહ્યો જ નથી, આજે બાળકો સાથે બેઠા હોય અને તમે પુસ્તક વાંચો, અને 1/2 કલાક એ તમારી સાથે નહીં જોડાય, બીજા દિવસે વાંચો, પછી ત્રીજા દિવસે મને 100%ની ખાતરી છે કે તમને કહેશે કે મમ્મી તમારે પુસ્તક, પપ્પા તમારે પુસ્તક વાંચવું નથી, હું પણ આવી જાઉં છું મોબાઈલ લઈને. તમને થશે કે મોબાઈલ લઈને આવે છે, આમાં નવું શું, એ તો રોજ એ કરે છે. ના, તમે પુસ્તક વાંચો છો એ તરફ એનું ધ્યાન ગયું, એ શબ્દો અથડાય છે, અને જોજો ને એ ત્રીજા ને ચોથા દિવસે તમારી પાસે બેસીને એ પુસ્તકની વાર્તાને વાતોને સાંભળશે. પુસ્તકમાં ક્યારે એવા કોઈ સવાલો અને એવી ફિલિંગ્સ નથી આવતી કે જેનાથી તમને ક્ષણ પૂરતું પણ કંઈક ન કહેવાનું મન થાય, પણ વાત તો કરવાની ગમશે જ તમને. અને એટલે જ કહું છું કે પુસ્તક વસાવો, પુસ્તક વાંચો, અને

પુસ્તકને સંભળાવો પણ ખરા. વાતને આગળ વધારીશ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સવાલ એ છે કે આના માટે શું થઈ શકે? સતત સમય ક્યાં છે? ને સમય નથી એવું હું નહીં કહું, પરંતુ સમયનું આયોજન આપણી પાસે નથી થઈ શકતું. કારણ કે પુસ્તક વાંચવું તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પુસ્તક સાથે જોડાવું પણ બહુ અગત્યનું છે, પણ આપણા મન અને જીવનની આર્થિક પરિસ્થિતિ ને સામાજિક પ્રસંગો એ પુસ્તકની નજીક ન પહોંચવા માટે ઘણા બધા અડચણો ઉભા કરે છે. એટલે આ અડચણોની વચ્ચે તમે નક્કી કરો, જેમ નક્કી કરો છો ને કે એક દિવસ બહાર જવું, જમવા જવું, અથવા અચાનક ક્યારેક જતા રહો છો, એમ નક્કી કરી દો કે અચાનક ચાર અઠવાડિયામાંથી એક દિવસ દર અઠવાડિયામાં આપણે અડધો કલાક કલાક તો પુસ્તક વાંચવું. પુસ્તક વાંચવું, એના સાથે પુસ્તકને કાં તો વાંચ્યા પછી અથવા પુસ્તક વાંચતા હોઈએ ત્યારે કોઈ બીજું સાંભળે એ રીતે વાંચવું, અથવા તો સાંભળવા માટે બીજાને બેસાડી અને પછી આપણે પુસ્તકને વાંચવું જોઈએ. આ પ્રક્રિયા કરવાથી વાંચન એ વિચારમાં બદલાય છે અને વિચારો પછી વર્તુળમાં પ્રસરશે, એટલે ચોક્કસથી તમારા પ્રશ્નો જે જીવનમાં જે ભવિષ્યમાં આવવાના છે એ માટે સક્ષમતા બનશે. પ્રશ્નો તો આવશે, જવાબ પણ મળશે, પણ એની જે સક્ષમતા જોઈએ, એકલતાનો ન અનુભવ થાય એ માટે પુસ્તક એ ઉમદા અને શ્રેષ્ઠ છે. તમે વધારે કંઈ ન કરી શકો તો રામાયણ અને મહાભારતના પ્રસંગોના પુસ્તકોની એ પ્રસંગોને વાંચવા જોઈએ. તમને પણ લાગે છે ભલે ને એવું કે નહીં ગમે યાર, મને તો બધું જ ખબર છે, પણ તમે વાંચશો ને ત્યારે અહેસાસ થશે કે કેવી મજા આવે છે. અને મજા તો સૌને જોઈએ છે, મજાનો દિવસ મોજ છે. આ શબ્દોને માત્ર માણવા નહીં પરંતુ અનુભવવા જરૂરી છે. અને પુસ્તક સાથે અથવા તો તમે કોઈના સુંદર અવાજમાં કંઈક સાંભળવા માગો છો તો તમે એ પુસ્તક એને વાંચવા આપો, પ્રયોગ કરો. જીવનમાં શ્રેષ્ઠ પ્રયોગ શ્રેષ્ઠ રીતે વિના ખર્ચે કરવા મળે તો એ ગુજરાતીને તો સૌથી વહાલો લાગે. અને એટલે જ કહું છું, એક પ્રયોગ કરી જુઓ ને, પછી તમારી પાસે મારી સાથે વહેંચવા પણ કશું નથી એવું કહેવાનો મોકો નહીં મળે. ઘણા બધા અનુભવ, ઘણા બધા શબ્દો અને ઘણી બધી વાતો મળી રહે.

છે કે તમે મને મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ પર હજારો લાઇક્સ અને મેસેજીસ મોકલી અને તમે તમારી વાતોને રેડિયો ઉપરથી ફરીથી સાંભળવાનો પણ લાહો મેળવી શકશો. તો યાદ રાખો, આટલું તો કરવું છે, પુસ્તકને વસાવવું છે, પુસ્તકને વાંચવું છે, પુસ્તકને સાંભળવું છે, સંભળાવવું છે, અને એ માટે દિવસમાં અઠવાડિયામાં ક્યારેક પણ અચાનક પણ થોડો સમય પણ કાઢવો છે, ખરું ને? વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પુસ્તકાલયની મુલાકાત બાદ પણ કેટલાક બધા પુસ્તક પ્રદર્શનો પણ થાય છે આપણા શહેરમાં. કેટલાક પુસ્તકો રિલેટેડ સાહિત્યના કાર્યક્રમ પણ થાય છે. કવિઓ અને લેખકોના ઇન્ટરવ્યુઝ પણ છે, જ્યાં તમારું મનગમતું સ્થળ છે, જે રીલ્સ મળે છે તમને, એ ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, એની પર પણ એમના કોટેશન આવે છે. તમારો લગાવ થશે તો વધુ જાણવા માટે રીલ્સ અને એ નહીં પરંતુ એમના પુસ્તકો મેળવવા પડશે. પુસ્તકો આપણે ત્યાં સ્ટેશનરીમાં પણ હોય છે, આપણે ક્યારેય માગ્યા નથી. એ સિવાય પણ એક સુંદર મજાના વ્યક્તિએ પોતાના આર્થિક ઉપાર્જન માટે જ, બિઝનેસ માટે જ, પરંતુ ત્યાં આપણી સરકારી કુમાર શાળાની બહાર અને જહાંરા બાગની આગળની ગલી છે, જ્યાંથી કુંવરબા હાઈસ્કૂલ તરફ આપણા ડેરી રોડ તરફ જઈએ છીએ ત્યાં, અને અવારનવાર તો શહેરની અલગ અલગ જગ્યાઓ પણ, એ ટેબલ પર કેટલા હજારો પુસ્તકો મૂકીને, જ્યાં જૂના નવા, પણ એ પુસ્તકોને સ્પર્શીએ ને તો જાણે લાગે છે કે આપણા પુસ્તકો. એવા એવા વિષયો છે કે તમને એનો અહેસાસ પણ અદ્ભુત રહેશે. એની મુલાકાત તમારે કરવી જોઈએ. મુલાકાત જ નહીં પરંતુ એ પુસ્તકોમાંથી ગમતા પુસ્તકો, સસ્તા પુસ્તકો પણ પહેલાં વસાવવા જોઈએ. કારણ કે આર્થિક બોજ ત્યારે જ લઈ શકાય કે જ્યારે તમને કંઈક મળે. મને આશા છે, મને હકારાત્મક એ વિચારનો વિશ્વાસ છે કે તમે પછી ક્યારેય પુસ્તકની કિંમત નહીં પૂછો. બસ પુસ્તક છે, તમને ગમ્યું છે, સ્પર્શ્યું છે, તો ઘરમાં તો વસવું જ જોઈએ એવો વિચાર આવશે. ગિફ્ટ આપવા માટે પણ આ પુસ્તકો ઉત્તમ છે. પુસ્તકની પસંદગી કરવા માટે થોડા ચૂઝી બનવું પડશે, પણ એ માટે પણ જો તમને તમારી ભાષા પર પ્રત્યે, તમારી માતૃભાષા પ્રત્યે એક લગાવ અને સ્પર્શ થયા પછીનો અનુભવ થશે, તો ચોક્કસથી તમે એ પુસ્તકની પસંદગીમાં પણ પારંગત બનશો. અને પુસ્તક જ એવું છે કે જે ગિફ્ટ આપ્યા પછી સતત વર્ષો સુધી સચવાયેલું રહે છે અને વપરાતું રહે છે. ઘણા કહે કે કોઈ પસ્તીમાં આપી દેતું, તો પણ પુસ્તક તો પુસ્તક રહે છે, પસ્તીના પુસ્તક પણ ફરી રીસેલ પણ થાય છે. હું તો એમ જ કહીશ કે વાંચન વિચાર કરો અને તમારા વર્તુળમાં પ્રદર્શિત કરો. કારણ કે ગુજરાતી સાહિત્ય વાર્તાઓ જીવનનો અમૃત, અને પછી ધીમે ધીમે લખતા પણ થાઓ. જુઓ તો ખરી તમારા વિચારો કેટલું ઉમદા વ્યક્તિત્વ આપે છે. આ નવી રીલ્સ અને ઇન્સ્ટાગ્રામના સ્ટેટસ અને યુટ્યુબ માટે તમારે ક્યાંય બીજાની કોપી કરવાની જરૂર નહીં રહે. અને એટલે જ કહું છું કે આ રસ્તો અપનાવી જુઓ. મળીએ છીએ આ વિરામ બાદ કે તમારે મારી સાથે શું વહેંચવાનું છે અને હું આવતા

અઠવાડિયે ચોક્કસથી તમારા માટે એક નવી કોઈ પણ વાર્તા, નવલકથા, નવલિકા લઈને આવીશ. ત્યાં સુધી આપણે, એટલે કે આ વિરામ સુધી, માણીએ આ સુંદર મજાનો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, સમય થયો છે અલવિદા કહેવાનો. મેં આજે વાત કરી છે વાંચનની, વિચારની, વર્તુળની, અને આ ત્રણેય શબ્દો થકી અમે પણ મહિનાના એક શનિવાર અથવા રવિવારે સાંજે મળીએ છીએ. તમે પણ મળો, તમે શું વાંચ્યું છે એ કહો, નથી વાંચ્યું તો સાંભળો અને વિચાર કરો, અને વિચાર કર્યા બાદ તમારા વર્તુળમાં વહેંચી જુઓ, અમારા વર્તુળમાં વહેંચી જુઓ. આ સાથે અમારા રેડિયો પાલનપુરના હકારાત્મક અભિગમ સાથેના ગુજરાતી સાહિત્યની રચનાઓના કાર્યક્રમ પણ માણતા રહો અને પ્રતિભાવ મોકલો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ આ બધા પર તમે ટેક્સ્ટ અને ઓડિયો મેસેજીસ મોકલી શકો. રેડિયો પાલનપુર @gmail.com પર તમારો મેઇલ થકી પણ પ્રતિભાવ મોકલી શકો. 9512-96-88 પર વોટ્સએપ કરીને, માત્ર વોટ્સએપ પર અવાજ અથવા સંદેશો મોકલી આપો. કોલ માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સાથે અમે રેડિયો ગાર્ડન પર પણ ફરીથી ઉપલબ્ધ છીએ. તો આપ સૌ સાંભળો, સંભળાવતા રહો તમારા પોતાના અવાજ, પોતાના રેડિયો સ્ટેશનને. ફરી મળીશ આવતા અઠવાડિયે. આરજે આર સતત તમારી સાથે રહેશે, તમારા હકારાત્મક જીવનને વધુ હકારાત્મક બનાવવા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌનો અવાજ, આપ સૌનું સામુદાયિક રેડિયો સ્ટેશન 90.4 મેગાહર્ટ્ઝ. અલવિદા દોસ્તો.

0: नव भारत साक्षरता कार्यक्रम के अंतर्गत सभी के लिए शिक्षा को बढ़ावा देते हुए NCERT असाक्षर लोगों को साक्षर बनाने के क्रम में कार्य कर रहा है। और अब हम आपसे आज्ञा चाहेंगे, क्योंकि उमंग कार्यक्रम का समय अब समाप्त होता है, तो अपने मित्र अजीत को
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी चेतना, कुसुमलता, जगबंधु और मंजू जी के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: બાળ દોસ્તો, હવે તમને હું ચાંદાભાઈનું ચાંદરણું એ વાર્તા કહું છું। એક હતા રામસિંહભાઈ અને બીજા હતા ચાંદાભાઈ, બંને ગિરાસદારો। રામસિંહભાઈ હતા ગામેથી, 5-7 ગામના ધણી। ચાંદાભાઈને ખેર માત્ર 2 જ સાતીની ફો। રામસિંહભાઈને તો રાજ દરબાર, જે આવે તે ચોરે બેસે, હોકા પાણી પીએ, અફીણ કસુંબા લે, રોટલા ખાય અને ઘેર જાય। ચાંદાભાઈના ઘરમાં ઠણઠણપાળ અને મદન ગોપાળ, ચારે ખૂણે 4-11 અને વચમાં ગોકળ 8 ઘરે આવ્યો ભૂખ્યો જાય, પણ ચાંદાભાઈના મોઢાના ભારે હોશિયાર। એક સરસ ઘોડી રાખે, ધોળા ફૂલ કપડાં પહેરે,

ને ગામ ગપ્પા કર્યા કરે, જ્યાતા જઈ મહેમાન થાય અને મજા કરે. ચાંદાભાઈએ તો રામાભાઈની ભાઈબંધી કરી. રામાભાઈને શી ખોટ હતી? ચાંદાભાઈ રામસિંહભાઈને ત્યાં વરસમાં 2-3 માસ રહે, ખાઈ પીએ અને ચમન ઉડાવે, પાછા વળતા ખૂબ તાણ કરે.

0: નું ગામ આવે. રામસિંહભાઈને મનમાં થયું, માળો વારે વારે ચાંદાભાઈ તાણ કરી જાય છે, પણ આપણે જતા નથી, તે ચાલને આ વખતે તો એને ઘડે જાઉં. રામસિંહભાઈને બીજા ભાયાતોએ ઘોડીઓ ચાંદાભાઈના ગામ ભણી વાળી. ચાંદાભાઈને કોઈએ વાવડ આપ્યા ને ચાંદાભાઈ મૂંઝાયા. રામસિંહભાઈને ત્યાં તો ખાઈ ખૂંદી આવ્યા છીએ, પણ ખવરાવવું શું, ઘરમાં તો હાંડલા કુસ્તી કરે છે. ત્યાં રામસિંહભાઈનો ઘોડીએ ખોંકારો દીધો ને સાદ પાડ્યો, કાં ચાંદભાઈ બાપુ ક્યાં ગયા? ચાંદભા કોને મોં બતાવે? ચાંદભા તો ઠકરાણાનો સાડલો ઓઢીને સોડ તાણીને સૂતા. રામસિંહ ઠાકોર ગઢમાં આવી પહોંચ્યા. પૂછ્યું, ચાંદભા ઠાકોર ઘરમાં છે કે? કોક બાઈ આવીને કહે, બાપુ એ તો જૂનાગઢના ગરાસને કામે ગયા છે, કાલ પરમ આવશે. રામભાઈને વેમ પડ્યો, માળું વાત ખોટી લાગે છે, હજી કાલ તો ચાંદભા ગામમાં સાંભળાતા. રામસિંહ ઠાકોર કહે, એ તો ઠીક, પણ ઘરમાં કોણ સૂતું છે? કોઈ માંદું બાંદું તો નથી ને? બાઈ કહે, આ તો જસુફોઈ છે, જરા માથું દુખે છે તે સૂતા છે. રામસિંહ ઠાકોરને થયું, ચાલો ને જસુફોઈના ખબર તો પૂછતા જઈએ. ઘરમાં જઈને સાડલો ઊંચો કરી કહે, કાં ફૈબા, માથું સણ દુખે છે બા? પણ ત્યાં તો અંદરથી મુછાળી ફૈબા ચાંદબા નીકળ્યા. રામસિંહભાઈ તો ઠરી જ ગયા, પોતે ભૂઠા પડી ગયા. સાથે એક ગઢવી હતો, એનાથી ન રહેવાયું, એની જીભ સળવળી. ચાંદાભાઈનું ચાંદરણું ને રામજીભાઈના રોટા, જસુફોઈને મૂછો આવી, કળજગ આવ્યા ખોટા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

કઈ સંભળાવું છું. વાર્તાનું નામ છે ખડબડ ખડબડ ખોદત હે. એક હતો બ્રાહ્મણ, તે ખૂબ જ ગરીબ હતો. એકવાર તેની વહુએ કહ્યું, હવે તો તમે કંઈક કામ ધંધો કરો તો સારું, છોકરાઓ હવે તો ભૂખે મરવા લાગ્યા છે. બ્રાહ્મણ કહે, પણ હું શું કરું, મને કશું આવડતું નથી, તું કંઈક બતાવ તો ઠીક. બ્રાહ્મણી ભણેલી અને ડાઈ હતી. તેણે કહ્યું, લ્યો આ એક શ્લોક હું તમને મોઢે કરાવું છું, તે જઈને કોઈ રાજા પાસે સંભળાવજો, એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે. શ્લોક ભૂલી જશો નહીં ને? બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો અને તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો ગયો. રસ્તામાં એક નદી આવી, ત્યાં બ્રાહ્મણ નાહવા ધોવા અને ભાતું ખાવા ખોટી થયો. નાહવા ધોવામાં રોકાયો, ત્યાં વહુએ શીખવેલો શ્લોક તે ભૂલી ગયો. બ્રાહ્મણ શ્લોક સંભાળતો બેઠો પણ કશું સાંભળે નહીં. એટલામાં તેણે એક જળ કુકડીને નદી કાંઠે ખોદતી જોઈ. શ્લોક સંભાળતા સંભાળતા એણે જળ કુકડીને ખોદતી જોઈ એટલે તેના મનમાં એક નવું જ ચરણ સ્ફુર્યું. તે બોલવા લાગ્યો, ખડબડ ખડબડ ખોદત હે. બ્રાહ્મણ ઉપર પ્રમાણે જ ખડબડ ખડબડ ખોદત હે બોલવા લાગ્યો એટલે તેના અવાજથી કુકડી લાંબી ડોક કરી જોવા લાગી એટલે વળી બ્રાહ્મણના મનમાં તરત જ બીજું ચરણ સ્ફુર્યું અને તે બોલ્યો, લાંબી ડોકી જોવત હે. બ્રાહ્મણ બીજી વાર બોલ્યો એટલે કુકડી બીકથી છાની માની લપાઈને બેસી ગઈ. આ જોઈ બ્રાહ્મણના મનમાં ત્રીજું ચરણ આવ્યું. તે બોલ્યો, કુકડ મુકડ બેઠત હે. બ્રાહ્મણ આમ બોલ્યો એટલે કુકડી તો દોટ મૂકીને પાણીમાં જતી રહી. આ જોઈ બ્રાહ્મણના હૃદયમાં ચોથું ચરણ ઉપજ્યું અને તે બોલ્યો, ધડબડ ધડબડ દોડત હે. બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો પણ તેને તરત જ બીજો શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હોય એમ માનીને આમ બોલતો બોલતો તે આગળ ચાલવા લાગ્યો. ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુકડ મુકડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે. ચાલતા ચાલતા એક શહેર આવ્યું. એ શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો, ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુકડ મુકડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે. રાજાએ તો આ વિચિત્ર શ્લોક ઉતારી લીધો. રાજા કે કચેરીમાં બીજું કોઈ શ્લોકનો અર્થ કરી શક્યું નહીં. પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું, મહારાજ બે ચાર દિવસ પછી પાછા કચેરીમાં આવજો, હમણાં રાજના સીધા પાણી ખાઓ અને સુખેથી રહો, તમને તમારા શ્લોકનો જવાબ પછી આપીશું. રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો. રાજા શ્લોકનો અર્થ વિચારવા રોજ રાત્રે 12 વાગે ઉઠે અને નિરાતે એકાંતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એનો અર્થ વિચારતો જાય. એક રાત્રિએ 4 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. બરાબર રાતના 12 જ વાગ્યા હતા અને રાજા આ વખતે શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો. પેલા ચોરો ખોદતા હતા તેમને કાને રાજાના બોલ આવ્યા, ખડબડ ખડબડ ખોદત હે. ચોરોએ મનમાં વિચાર કર્યો, અરે રાજા જાગે છે અને ખોદવાનો ખડબડાટ તેમને સાંભળાય છે. તેથી ચોરમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહીં તે બાબતની ખાતરી કરવા લાંબી ડોક કરી અને ઓરડામાં આજુબાજુ જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યો, લાંબી ડોકે જોવત હે. આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો ને તેને ખાતરી થઈ કે નક્કી રાજા જાગે.

છે અને એટલું જ નહીં પણ તેને બારીમાંથી ડોકી લંબાવીને જોતા પણ રાજા જોઈ ગયા છે. તે એકદમ નીચે ઉતરી ગયો અને બીજાઓને છાનામાંના બેસી જવાની નિશાની કરી. બધાય છાનામાંના ઓડવાઈને બેસી ગયા. ત્યાં તો વળી રાજા ત્રીજું ચરણ બોલ્યો, કુક્કડ મુક્કડ બેઠત હે. ચોરોના મનમાં થયું કે હવે ભાગો, રાજા આ બધું જ જાણે છે અને જુએ પણ છે, હવે તો જરૂર પકડાઈ જશું અને માર્યા જશું. તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો, ધડબડ ધડબડ દોડત હે. હવે ચોરો તો હતા રાજાના દરવાનો, તેવો જ રાજાના ચોકીદાર હતા અને તેઓની જ દાનત બગડેલી, તેથી ચોરી કરવાનો તેમનો વિચાર થયેલો. ચોરો ઘરે તો ભાગી ગયા પણ બીજે દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામીએ ન ગયા. તેમના મનને ચોક્કસ લાગ્યું હતું કે નક્કી રાજાજી બધું જાણી જ ગયા છે અને પોતાને ઓળખી લીધા છે. દરવાનોને સલામે ન આવેલા જોઈ રાજાએ પૂછ્યું, આજે દરવાનો સલામે કેમ નથી આવ્યા? તેમના ઘેરે કોઈ સાજુ માંદું તો નથી થયું ને? રાજાએ બીજા સિપાહીઓને દરવાનોને તેડવા મોકલ્યા. કચેરીમાં દરવાનો આવ્યા અને સલામ કરી ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું, બોલો તમે આજે કચેરીમાં કેમ નતા આવ્યા? પેલા દરવાનો તો થરથર ધ્રુજવા લાગ્યા. તેમના મનને તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયેલ છે, ખોટું બોલશું તો વધારે માર્યા જશું એમ ધારી એમણે રાતે બનેલી બધી વાતો કહી દીધી. રાજા તો આ બધું સાંભળીને વિસ્મય પામ્યો. તેને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો જ પ્રતાપ છે. શ્લોક તો ભારે ચમત્કારી. બ્રાહ્મણ ઉપર તો રાજા ખુશ ખુશ થઈ ગયો. તેણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેને સારું ઈનામ આપીને વિદાય કર્યો. બ્રાહ્મણને સારો એવો સરપાઉ મળ્યો, એટલે શ્લોકનો અર્થ કહેવડાવ્યા વિના જ, એની પંચાયતમાં પડ્યા વિના જ તે ઘર ભેગો થઈને ભાગ્યો. ખાધું પીધું ને રા

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: Mm-hmm.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર, ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

એક એવો સંબંધ કે જે આપણને જન્મથી નથી મળ્યો અને જન્મ સુધી નિભાવવાનું કોઈ બંધન પણ નથી. કહે છે ને કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું, કશું જ સાથે લઈને નથી આવ્યા અને કશું જ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આ બધી જ બાબતોમાં સંબંધો એક અલગ વાત હોય છે. માતા પિતા ભાઈ બહેન કે પછી પતિ પત્ની અને અન્ય કોઈ પણ સંબંધ એ માણસના જન્મ સાથે જોડાઈ જતો હોય છે. પણ એક એવો સંબંધ છે કે માણસ પોતે અર્જિત કરે છે, પોતે એને કમાય છે અને જિંદગીભર કોઈ પણ નફા ખોટના નુકસાન વગર નિભાવી રાખે છે, અને એ છે દોસ્તીનો સંબંધ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

પારદર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો સમય છે એ આધુનિકતાનો, અને ખેતીમાં પણ તેના લાભ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં દિવસેને દિવસે જે બાગાયતી ખેતી છે તેનો વ્યાપ વધી રહ્યો છે, અને તેને કારણે જે ગુજરાતમાં ઉત્પાદન છે તેમાં પણ ખાસો સુધારો જોવા મળી રહ્યો છે, અને તેને લઈને કહેવાય કે એક પ્રકારે ગુજરાતમાં બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવા કેટલાક સફળ ખેડૂતો છે કે જે ગુજરાતને તેને લઈને સમૃદ્ધ કરી રહ્યા છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું, અને તે પણ ફિલ્ડમાં આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બાગાયતી ખેતીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે અને તેને જ લઈને જે વિવિધ બાગાયતી પાકો છે તેના સફળ ખેડૂતો પણ આપણને જોવા મળી રહ્યા છે અને ત્યાં સુધી કે એ સફળતાને લઈને જે અન્ય ખેડૂતો છે, જે અન્ય પાક લે છે, તેઓ પણ બાગાયતને સફળતાપૂર્વક લઈને તેઓ આગળ વધી રહ્યા છે. અને અમરપુરા ગામમાં એક એવા જ સફળ ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ બાગાયતી ખેતી અને તેમાં પણ ખાસ કરીને આંતર પાક દ્વારા સફળતા તેમણે પ્રાપ્ત કરી છે. ચાલો તેમને મળીએ, આજ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. રણછોડજી, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: સૌથી પહેલાં અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે આપ જે બાગાયતી ખેતી કરો છો તો કયા કયા પાક લો છો અને એનું ઉત્પાદન આપણને કેવું મળે છે તે દર્શકોને જણાવો.
1: અહીંયા અમારી જમીન થોડીક નીચાણવાળી છે અને ચોમાસામાં બીજા પાકોમાં અમને ઘણી બધી તકલીફો પડતી હોય છે, એટલે ચોમાસું ગયા પછી અમારે આ બાગાયતી ખેતી પાકો લેવા માટે બહુ સરળતાથી લઈ શકાય છે. એટલા માટે

0: અમે બાગાયતી પાકો તરફ વળ્યા છીએ. ઘણા બધા ક્રોપ એવા છે જે 3 મહિનાની અંદર તૈયાર થતા હોય છે, એવા ક્રોપ પણ અમે વર્ષની અંદર લેતા હોઈએ છીએ. ડિસેમ્બર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી એ મહિનામાં અમે તરબૂચ છે, કાકડી છે, ટમેટા, મરચાં આ બધા પાકો 3-3 મહિનાના ક્રોપનું વાવેતર અમે કરીએ છીએ. અને ગલગોટા પણ વર્ષમાં 2 વાર અમે તૈયાર કરીએ છીએ, જે ચોમાસે તૈયાર કરીએ છીએ. નવરાત્રિથી લઈ દિવાળી અને દેવદિવાળીની સુધી ચાલે એવો ક્રોપ છે. અને જે ચૈત્ર મહિના માટે તૈયાર કરીએ છીએ અમે જાન્યુઆરીમાં એનું વાવેતર કરતા હોઈએ છીએ. તો જાન્યુઆરીથી લઈ અને એપ્રિલથી મે સુધી એક પાક ગલગોટાનો ચાલતો હોય છે, એ પાક પણ અમે લઈએ છીએ. મરચાંનો પાક પણ એ થોડોક લોંગ ચાલે છે, લગભગ 3-4 મહિનાનો ક્રોપ છે. અને ધાન્ય પાકોમાં અમે એરંડા, કપાસ અને પશુપાલનના વ્યવસાય માટે અમે લીલા ઘાસચારાની પણ ખેતી કરતા હોઈએ છીએ.
1: અચ્છા, દર્શકોને આપણે એ જણાવો કે તમે કેવું કે આંતર પાક લો છો, બરાબર, આ પાકની સાથે આ પાક લો છો, તો તેનું કારણ શું અને તેનાથી ફાયદો થાય તો શું થાય?
0: આંતર પાક ના લઈએ તો એક કોઈ બી પાક લગાવીએ તો એક પાકમાં કદાચ કોઈ ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે પાક જો નિષ્ફળ જતો હોય તો અમને ટોટલી ખર્ચોનો પાક અમને નિષ્ફળ જાય અને અમને પૂરું વળતર મળતું. એટલે અમે બંને પાક લગાવવાનું કારણ એક કે કોઈ બી એક પાકમાં કદાચ નુકસાન જાય ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે નુકસાન થતું હોય છે, તો એક પાક કદાચ સારો રહે અને ભાવ સારા આવે તો એમાં અમને સારું રહે. અને બીજું કે મજૂરી તો અમારે જે કરતા હોઈએ એ જ મજૂરી એની અંદર લાગતી હોય છે, નિંદામણની કે અને એની અંદર જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ વોટર સોલ્યુબલ ખાતરોના કે કોઈ દવાના સ્પ્રે આવતા હોય, તો એક પાકમાં એના જ ખર્ચામાં અમારે એ ક્રોપ તૈયાર થતા હોય છે, એટલા માટે અમે આંતરપાક પસંદ કરીએ.
1: અચ્છા, તમે તડબૂચની સાથે ભીંડા ઉગાડો છો, બરાબર, એવી રીતે ફૂલની સાથે આપ ચોળી ઉગાડો છો, તો આ બંને જે પાક છે બંને અલગ અલગ છે, એક કઠોળ વર્ગનો પાક છે, એક બાગાયતી છે, તો બંને વચ્ચે અંતર કેટલું રાખવું પડે?
0: બંને છોડ વચ્ચેનું અંતર જે અમે મલ્ચિંગ 2 હોલવાળું લઈએ છીએ, ફૂટના અંતરે એના હોલ આવતા હોય છે, તો અમે બંને લાઇનમાં એક હોલ છોડી અને બીજા હોલમાં અમે તરબૂચનું વાવેતર કરતા હોય છે. વચ્ચે જે એવું હોલ ખાલી રહેતો હોય છે એની અંદર અમે આંતરપાકમાં કોઈ બી રીંગણ લઈએ યા ભીંડા કોઈ બી પાક અમે લેતા હોય છે.
1: અચ્છા રણછોડજી, આ જે વિસ્તાર છે દેત્રો, જે ખાસ કરીને ઉનાળામાં એકદમ સૂકો કહેવાય એવો આ પ્રદેશ છે, અહીંયા પાણી લગભગ કેટલા ફૂટે મળે છે? અને પહેલાં જ્યારે આપ છૂટું પાણી જ્યારે ખેતરમાં વેવડાવતા હતા, હવે આપ ટપકનો ઉપયોગ કરે છે, તો પાણીમાં લગભગ કેટલી બચત જોવા મળે છે?
0: અમારા વિસ્તારમાં પાણીનું સ્તર પહેલાં તો 600-800 ફૂટે હતું, અત્યારે આ નર્મદાના નીર વહેતા પાણી થાય એના કારણે અત્યારે થોડુંક એનું સ્તર ઊંચું છે. અને ટપકની વાત કરું તો ટપકના કારણે ઘણું બધી પાણીની બચત થતી હોય છે. અને અમારા વિસ્તારમાં આમ તો છૂટા પાણીથી જે ચીલા ચાલુ ખેતી કરે એમાં એક જ પાક લેતા હોય છે સિઝનનો, અને આજે હું ટપકથી ખેતી કરું એમાં અમે વર્ષમાં 3-3 પાક લેતા હોય છે ટપકના કારણે, અને એમાં પાણીની ઘણી બધી બચત થતી. પેલું વીઘા દીઠ 2-3 કલાક 4 કલાક છૂટા પાણીથી પીએ તમે કરતા હોઈએ, અને ટપકથી અમે મિનિમમ 1-1.5 કલાકમાં વીઘો ટપકથી પી જતો હોય છે.
1: અચ્છા, ઘણીવાર ખેડૂતને એ પ્રેરણા કોઈ આપવા વાળું હોય કે ભાઈ આવું કરો તો આ ફાયદો થશે, ટપક માટેની પ્રેરણા તમને કોણે આપી?
0: ટપક માટેની પ્રેરણા અમે ઘણી વખત આ ચાલુ ચીલા ખેતીથી ખરેખર કંટાળેલા હતા, અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક આ નવી ટેકનોલોજી જોતા હતા સોશિયલ મીડિયાના માધ્યમ, તો અમને પણ એક એવો વિચાર આવ્યો કે આ ટપક મલ્ચિંગથી જો ખેતી કરશું તો કંઈક ને કંઈક આમાં ફાયદા થશે. એટલે પહેલાં તો અમે આ ટપક મલ્ચિંગથી વંચિત હતા, એટલે ટપક કેવી રીતે કરવી, ટપક શું છે એ અમે જોયું નહોતું કે જાણ્યું નહોતું, એટલે અમે બીજા ખેડૂતોથી આ પ્રેરણા લઈ અને શીખવા મળ્યું હતું. અને શરૂઆતમાં તો ટપક કરવી હતી એટલે અમારી પાસે પહેલાં તો ખેતરમાં કોઈ સગવડ હતી નહીં, એટલે ટપક ઘણી સિસ્ટમથી થતી હોય છે, કોઈ બોરથી કનેક્શન કરી ટપક કરતા હોય છે, કોઈ વોચ બનાવી મોટર દ્વારા ટપકની સિંચાઈ કરતા હોય છે, અને બીજા ખેડૂતો પાસેથી શીખી અને મેં આ શરૂઆત કરી હતી ટપક અને મલ્ચિંગથી. અત્યારે બહુ સરળ થઈ ગયું, અમારા માટે ટપક કરવું એ અત્યારે સરળ થઈ ગયું.
1: તો વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. અચ્છા, આપે જે વાત કરી કે આ જે ટેકનોલોજીનો આપે ઉપયોગ કર્યો, તો ખાસ કરીને આર્થિક રીતે તમને શું ફાયદો જોવા મળ્યો, જમીનની ફળદ્રુપતામાં કોઈ ફેર જોવા મળ્યો?
0: ટપક અને મલ્ચિંગથી પહેલા તો આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો, કારણ કે છૂટા પાણીથી જે આપણે ફળ ધારો કે ટેટી હોય, તરબૂચ હોય, ટમેટા હોય, એ બધા જમીન અડીને તૈયાર થવાવાળા પાકો છે. એ છૂટા પાણીથી જે અમે પહેલાં કરતા હતા એની અંદર ઘણી બધી તકલીફો, માર્કેટમાં અમે જ્યારે અમારો માલ મૂકીએ ત્યારે જે મલ્ચિંગથી તૈયાર કરેલા હોય એ અને ચાલુ ચીલામાં જે છૂટા

0: પાણીથી તૈયાર કરેલા એમાં ઘણો બધો ડિફરન્સ હોતો હતો. અત્યારે અમે જે ટપંગ મલ્ચિંગથી શરૂઆત કરીને અમારા પાકોની ગુણવત્તા વધી, જમીનની ફળદ્રુપતા પણ વધી, અને હાલ માર્કેટમાં અમે જે અમારો માલ મૂકીએ એટલે પહેલાં વેચાઈ જાય છે. પહેલાં અમારો માલ વેચાતો નહોતો, અત્યારે અમને ટપક મલ્ચિંગના મોટા એ ફાયદા થયા.
1: રણછોડજી, ખાતર અને દવાનો છંટકાવ એ જે તે પાકોમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હો છો, તમે એ કામ કઈ રીતે કરો છો?
0: ખાતરમાં એવું કે કોઈ બી પાક હોય તો એના પ્રથમ ડોઝથી લઈ અને આખી ડોઝ સુધી જે સ્ટેપ બાય સ્ટેપ વોટર સોલ્યુબલ ખાતરો આપવાના હોય છે પાયાની અંદર, તો એ ખાતરો અમે જે ટપકના વેન્ચુરી દ્વારા આપવામાં આવે છે અને ઉપર કોઈ રોગ જીવાતનો સ્પ્રે આવે એ અમે પંપથી આપતા હોઈએ છીએ.
1: અચ્છા રણછોડજી, જે પાક છે એની ઉત્પાદન અને ગુણવત્તા જળવાય એ માટે ક્રોપ કવરનું પણ મહત્વ છે. દર્શકોને જણાવો કે ક્રોપ કવર એ શું છે અને તમે કયા પાકમાં કઈ રીતે કરો છો?
0: ક્રોપ કવર એ અમે જ્યારે ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બરથી કોઈ પણ જે ક્રોપ લગાવીએ એ સમયે ઠંડીનું વધારે પ્રમાણ હોય છે, ઝાકળનું પ્રમાણ પણ વધારે હોય છે, એ સમયે ક્રોપ કવર લગાવ્યા વગર કોઈ પાક તૈયાર થતો નથી, એટલે અમે ક્રોપ કવર લગાવતા હોઈએ છીએ. અને ક્રોપ કવરના ફાયદા જોવા જઈએ તો એ ઋતુમાં ઝાકળથી ઘણા બધા પાકો નિષ્ફળ જતા હોય છે ક્રોપ કવર ના હોય તો. ક્રોપ કવર લગાવવાથી પાકોની ગુણવત્તા અને પાકોની જે ગ્રીનરી પણ સારી રહેશે અને રોગ જીવાતની પણ ઘણી બધી બચત થાય છે. રોગ જીવાતની કોઈ પણ મિનિમમ 45 થી 50 દિવસ સુધી કોઈ રોગ જીવાતનો સ્પ્રે આપવાનો રહેતો નથી.
1: અચ્છા, તમારા ત્યાં જે તૈયાર થતો પાક હોય એ ફૂલ હોય કે પછી તડબૂચ હોય તેની વેચાણ વ્યવસ્થા શું છે અને નજીકમાં માર્કેટ ક્યાં છે કે જ્યાં તમે માલ વેચો છો?
0: પાકોમાં અમારે જો મરચાં, લીલા મરચાંનું અમે માર્કેટ અમારે નજીક કડી છે, મહેસાણા છે, ત્યાં અમારે આપવા જવાનું હોય છે. ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં અમે માર્કેટમાં તો અમારે અહીં બે માર્કેટો છે પણ માર્કેટની અંદર ફૂલોની કોઈ જાહેર હરાજી થતી નથી, એટલે એ ફૂલોમાં અમે માળીઓ જે અમારે આજુબાજુના કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં માળીઓને અમે સંપર્ક કરેલા હોય છે અને માળીઓના ઓર્ડરથી અમે ફૂલો આપવા જતા હોય છે. ઘણીવાર કોઈ એવા પ્રાઇવેટ લોકલ ગ્રાહક હોય તો એ ખેતરે પણ આવીને લઈ જતા હોય છે. અને બીજા બધા તરબૂચ જેવા પાકો છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કોઈ પાક અમારો તૈયાર થાય ત્યારે અમે કોઈ રીલ વાયરલ કરીએ તો અમારા સંપર્કથી ખેતરે આવીને પણ લઈ જતા હોય છે. ઘણીવાર અમારે માર્કેટ પણ જવાનું થતું હોય છે.
1: અચ્છા, ઘણીવાર એવું ખેડૂતોમાં ખાસ જોવા મળે છે કે જ્યારે જે તે કોઈ પાક છે એની બીજની રોપણી કરવાની હોય કે પછી જ્યારે એ પાક તૈયાર થઈ જાય અને એ વખતે એ જેમ કે ફૂલ તોડવાના હોય કે તડબૂચ કે ટેટી, તો એ વખતે લેબર માટે તમે શું વ્યવસ્થા કરો છો? તમારા ઘરમાંથી જ કોઈ હોય છે કે પછી બહારથી શ્રમિકો બોલાવવા પડે છે?
0: લેબરમાં અમારે પાક તૈયાર થાય, કોઈ મરચાંની વીણી હોય, કોઈ ફૂલની વીણી હોય કે કોઈ નિંદામણ હોય, તો એવા સમયે જો અમારા ઘરના અમે સભ્યો 3 થી 4 સભ્યો છીએ અને જરૂર પડે તો અમે અમારા ગામમાં કદાચ લેબર ના મળે તો બહાર ગામથી પણ અમે લેબરો લાવતા હોઈએ છીએ ઘણીવાર.
1: અચ્છા રણછોડજી, જ્યારે આ પાકની વાત કરીએ છીએ બરાબર, તો આપે કીધું કે કેટલાક પાક છે વર્ષમાં 2 વાર પણ લઈએ છે, તો સામાન્ય રીતે એ જુદા જુદા પાક છે એનો હેક્ટર કે એકર દીઠ કેટલો ઉતારો આવે છે?
0: પાકમાં શરૂઆત અમે ચોરીની કરીએ છીએ ડિસેમ્બર મહિનાથી, તો ચોરીમાં મિનિમમ 100 મણથી લઈ અને 100 મણ ઉપર પણ એ પાક જતો હોય છે. અને ભાવનો તો ભાવ માર્કેટના ઊંચ નીચે રહેતા હોય છે એટલે એના કારણે વીઘા દીઠ 1 લાખની આજુબાજુ રહેતો હોય છે ઉતારો. તરબૂચની વાત કરીએ તો તરબૂચ 600 થી 700 મણનો ઉતારો મળતો હોય છે, એ પણ ભાવના આધારે ઊંચ નીચ રહેતું હોય છે, એમાં પણ 1 લાખની આજુબાજુ મિનિમમ એનો પણ બેનિફિટ રહેતો હોય છે. ટમેટા જોઈએ તો ટમેટા પણ ઘણીવાર માર્કેટમાં ઊંચા નીચા ભાવ રહેતા હોય છે. એમાં જોવા જઈએ તો જે ઉત્પાદન છે એ તો અમારી જે માવજતના કારણે ઉત્પાદન તો અમે લેતા જ હોય છે, પણ ભાવના આધારે જોવા જઈએ તો ઘણીવાર આગળ પાછળ જે બેનિફિટ થતું હોય છે. મરચાંની વાત કરું, મરચાંમાં પણ શરૂઆતમાં માલ સારો અને વેરાયટી પણ સારી હોય છે, એ વખતે માલનું ગુણવત્તા પણ સારી હોય છે, એ વખતે શરૂઆતમાં બજાર થોડી ઓછી હોય છે, એ વખતે માલ ભરપૂર હોય છે. પાછળથી જ્યારે બજાર હાઈ થાય ત્યારે માલ અમારા જોડે થોડો ઓછો થતો હોય છે, પણ સરવાળે એનું બેનિફિટ અમને મળી રહેતું હોય છે.
1: એટલે કહી શકાય કે જે ચીલા ચાલુ તમે ખેતી કરતા હતા અને એની બદલે હવે જ્યારે તમે આ મલ્ચિંગનો ઉપયોગ કરો છો, ટપકનો ઉપયોગ કરો છો, વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો છો અને આવકમાં પણ આપણને એ ફેર જોવા મળે છે બરાબર, તો બીજા ખેડૂતોને ખાસ કરીને એને લઈને શું કહેશો કે જે આધુનિક પદ્ધતિઓ છે અપનાવી જોઈએ, શું કહેશો?
0: હા, બીજા ખેડૂતોને હું કહેવા માગું છું કે જે ચાલુચીલા ખેતી છે એમાં જોવા જઈએ તો

0: એરંડા છે વર્ષનો એક જ પાક છે, એ પણ વરસાદ આધારિત. કદાચ ઘણી વખત એવું થતું હોય છે વરસમાં બબે વાર વાવણી કરીએ છતાંય પણ એમાં કોઈ કોઈક સમયે લોસ પણ જતી હોય છે. કપાસ છે, કપાસમાં પણ વરસાદના કારણે ઘણી વખત પાછળથી નુકસાન થતું હોય છે, ઘણી વાર આગળથી નુકસાન થતું હોય છે. એના જો ડિફરન્સમાં જોવા જઈએ તો જે ટપક મલ્ચિંગથી ખેતી કરીએ એમાં ઘણો બધો ફાયદો છે, કારણ કે ટપક અને મલ્ચિંગની જે ખેતી છે એ વરસાદ પૂરો થઈ જાય, કારણ કે વરસાદની સિઝન પૂરી થઈ જાય પછી શરૂઆત કરવાની હોય છે, એટલે ટપક મલ્ચિંગની ખેતીમાં 100% ફાયદો છે. અને બીજા ખેડૂતોને કહેવા માગું છું કે ટપક મલ્ચિંગથી તમે શરૂઆત કરશો તો ઘણો બધો ફાયદો છે.
1: અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે ફળપાકોમાં આંબા, જામફળ, લીંબુ, દાડમ જેવા ફળપાકોનું વાવેતર થાય છે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોના અથાગ પ્રયત્નો અને એમની મહેનત વડે જિલ્લામાં કમલમ, ટીસ્યુ, ખારેક જેવા ફળપાકોનું પણ વાવેતર થયું છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 5,200 હેક્ટર જેટલા ફળપાકનું વાવેતર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો શાકભાજી પાકોમાં મુખ્યત્વે ટામેટા, મરચાં, રીંગણ, ભીંડા જેવા શાકભાજી પાકો તેમજ વેલાવાળા શાકભાજી પાકોની વાત કરીએ તો કાકડી, તુરિયા, ગલકા, દૂધી જેવા વેલાવાળા શાકભાજી પાકો પણ થાય છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 16,000 હેક્ટર જેટલો શાકભાજી પાકોનો વિસ્તાર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના મુખ્યત્વે ધોળકા તાલુકામાં ફૂલપાકોમાં સૌથી સારું વાવેતર થયેલું જોવા મળે છે. લગભગ 2,100 હેક્ટર જેટલા ફૂલપાકોનું વાવેતર થાય છે અને આ બાગાયતી પાકો થકી ખેડૂતો સારી આવક મેળવી અને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.
2: સાહેબ, એવું કહેવાય છે કે અત્યારનો જે ગાળો છે તેમાં એક બાગાયતી પાકોમાં ક્રાંતિ શબ્દ વપરાય છે, શા માટે?
1: જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતો ચીલા ચાલુ અને પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ અવેરનેસ પ્રોગ્રામો, ખેડૂત શિબિરો, ખેડૂત તાલીમો અને સોશિયલ મીડિયા થકી અત્યારે ખેડૂત મિત્રો બાગાયત ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો જે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પોતાની આવકમાં વધારો થાય છે, એકમ યુનિટમાં પોતે સારી એવી ખેતી કરી, મલ્ટી લેયર ક્રોપિંગ કરી અને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરે છે. આ ઉપરાંત સમય અને ટેકનોલોજી સાથે ખેડૂતો આગળ વધી પોતે બાગાયતી પાકોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી, જેમ કે ખેડૂતો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિ, ગ્રો કવર જેવા વિવિધ આયામોનો ઉપયોગ કરે છે, તેમજ રક્ષિત ખેતીના વિવિધ ઘટકોનો ઉપયોગ કરી અત્યારે ખેડૂતો પોતે પોતાની આવકમાં ખૂબ વધારો કરતા જોવા મળ્યા છે.
2: અચ્છા, આજના સમયમાં બાગાયતી ખેતીમાં કયા કયા મુદ્દા ખૂબ જરૂરી છે જે ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જોઈએ?
1: હાલના સમયમાં આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રોએ પોતે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક ટેકનિક, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા જો થાય તો પોતે પોતાની આવકમાં ચોક્કસ વધારો કરતા જોવા મળે છે. ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે એક વિનંતી કરીએ કે પોતે અત્યારે જે પણ નવી ટેકનોલોજી છે એમાં વાત કરીએ ખાસ તો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિનો ઉપયોગ, ગ્રો કવરનો ઉપયોગ, ક્રોપ કવરનો ઉપયોગ, ફ્રૂટ બેગનો ઉપયોગ તેમજ અત્યારે માર્કેટમાં જોવા મળતા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો પોતે પોતાના ખેતરમાં આજ પ્રકારે બાગાયતી ખેતી કરે તો તેઓ પરંપરાગત ખેતી કરતા વધુ આવક મેળવે એ ચોક્કસ ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે વિનંતી કરીએ છીએ.
2: સાહેબ, આપ એક બાગાયત નિષ્ણાત છો, આપની પાસેથી એ જાણવું છે કે બાગાયતી પાકો લેતા જે ખેડૂતો હોય એમને ખાસ કરીને કયા પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને તે માટેના સોલ્યુશન શું હોય છે?
1: બાગાયતી પાકોમાં વાત કરીએ તો સૌથી મોટો પડકાર હોય છે જે ભાવનો ચઢાવ અને ઉતાર. માર્કેટમાં વાત કરીએ તો શાકભાજી પાકોમાં જ્યારે સિઝન હોય ત્યારે ભાવ ખૂબ નીચા જોવા મળે છે, તેમજ કોઈ સિઝન એવી જોવા મળે છે કે જેમાં ખેડૂતોને ખૂબ સારા ભાવ મળતા હોય છે. આ ઉપરાંત બીજો પડકારની વાત કરીએ તો બાગાયત ખેતીમાં સૌથી વધારે રોગ અને જીવાતનું પ્રમાણ પણ જોવા મળે છે. આના ઉકેલ માટે આપણે વાત કરીએ તો જે ખેડૂતોને ભાવના ચઢાણ અને ઉતાર માટેના પ્રશ્નો રહેતા હોય તો અત્યારે સૌથી સારું માર્કેટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે. તો ખેડૂતો પોતે કોઈ કંપની જોડે પહેલાથી જ એગ્રીમેન્ટ કરી અને પોતાની પેદાશનો ભાવ પહેલાથી જ નક્કી કરી અને એમને વેચે છે. આ ઉપરાંત રોગજીવાતના પ્રશ્નો પણ બાગાયતી ખેતીમાં ખૂબ જોવા મળતા હોય છે. તો અત્યારના સમય પ્રમાણે જૈવિક દવાઓ અને એના ઉપયોગ વડે આપણે આ પણ રોગજીવાતના પ્રશ્નો નિવારી શકીએ છીએ. તેમજ રોગજીવાતમાં વાત કરીએ તો જે ખેડૂત મિત્રો રક્ષિત ખેતીથી ખેતી કરતા હોય, એટલે કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરે,

0: એમાં પણ ખેડૂતોને રોગજીવાતના પ્રશ્નો ખૂબ ઓછા જોવા મળે છે.
1: સાહેબ, એક વાત એ જાણવી છે કે જ્યારે ગુજરાતમાં આપણે બાગાયત પાકની વાત કરીએ ને, તો એમાં વિશેષ કરીને કેટલીક ટેકનોલોજી છે અત્યારે ખેડૂતો અપનાવતા થઈ ગયા છે, તો એ ટેકનોલોજી કઈ છે અને તેના લાભ કેવા મળી રહ્યા છે?
0: અત્યારે ખાસ કરીને જોઈએ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં ખેડૂતો પોતે અવેર થઈ અને મલ્ચિંગ, ક્રોપ કવર, ટપક પદ્ધતિ નો ઉપયોગ કરી સારામાં સારી આવક મેળવી રહ્યા છે. આપણે એમાં ખાસ વાત કરીએ તો મલ્ચિંગમાં, કે જે ખૂબ અગત્યનો રોલ બાગાયતી ખેતીમાં અને એમાં પણ શાકભાજી ખેતી કરતા ખેડૂતોમાં સૌથી અગત્યનો રોલ મલ્ચિંગ ભજવે છે. મલ્ચિંગની આપણે વાત કરીએ તો મલ્ચિંગ બે પ્રકારના જોવા મળે છે, જેમાં પ્લાસ્ટિક મલ્ચિંગ અને બીજું જૈવિક મલ્ચિંગ એટલે કે આચ્છાદન. પ્લાસ્ટિક મલ્ચિંગમાં આપણે વાત કરીએ તો શાકભાજી કરતા ખેડૂતો જો પ્લાસ્ટિક મલ્ચિંગથી વાવેતર કરતા થાય તો એમાં ખેડૂતોને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે, પોતે નિંદામણ માટે એટલે કે મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે. આ ઉપરાંત ટપક પદ્ધતિ સાથે મલ્ચિંગ હોય તો મલ્ચિંગમાં વોટર સોલ્યુબલ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરતા ખેડૂતો જોવા મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે છે અને છોડ તંદુરસ્ત રહે છે. આ તબક્કે આપણે ખાસ વિનંતી કરીએ ખેડૂતોને કે સિઝનમાં જે પણ આપણે શાકભાજી પાકો વાવતા હોય એમાં મલ્ચિંગનો ઉપયોગ કરો અને એમાં બાગાયત ખાતા દ્વારા પણ સહાય મળવાપાત્ર થાય છે. બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ કરતા ખેડૂતોને એક હેક્ટરમાં અંદાજે 26,000 રૂપિયા સહાય મળે છે. આ ઉપરાંત અત્યારે ખેડૂતો પોતે પોતાનો માલ બજારમાં વહેલા આવે અને સારો ભાવ મળે એ માટે ક્રોપ કવર એટલે કે ગ્રો કવરનો ઉપયોગ કરતા થયા છે. ગ્રો કવરની વાત કરીએ તો એક એવી વસ્તુ છે જે નોન વુવન મટીરિયલ હોય, જેને શરૂઆતના તબક્કામાં છોડ ઉપર પૂરેપૂરું ઢાંકી દેવામાં આવે છે. એટલે કે છોડનું વાવેતર થઈ ગયું હોય તો એને ઢાંકીને અને 30-35 દિવસ સુધી રહેવા દેવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપું તો જનરલી શક્કર ટેટી અને તરબૂજ જેવા પાકોનું વાવેતર સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે, પરંતુ તેની આવક એપ્રિલ અને મે મહિનામાં થતી હોવાથી ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. તેથી ખેડૂત મિત્રો, હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીની વાતાવરણ હોય ત્યારે આ પાકોનું ખેતરમાં વાવેતર કરે છે અને તે ગ્રો કવરનો ઉપયોગ કરે છે. ગ્રો કવરમાં ઉપરથી ઢાંકી દીધેલું હોય અને સાઈડમાં માટી પૂરેલી હોય તો અંદર રોગજીવાતના પ્રશ્નો થતા નથી. ખેડૂતોને શરૂઆતના તબક્કે કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી, જેથી ખેડૂતોને પોતાની ખેતીનો ખર્ચ ઘટાડી શકે છે અને એ જ માલ માર્કેટમાં ફેબ્રુઆરી મહિના કે માર્ચ મહિનાના શરૂઆતમાં આવે તો ખેડૂતોને સારામાં સારી આવક થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ, કે જે ખેડૂતો ટપક પદ્ધતિ અપનાવતા હોય બાગાયતી પાકોમાં, એમાં ટપકના ઉપયોગ વડે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે એટલે 70-80% પાણીની બચત થાય છે. આ ઉપરાંત નિંદામણનો ખર્ચ ઘટે છે, મજૂરી પણ ઘટે છે અને એમાં વોટર સોલ્યુબલ ખાતરો આપવાથી છોડને તંદુરસ્ત રહે છે. આ માટે દરેક ખેડૂતને આપણે આ તબક્કે વિનંતી કરીએ કે તેઓ પોતાના ખેતરમાં જ્યારે પણ બાગાયતી પાકોની પસંદગી કરતા હોય, ચાહે ફળ પાકો હોય કે શાકભાજી પાકો, એમાં ખાસ ટપકનો ઉપયોગ કરતા થાય તો આપણે ભવિષ્યમાં પાણીનો જે પ્રશ્ન છે એનું પણ નિવારણ કરી શકીશું.
1: અચ્છા, ખાસ કરીને જ્યારે બાગાયતી પાકની વાત કરીએ છીએ તો એવું કહેવાય છે કે જો આંતરપાક લીધો હોય તો એ નુકસાન કદાચ જો થાય કોઈ પણ કારણસર, વાતાવરણ હોય કે અન્ય કારણસર કે પછી બજારના ભાવ હોય, તો એક પ્રકારે બેલેન્સ થઈ જાય છે, તમે કઈ રીતે જુઓ છો?
0: આંતરપાકની આપણે વાત કરીએ તો ખાસ કરીને આ કોઈ નવીન ટેકનોલોજી નથી, પરંતુ પરંપરાગત ખેતીમાં પણ વર્ષો પહેલાં ખેડૂતો આંતરપાકનું અને મિશ્ર પાકનું વાવેતર કરતા હતા. પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધારે આંતરપાકનું અને મિશ્ર ખેતીનું ખૂબ મહત્ત્વ રહેલું છે. આંતરપાકની આપણે બાગાયતી પાકોમાં વાત કરીએ તો એક જ સાથે બે કરતાં વધારે પાક ખેડૂત એક જ ખેતરમાં લઈ શકે તેને આંતરપાક કહેવામાં આવે છે. આંતરપાકમાં આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ જેથી એક પાક અને એના સહાયક તરીકે આપણે બીજો પાક વાવી શકીએ. ધારો કે કોઈ પણ પાક સાથે, શાકભાજી પાક સાથે આપણે ફળીવાળા એટલે કે લેગ્યુમિનસ ક્રોપનું વાવેતર કરીએ તો એ લેગ્યુમિનસ ક્રોપ એમાં જમીનમાં નાઇટ્રોજન ફિક્સેશન કરશે, જેથી આપણે નાઇટ્રોજનનું ફિક્સેશન થવાથી ખાતરનો ઉપયોગ પણ ઓછો કરીશું અને ખેતી ખર્ચમાં પણ બચત થશે. એટલે આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ આંતરપાકમાં કે જે એક પાક એ બીજા પાક ઉપર સહાયક બની શકે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે પણ બજારમાં કોઈ એક પાકની માંગ ઓછી હોય, બજાર ભાવ

0: કથા હોય તો આપણે એને સરભર કરવા બીજા અને ત્રીજા પાકમાંથી એમાંથી સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત મિત્રો અત્યારે ફૂલપાકનું એટલે કે ગલગોટાનું પણ આંતરપાક કરતા જોવા મળે છે, જેમાં વચ્ચે ગલગોટાનું વાવેતર અને આજુબાજુમાં કોઈ પણ લેગ્યુમિનેસ ક્રોપ કે શાકભાજી પાકનું વાવેતર કરતા હોય છે. તો આનાથી નેમેટોડનો કંટ્રોલ થાય છે, પોલિનેશનના પ્રશ્નો જે હોય એનાથી નિવારી શકાય છે, મધમાખી આવવાથી આ પોલિનેશન થાય છે, જેથી મુખ્ય પાકમાં આપણે 30-40% જેટલો ઉત્પાદનનો પણ વધારો જોવા મળે છે. ખેડૂત મિત્રો જો આ રીતે આંતરપાક કરતા હોય અને 1-2 પાકનું વાવેતર કરતા હોય એનાથી જમીન પણ સુધરે છે, પાણીનો બચાવ થાય છે. આ તબક્કે આપણે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરીએ કે આંતરપાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે બંને પાકને પાણીની સુલભતા સરખી હોવી જોઈએ. હાઇટની વાત કરીએ તો એક પાક ઊંચો અને એક પાક નીચો હોય તો સૌથી સારું આંતરપાક એને કહી શકાય છે. બાગાયતી પાકોના શાકભાજી પાકોમાં વાત કરીએ તો આપણે લસણની સાથે ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ, ભીંડાની સાથે પણ ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીનું પણ જો વાવેતર કરવામાં આવે તો પણ એ નાઇટ્રોજન ફિક્સેશન કરી દે, ખૂબ સારું જમીનમાં પરિણામ જોવા મળે છે.
1: જે પ્રમાણે આજના સમયમાં બાગાયતી પાકનું મહત્વ છે તે સતત વધી રહ્યું છે, ખેડૂતો તે તરફ દોરાઈ રહ્યા છે અને તેના લાભ મળી રહ્યા છે. ખાસ વાત એ પણ છે કે જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તેનાથી જે લેબરની અછત હતી તેના પ્રશ્નો સોલ્વ થયા છે, જે ઉત્પાદકતા છે તેમાં વધારો થયો છે અને ગુણવત્તા છે તે પણ

डिस्ट्रिक्ट केळवडी मंडळ संचालित આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને WhatsApp પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે WhatsApp નંબર છે 9512-9966-88 9512-9966-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगीमां हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफळ पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે અમને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આજે ફરમાઈશ કાર્યક્રમ છે રક્ષાબંધન સ્પેશિયલ. એટલે રક્ષાબંધનનો તહેવાર તો જતો રહ્યો છે, પરંતુ આપણને ફરમાઈશ મોકલનારની અછત નથી. અને આપણને આ વખતે જેટલી બી ફરમાઈશ આવી છે એ બધી રક્ષાબંધન સ્પેશિયલ આવી છે. એટલે આ વખતનો આપણો એપિસોડ રક્ષાબંધન સ્પેશિયલ છે. તો સૌથી પ્રથમ ફરમાઈશ છે મિષ્ટીની. મિષ્ટી પોતાના ભાઈ માટે એક ફરમાઈશ કરે છે. મિષ્ટીનો ભાઈ હમણાં જ આવ્યો છે અને બહુ નાનો છે, પણ મિષ્ટી કહે છે કે મારા ભાઈને અવાજ સાંભળવા અને ગીતો સાંભળવા બહુ ગમે છે. મિષ્ટી આપણને ફરમાઈશ કરી છે હમણાં 2022ની અંદર આવેલું મૂવી રક્ષાબંધન, એનું સોંગ તેરે સાથ હું મેં, જેના ગાયક છે નિહાલ. આ ભાઈ હોય કે બહેન, જીવનમાં સફરમાં કોઈ પણ હોય, બસ એટલું જ કહે છે કે ચિંતા ન કર, હું તારી સાથે છું. બસ આ જ ભાઈ બહેનનો સંબંધ છે અને એટલે તો આપણે રક્ષાબંધન ઉજવીએ છીએ. મિષ્ટી કહે છે કે

નો ભાઈ એમના માટે એમનો જીવ છે. અને એટલા માટે જ એ હંમેશા કહેવા માંગે છે કે ભલે ને દર રક્ષાબંધને ભાઈ બહેનને વચન આપતો હોય કે હું તારી રક્ષા કરીશ, પણ મિષ્ટી કહે છે કે હું મોટી છું માટે હું વચન આપું છું કે હું આ જીવન મારા ભાઈની રક્ષા કરીશ. તો ચાલો સાંભળીએ મિષ્ટીની ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે પ્રગતિ. પ્રગતિ આપણને ફરમાઈશ કરે છે 1959માં આવેલા મૂવી છોટી બહેનનું સોંગ ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના. આ સોંગ તો મોસ્ટ ઓફલી બધાનું ફેવરેટ છે, અને જ્યારે બી આપણે રક્ષાબંધનનો કોઈ સ્ટેટસ જોતા હોય, કોઈ સ્ટોરી જોતા હોય, ત્યારે આપણને આ સોંગ તો એક બે રીલ્સમાં કે એક બે સ્ટોરીઝની અંદર જોવા મળી જ જતું હોય. પ્રગતિ આ ફરમાઈશ કરી છે પોતાના ભાઈ અને પોતાની બહેન માટે. આ સોંગની વાત કરીએ તો આ સોંગ એ લતા મંગેશકરના અવાજમાં ગાવામાં આવ્યું છે. અને જેમ કે આ વખતે આપણા ફરમાઈશ કાર્યક્રમમાં હતું કે તમે એક સારી એવી લાઇન પણ આપશો પોતાના ભાઈ કે બહેનને ડેડિકેટ કરવા માટે, તો પ્રગતિ આપણને લાઇન આપી છે કે રાખડી માત્ર દોરો નથી, એ તો બાળપણની યાદો, લાગણીઓ અને જીવનભરના સાથ આપવાનું એક સુંદર વચન છે. તમારું શું કહેવું છે આની ઉપર? પ્રગતિની આ વાત અને એમની લાગણીઓ એમની આ લાઇનની અંદર સ્પષ્ટપણે છલકાય છે. તો ચાલો સાંભળીએ પ્રગતિની ફરમાઈશ.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે કર્તવ્ય. કર્તવ્ય આપણને ફરમાઈશ કરે છે સૌથી ફેમસ સોંગ કે જે દરેક રક્ષાબંધને ગાવામાં જ આવે છે, એ છે ફૂલો કા તારો કા. આ સોંગ એ હરેક રામા હરે કૃષ્ણ મૂવી જે 1971ની અંદર આવ્યું હતું તેનું છે, અને એ ગાવામાં આવ્યું છે કિશોર કુમારના અવાજમાં. અને કર્તવ્ય આપણને કહે છે કે ભાઈ બહેનનો સંબંધ એવો છે કે જ્યાં ઝઘડા રોજના હોય પણ એકબીજા વિના દિવસ અધૂરો લાગે. આજે આ સુંદર ગીત સાથે એ પોતાની બહેનને પ્રેમ અને સલામ આપવા માંગે છે. તો ચાલો સાંભળીએ કર્તવ્યની ફરમાઈશ.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે શિશિર. શિશિર એ પોતાની બહેનને સોંગ ડેડિકેટ કરવા માંગે છે, કારણ કે એ દર રક્ષાબંધને એમની બહેન તો એમને રાખડી બાંધે જ છે, પરંતુ શિશિર જે છે એ પોતાની બહેનને રાખડી બાંધે છે, કારણ કે એ બંને ઉંમરમાં સરખા છે અને બંને એકબીજાની રક્ષા કરે છે. શિશિર કહે છે કે બાળપણમાં જે ભાઈ બહેન એકબીજા સાથે ઝઘડતા હતા એમની સાથેની યાદો અત્યારે કિંમતી લાગે છે, કારણ કે બાળપણ પાછું આવતું નથી અને યાદો હંમેશા રહી જાય છે. શિશિરે આપણને ફરમાઈશ કરી છે સોંગ બહેનાને ભાઈ કી કલાઈ પે, જે ફિલ્મ રેશમ કી ડોરી જે 1974માં આવેલું હતું તેનું સોંગ છે, જેના અવાજ આપ્યો છે સુમન દ્વારા. અને આ ફરમાઈશ એ શિશિર દ્વારા પોતાની બેનને કરવામાં આવી છે. તો ચાલો સાંભળીએ એમની ફરમાઈશ.

0: રાખડી કાંડે બંધાય છે, પણ એની કાંડ એ દિલમાં રહી જાય છે. ભાઈ બહેનનો એવો સંબંધ હોય છે જેમાં તું અને મારું કહેવાની જરૂર જ નથી પડતી. બંનેને ખબર હોય છે કે એકબીજા માટે પોતે હંમેશા એકબીજાના જ રહેવાના છે. બાળપણમાં જેની સાથે સૌથી વધુ ઝઘડ્યા હોઈએ, મોટા થયા હોઈએ, ઘણીવાર એ વ્યક્તિની જ સૌથી વધુ યાદ આવે છે. રાખડીનો દોરો ભલે નાજુક હોય, પણ ભાઈ બહેનના પ્રેમનો સંબંધ એ મજબૂત હોય છે. આજે જેટલી પણ ફરમાઈશો આપણે સાંભળી છે, એ દરેક ગીત પાછળ એક લાગણી હતી, કોઈ બહેનનો પ્રેમ હતો, કોઈ ભાઈની યાદ હતી, તો કોઈના બાળપણની મીઠી યાદો હતી. આવી જ લાગણીઓ અને સંગીત સાથે ફરી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, ખુશ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. ફરીથી મળીશું આવતા ફરમાઈશ કાર્યક્રમમાં. શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપની ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512966888 પર મોકલી આપજો. યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાંના હશે તો અમને તેમને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું RJ પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આરજી એઆર આપસોનો દોસ્ત આપનો હોસ્ટ સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર લઈને આવું છું એક સુંદર મજાની નવલકથા જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ નવલકથાનું નામ છે ટોલર વહુ. કેટલાક એપિસોડથી આપણે આ ડોલર વહુ કે જેમાં એક માણસગત સ્વભાવ જેને વિદેશી રૂપિયા વિદેશી કિંમત વધારે લાગે છે અને એ માણસના એ પરિવારની આ કથા છે. ખાસ કરીને દીકરી પરણાવી હોય તો વિદેશી એનઆરઆઈ સાથે અને જો વહુ પણ લાવવાની હોય તો એનઆરઆઈ સાથે અને દીકરો આપણે ક્યાંક બહાર વિદેશ મોકલવાનો હોય પૈસા કમાવા ડોલરમાં કમાવા તો એ દીકરાનું મહત્વ પણ પરિવારમાં વધી જાય છે. કંઈક આવી જ પૃષ્ઠભૂમિ ઉપર આ વાર્તાને આપણે અત્યારે મધ્ય ભાગ સુધી ખેંચી લાવ્યા છીએ અને શ્યામ તેની બહેનના લગ્નમાં આવે છે અને આખરે પોતાના નાના ભાઈની પત્ની એટલે કે મીનાક્ષીને જ્યારે દીકરો અવતર્યો છે ત્યારે વલસાડની પોતાની નોકરીના સંસ્મરણોને વાગોળવા અને એ દીકરાને જોવાના બહાને તે વલસાડ પહોંચે છે. આ વાત આપણે ગત એપિસોડના અંતિમ પડાવમાં કરી હતી. શ્યામ અને મીનાક્ષી વચ્ચેનો સંવાદ થાય છે. શ્યામ પૂછે છે વલસાડ વિશે, આસપાસના પરિવારજનોના અન્ય લોકો વિશે, વાતાવરણ વિશે, પોતાના એટલે કે મીનાક્ષીના મકાનમાં એ સુંદર મજાના વૃક્ષોને બાગ બગીચાઓની લતાઓની વાર્તાને એ યાદ કરે છે અને ત્યારે જવાબમાં એટલે કે પ્રત્યુત્તરમાં મીનાક્ષી કહે છે કે હવે તો એ સમજવાવાળા લોકો પણ નથી અને હું પણ નથી. અમદાવાદમાં હું વસવાટ કરું છું એટલે હવે મારો પણ અહીંનો લગાવ અને એમની સાથેનો સંબંધ જ્યારે જુદો થયો હોય ત્યારે એ વિશે વધારે શું કહી શકાય વર્તમાન પરિસ્થિતિમાં એ નક્કી નથી કરી શકાતું. અને આ સંવાદ વચ્ચે શ્યામ પોતાની મનોવ્યથાને પણ ઠાલવે છે અને ત્યાંથી આપણે વિદાય લીધી હતી. એટલે આજના એપિસોડમાં આ વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષી શ્યામને કહે છે, તમે નિરાશાવાદી બની ગયા છો, જો તમને એવી લાગણી થશે તો પછી અમારા જેવા લોકોનું શું થશે? તમે તો ધનવાન છો, અનિતા તો સ્વયં એ દેવી લક્ષ્મી જ છે, તમારા માતા અને બહેન તમારી પ્રશંસા કરતા થાકતા નથી, અને તમારા જીવનમાં વળી શું ખૂટે છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ટોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ બધું તો ઠીક છે, પણ તું મારું દુઃખ કઈ રીતે સમજે મીનાક્ષી? તું તો તારા પોતાના લોકોની વચ્ચે જીવે છે, એ લોકો તારી ભાષા બોલે છે, તારી સંસ્કૃતિના જ છે. તારા દીકરાને તું સાચા વાતાવરણમાં ઉછેરી પણ શકશે, તેનું સાચું શિક્ષણ તું આપી શકીશ. તારે કોઈ મૂંઝવી નાખે તેવી સ્થિતિમાં જીવન વિતાવવાનું નથી. શ્યામ, પારકે ભાણે લાડુ તો હંમેશા મોટો લાગતો હોય છે, મીનાક્ષી જવાબ આપે છે. પણ શ્યામ કહે છે, પણ શું એ જ વાત તને લાગુ નથી પડતી? તો શું શ્યામ એટલો તો સુખી નહોતો જેટલો સૌ ધારતા હતા? અમેરિકા જેવા સ્વર્ગમાં પણ કોઈ વ્યક્તિ શું દુઃખી હોઈ શકે? મીનાક્ષીના મનમાં આ વિચારો આવી ગયા. શ્યામ કહે છે, મીનાક્ષી, ત્યાંના જીવનમાં તો તને સહેજે કંઈ સમજણ ન પડે અને તને ખ્યાલ પણ નથી. શ્યામે આગળ કહ્યું, કોઈ વસ્તુ સેલમાં ખરીદતા અને એમ વિચારતા કે $1 ભાવ 40 રૂપિયા છે, માણસ કેટલા દિવસ સુધી સુખી રહી શકે? ભલે $1,000 તમે કમાવ છો અને કહેતા ફરો છો કે તમે 40,000 રૂપિયા કમાવ છો, પણ તેથી શું? એ લોકોનો કદી વિશ્વાસ ન કરતી જે દેશની સમૃદ્ધિની વાતો કરે પણ ત્યાંની સમસ્યાઓ વિશે હરફ પણ ન કાઢે. મીનાક્ષી પૂછે છે, શું તમે અનિતા વિશે કંઈક કહો છો? વાત અહીં વિચારવાની છે. કહેવાતા સુંદર મજાના વાતાવરણમાં પણ કેટલાય પ્રશ્નો હોઈ શકે છે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનાક્ષી, એક એક ડોલર કમાવવા માટે અમારે ખૂબ જ મહેનત કરવાની હોય છે, અને અમે આ મહેનત એવી સ્થિતિમાં જીવીને કરીએ છીએ જ્યારે અમે અમારા લોકોથી દૂર રહીએ છીએ, અમારી સંસ્કૃતિથી અને અમારા મૂળિયાથી દૂર રહીએ છીએ. જે લોકોની સાથે અમે ભળી શકીએ છીએ તે પણ મોટે ભાગે તો ભારતીયો જ છે. ત્યાંના મૂળ સમાજમાં હજી અમે તદ્દન ઓગળી જઈ શકતા નથી અને કદાચ કદી ઓગળી જઈ શકીશું પણ નહીં. વળી ગમે તેટલા વર્ષો તમે ત્યાં રહો ને તો પણ પરિસ્થિતિ આવી જ રહેશે. અમે જ્યારે કોઈ મંદિર બાંધીએ કે મસ્જિદ અને ગુરુદ્વારા તે ભૂમિમાં બાંધીએ તે જાણે ત્યાંની અમારી એકલતાને ઓછી કરવાની અને અમારા મૂળિયા સાથે જોડાઈ રહેવાની કવાયત જ છે. મીનાક્ષી કહે છે કે જો એમ જ હોય તો તમે પાછા કેમ નથી આવી જતા? અમારી સ્થિતિ એક એવા પશુ જેવી છે જે કળણમાં ભરાયું છે. આ કળણ જો કે ડોલર અને વિલાસી સગવડોનું છે, એટલું જ બંને ભેગા થઈને કરોડિયાના જાળા જેવું છે જે અમને બાંધી જકડી રાખે છે. અમારી આવડત મુજબ અમને ત્યાં સારી નોકરીઓ મળે છે, તેમાં જ્ઞાતિ ભાષા જેવી લાગવગની કે રાજકારણની ખટપટની કોઈ અસર પડતી નથી, એટલે આવડત મુજબ નોકરી મળી પણ જાય છે. એ રીતે શાંતિથી કામ પણ થઈ શકે છે. એ દેશમાં મળતી સુવિધાઓના આરામથી અમારા શરીરો પણ ટેવાઈ જાય છે. મારો જ દાખલો લઈએ, એક સમય એવો હતો કે જ્યારે મારા પગ જ મારી ગાડી જેવા હતા એમ હું કહેતો. હવે તો હું ઘરની બહાર ગાડી વિના પગ મૂકી શકતો નથી. જો હવે હું પાછો ફરું તો વધુ દુઃખી થઈ જાઉં. પહેલી વાર શ્યામ પોતાના દુઃખની દિલથી વાત કરી રહ્યો હતો અને તે જાણતો હતો કે મીનાક્ષી એક સીધી સાદી છોકરી છે જેણે તેની કિંમત કદી ડોલરના મૂલ્યે આંકી નહોતી. તમે સાંભળી રહ્યા છો અને આ જે ડોલર વહુના અંશો છે એ હૃદયને સ્પર્શી પણ રહ્યા છે. તો વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. શ્યામ પૂછે છે, મને કહે મીનાક્ષી, શું તું સુખી છે ખરી? સાચી ચિંતાની ભાવનાથી તેણે પૂછી લીધું. સહેજ મો મરડીને મીનાક્ષી હસી, મારે તમને સત્ય જ કહેવાનું છે કે મારે મારા દુઃખો માટે તમારા માતા અને બહેનને માથે આરોપ મૂકવાનો છે. ના, તો મને સત્ય જ કહે, શ્યામ પૂછે છે. મીનાક્ષી જવાબ આપે છે, તમારા ડોલરે મારા પર કહેર વર્તાવ્યો છે શ્યામ. બાતો બધી જ વાત ડોલરના જાદુઈ કાચથી જુએ છે. અમે જે કંઈ કરીએ તેની તેમને મન કશી જ કિંમત નથી. ગિરીશે અને મેં અમે બંને સુરભીના લગ્નમાં

ટેકો કરવા માટે લોનો લીધી છે, વળી કામ કરીને પણ ઘણો ટેકો કર્યો જ છે. પણ જ્યારે સુરભીના લગ્નની તિથિ ઠરાવવાની વાત આવી ત્યારે અનિતાની અનુકૂળતા પ્રથમ જોવામાં આવી. જે રૂપિયા વહુ તમારી સાથે આટલા વર્ષો રહી તેની અનુકૂળતા નહીં. સુરભી તો મને યાદ સુદ્ધા કરતી નથી, બધો યશ તેની ડોલર ભાભીને જ મળે છે. આછો નિશ્વાસ નાખીને તેણે આગળ કહ્યું, મને ખબર છે કે સગાવાલાઓની સામે બાએ કહ્યું જ હશે કે અનિતાની ઉદારતાને લીધે લગ્ન લઈ શકાયા, મારા નામનો ઉચ્ચાર એકવાર પણ નહીં જ થયો હોય. શ્યામા વાત સાંભળી ચોંકી ઉઠ્યો. આટલે દૂર વલસાડમાં રહે અમદાવાદમાં શું થઈ રહ્યું હતું તેની આ છોકરીને કઈ રીતે જાણ થઈ? ભલા શું તેની પાસે વિશિષ્ટ શક્તિઓ હતી કે પછી સાવ સાદી વાત હતી, અનુભવથી મળેલું જ્ઞાન હતું? એમ જ હશે. ભારે હૃદયે શ્યામ વલસાડથી વિદાય લે છે. હર્ષને લઈ ને અમદાવાદ પાછા ફરે હવે મીનાક્ષીને પણ 6 મહિના થઈ ગયા. તે હવે પડખાવેર થવા લાગ્યો હતો અને થોડા ભાંખોડિયા પણ ભરતો હતો. પોતાના દાદાનો અવાજ તે તરત ઓળખી જતો અને તરત તેમની સામે ડોક ફેરવતો. મનહરલાલને તે ગાઢ મિત્ર જેવો લાગતો અને બની પણ ગયો હતો. પછી શું ખરેખર ફરી વાર પણ ડોલર વહુના એધાણ આ ઘરમાં વર્તાય છે કે નહીં મીનાક્ષીને, એ વાત પણ માણીશું અવિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

કોઈક કોઈક વાર સુરભી મળવા આવતી. નવા ઘરમાં તે ખૂબ સુખી હતી અને નવી જિંદગી પણ તે માણી રહી હતી. ખાસ તો એટલા માટે કે તેના સસરા ખૂબ સજ્જન માણસ હતા. આશ્ચર્યની વાત એ હતી કે અનિતાના પિતા કૃષ્ણકાંત ઘણા દિવસથી તેમને ઘરે મળવા આવેલા નહોતા અને તેનું શું કારણ છે એ પણ કોઈ જાણતું ન હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના

સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. મઠિયાનો લોટ કૂટતી વખતે નીલાબાને છાતીમાં દુખાવો થયો. એમણે તે તરફ ધ્યાન ન આપ્યું, પણ બીજે દિવસે નહાતી વખતે તેમને પોતાના સ્તનમાં ગાંઠ જેવું જણાયું. અને આ ગુમડા પર થોડો શેક કરવા પોટલી મૂકીશ એટલે બધું ઠીક થઈ જશે એમ વિચારી ફરી તેમણે એ વિશે કંઈ કર્યું નહીં. પણ જ્યારે અઠવાડિયા પછી ગાંઠ છૂટી ન પડી ત્યારે તેઓ ગભરાઈ ગયા. શાળાએ જવા તૈયાર થતી મીનાક્ષીને તેમણે બોલાવી અને ગાંઠ બતાવી. મીનાક્ષીએ તરત શાળાએ ફોન કરીને એક દિવસની રજા મૂકી અને પછી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લઈ લીધી. ગિરીશ કે મનહરલાલને કશું જણાવ્યું નહીં અને જો કે તે પણ સહજ વ્યાકુળ પણ થઈ ગઈ હતી. તેણે બહારથી શાંતિ જાળવી સામાન્ય વાત કરતી હોય તેમ તેણે સસરાને કહ્યું, બાપુ અમે જરા ડૉક્ટર પાસે જઈએ છીએ, ચિંતા ન કરશો, હર્ષ સૂતો છે, તેના પર જરા નજર રાખજો. ડૉક્ટરે નીલાબાને તપાસ્યા અને તેમને બહાર જવા કહ્યું. મીનાક્ષીને બોલાવીને પૂછ્યું, આ દર્દી તમારા શું થાય છે? તેઓ મારા સાસુ છે. હે ડૉક્ટર, તેમને શું થયું છે? આમ તો સ્તનમાં ગાંઠ છે એટલે આપણે બાયોપ્સી ટેસ્ટ કરવો પડશે, ત્યાર પછી જ કહી શકાય કે શું થયું છે. અને આ સાહજિકપણે ચિંતાનો વિષય બની જાય. હવે મીનાક્ષી શું કરશે અને એમના પરિવારમાં કેવા વમળો સર્જાશે એ માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. આ વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એટલે શું શું કંઈ જોખમી બાબત છે? મીનાક્ષી ડૉક્ટરને પૂછે છે. અત્યારે તો કંઈ કહી શકાય નહીં. જો ગાંઠ મલિન હોય તો એનો અર્થ થાય કે કેન્સર છે, અને તેમ ન હોય એવું બની શકે ખરું. હમણાં તો તેમને કંઈ કહેશો નહીં. ખૂબ ચિંતિત મને મીનાક્ષી બહાર આવી. નીલાબાએ તેની સામે ધારી ધારીને જોયું. ઈચ્છું છું કે ચિંતાનું કશું કારણ નહીં હોય. શું કોઈ મલમ તેમણે લખ્યો છે જે હું લગાડી શકું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના રચયિતા લેખિકા છે સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ના, તેમણે કહ્યું કે તમે જલ્દી જ સારા થઈ જશો, મીનાક્ષીએ આશ્વાસન આપતા કહ્યું. આવી ચિંતાની વાત તે શ્યામને કરી શકે તેમ ન હતી, કેમ કે તે છેવટે દૂર અમેરિકામાં હતો. જો તે સુરભીને કહે તો તે વળી વાતને જગાવી જ મૂકે, તેથી તેણે આ વાત એકલા ગિરીશને જ કહેવાનું ઠરાવ્યું. રાત્રે જ્યારે ગિરીશ એકલો મળ્યો ત્યારે તેને બા વિશેની વાત કહી. ગિરીશની આંખમાં આંસુ આવ્યા અને ગભરાઈને તેણે પૂછ્યું, શું તને લાગે છે કે બાને કેન્સર છે? આશ્વાસન આપતા મીનાક્ષી બોલી, ના, કોણ કહે છે કે કેન્સર છે? આપણે ઓપરેશન કરાવીને ગાંઠ કઢાવી નાખીશું. તે ગાંઠ મલિન ન પણ હોય એવી સંભાવના તો છે ને? બીજે દિવસે મીનાક્ષીએ નીલાબાના ઓપરેશન માટેની તારીખો અને એપોઇન્ટમેન્ટ લઈ લીધી. અલબત્ત તેની સાસુને ખૂબ શક તો થતો હતો. તે બબડતા હતા, મને લાગે છે કે કંઈક તો મને થયું જ છે. મીનાક્ષી મને સાચું કહેતી નથી, મારો દીકરો ચિંતા કરતો દેખાઈ આવે છે, પણ મારી વહુના મોં પરની શાંતિ અને માનસિક સંતુલન ખરેખર વખાણવા જેવા છે. મને કંઈ થઈ જશે તો સુરભીનું શું? કોઈ દિવસ હોસ્પિટલમાં પગ મૂક્યો નહોતો એટલે સ્વાભાવિક રીતે જ નીલાબા ગભરાતા હતા. અને જીવનમાં આવા પ્રસંગો આવે ત્યારે ગભરામણ, ચિંતા અને વિશ્વાસ ઢકતો હોય છે. હવે શું થશે એ વાતને આપણે માણવાની છે, પરંતુ તમારે આ વિરામ બાદ મારી સાથે જોડાયેલા રહેવું પડશે. 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

જ્યારે નીલાબાને કહેવામાં આવ્યું કે તેમનું ઓપરેશન થવાનું છે ત્યારે વળી તેમનો ગભરાટ ખૂબ જ વધી ગયો. મીનાક્ષીએ ધીરજ બંધાવતા કહ્યું, બા, એ તો પેલી ગાંઠને કાઢવાની છે ને, એટલા માટે, બીજું કશું નથી. હું બહાર જ બેઠી હોઈશ, કશી વાતની ફિકર ન કરતા. ભગવાનને મેં ખૂબ પ્રાર્થના કરી છે, તમે જલ્દી સાજા થઈ જાઓ, બધું સારું થઈ જશે, તમે જોજો તો ખરા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી આરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપના સામુદાયિક રેડિયો સ્ટેશન પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથા ડોલર વહુના અંશોને. ઓપરેશન પછી નીલાબાને થોડા દિવસો માટે હોસ્પિટલમાં રહેવાનું હતું. સ્ત્રીઓના વોર્ડમાં તેઓને મૂકવામાં આવ્યા હતા એટલે મીનાક્ષી તેમની સાથે રાત્રે રહી શકતી હતી. એ વખતે પણ મીનાક્ષી તેમને પથારીમાં ઉઠવા દેતી નહીં અને કશા જ ઘૃણાના ભાવો વિના તેમને બેડ પેન પણ આપતી હતી. તેને આટલી નિસ્વાર્થ ચાકરી કરતી જોઈ આસપાસની સ્ત્રીઓ નીલાબાને કહેવા લાગી, તમારી દીકરી કેટલી સારી છે, આખી રાત તે જાગતી રહે છે અને જ્યારે તમે માગો ત્યારે બેડ પેન પણ આપે છે, બહુ સારું કહેવાય. નીલાબાએ ખુલાસો કર્યો, મારી દીકરી તો હૈદરાબાદ રહે છે, આ તો મારી નાની વહુ છે, મારી મોટી વહુ અમેરિકામાં રહે છે, એ આવી હોત પણ આટલે દૂર રહે છે તો તે કેવી રીતે આવે, અને પોતાના દુઃખના સમયે પણ ડોલરનું પડળ તેમની આંખ પર છવાયેલું રહ્યું. આજે પણ તેમને મન રૂપિયાની અને રૂપિયા વહુની કિંમત કશી જ ન હતી. પરીક્ષણોથી જાણી શકાયું કે ગાંઠ કેન્સરવાળી ન

રાજી થઈ ગયેલા ગિરીશે મોટાભાઈને પહેલો પત્ર લખ્યો. 2 મહિના અગાઉ જ તેણે સૌરાષ્ટ્રના પ્રવાસની ટિકિટો લીધી હતી અને દ્વારકા, સોમનાથ, ગીર વગેરે સ્થળે જ જવાનું હતું. નીલાબા ઘરે આવી ગયા એટલે મનોહરલાલે કહ્યું, તમે તમારે જઈ આવો, હું ઘરે રહીશ ને નીલાની કાળજી કરીશ. પણ મીનાક્ષીએ તેમ કરવાની ના પાડી. દ્વારકા અને ગીર કઈ નાસી જવાના છે? શું આવતા વર્ષે નહીં જવાય?

મીનાક્ષીની કમ્પેરિઝન અહીંયા થશે. આ વખતે શું થશે તે માણવાનું તમારે અને મારે બંને છે. તો જોડાયેલા રહો આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

જો અનિતા હમણાં જ આવવાની છે, નીલાભાઈએ કહ્યું. બે દિવસ અગાઉ જ તેની માએ મને કહ્યું હતું કે તે કોઈના સગાના લગ્ન માટે આવી રહી છે. જો તે મારી સ્થિતિ અંગે પહેલા જાણતી હોત તો વહેલી આવીને એક અઠવાડિયું પણ મારી સાથે ગાળત, નહીં તો હું સુરભીને બોલાવી લેત. તને પણ અનિતા સાથે રહેવાની તક મળત. મને લાગે છે કે તમારે બધાએ જાત્રાએ જવું જોઈએ. પોતાની પત્નીની આ રીતે વાત કરતી સાંભળીને મનહરલાલ શરમાતા રહ્યા. મીનાક્ષી પોતાની સાસુને ગમે તેટલી ચાકરી કરે તો પણ તેને એક પણ શબ્દ પ્રશંસાનો મળતો નહીં. તેને થયેલા જખમ હજુ તો રૂઝાયા જ નહોતા અને ત્યાં તો તે એ વાત વિસરી પણ ગઈ કે રૂપિયા વહુએ તેની કેટલી બધી સંભાળ લીધી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર આપ સૌને રેડિયો પાલનપુર પર સંભળાવી રહ્યો છું. અને અનિતાએ તો આવવાની માથાકૂટ જ ન કરી. સુરભીએ પણ પોતાની માની જરૂર વખતે કંઈ ને કંઈ બહાના કાઢ્યા અને ન આવી. પણ મીનાક્ષીની સેવા હજુ પણ નીલાબાને દેખાતી જ ન હતી. મીનાક્ષીએ પોતાના પ્રવાસને રદ કર્યો. $300 ચેક મોકલતી વખતે શ્યામે લખ્યું, પૈસાથી કોઈ પણ મદદ કરી શકે છે, પણ જે લોકો પોતાની હાજરી અને સાચી સંભાળ કરીને કાળજી લેતા હોય તેને કદી ભૂલવા ન જોઈએ. પૈસા તો ગમે તે કમાઈ શકે છે, પણ પ્રેમ અને વિશ્વાસ જેવા ખજાના ખરીદી નથી શકાતા. આ પત્ર કચરા ટોપલીમાં ફેંકી દેવાયો અને ચેકને બેંકમાં જમા કરી દેવામાં આવ્યો.

ઓફિસના કામે શ્યામ અમદાવાદ આવ્યો ત્યારે સુરભી અને તેનો પતિ તેને મળવા આવ્યા. અનિતા ગર્ભવતી હતી અને નીલાબા હજી ગર્ભમાંના એ શિશુ માટે વધુ ચિંતિત હતા. તેમને સામે જ ઉછરી રહેલા પૌત્ર માટે કોઈ ચિંતા ન દાખવી. અનિતા કેમ છે? તેને બાળક ક્યારે આવવાનું છે? તેને અથાણા જોઈએ છે? તેને શું ખાવા પીવાનું મન થયા કરે છે? આવા પ્રશ્નો પૂછી પૂછીને નીલાબાએ શ્યામને ત્રસ્ત કરી મૂક્યો હતો. જ્યારે બીજી બાજુ મીનાક્ષીનો દીકરો હવે ચાલતા પણ શીખી ગયો હતો અને તેની માતા જેટલો જ તે મોહક લાગતો હતો. વાત અહીંયા ડોલર વહુ અને રૂપિયા વહુની સાથે હવે એમના બાળકોની પણ થઈ રહી છે. શું આગળ વીતશે અને સમય શું કહેશે તે માણવા મારી સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી એટલે કે આ વિરામ સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મીનાક્ષીનો દીકરો હવે ચાલતા શીખી ગયો હતો અને તેની માતા જેટલો જ મોહક હતો. પણ મીનાક્ષી જાણે મુરઝાયેલું ગુલાબ હોય તેવી ઝાંખી અને ઢીલી બની ગઈ હતી. તેના અંદરનું અને બહારનું તો ઓજસ જાણે ઝાંખું પડી ગયું હતું. કામ માટે તેને કશો જ હવે ઉત્સાહ રહ્યો ન હતો. પોતાની ફરજો તે એક યંત્ર માનવની જેમ અને નિરુત્સાહી રીતે નિભાવે જતી હતી.

જરૂર ન હોય તો નીલાબા કદી હવે મીનાક્ષી સાથે વાતચીત પણ કરતા ન હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી ઇહારના સ્વરમાં, સમુદાયિક રેડિયો સ્ટેશન પર ટોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ, સામાજિક કાર્યકર્તા અને શિક્ષક નક્ષિક સેવાભાવી સંસ્થાના એટલે કે ઇન્ફોસિસના પ્રણેતા પણ રહ્યા છે અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. જરૂર ન હોય તો હવે નીલાબા કદી મીનાક્ષી સાથે વાત પણ કરતા નહીં. તેના લગ્નના શરૂઆતના વર્ષોમાં બંને વચ્ચે જે પ્રેમ અને વિશ્વાસનો સંબંધ બંધાયો હતો તે હવે તૂટી ગયો હતો. હર્ષ માટે શ્યામ એક રમકડું લઈ આવેલો. મીનાક્ષીએ કહ્યું, તમારે અમારા માટે આટલો બધો ખર્ચ ન કરવો, તમારે પણ હવે બાળક આવશે, આ રમકડું તમે તેના માટે જ રાખો. જો આવા મોંઘા રમકડા તમે અમને ભેટમાં આપશો તો અમે ગરીબ લોકો તમને પાછું શું આપી શકીશું. આ ગરીબ ને ધનવાનની વાત સાંભળી શ્યામ ચકિત થઈ ગયો. મીનાક્ષીને જાણે શું થઈ ગયું હતું. તેણે કહ્યું, મીનાક્ષી, આપણા કુટુંબનો હર્ષ પ્રથમ પૌત્ર છે અને તેને માટે આ તો નાની એવી ભેટ છે. અમે અહીં આવીએ ત્યારે તું કંઈ પણ નાની ભેટ આપજે, બસ બીજું શું. આમ કહીને શ્યામ વાતનો અંત આણે છે. આ બાજુ નીલાબાએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ એક વર્ષ માટે અમેરિકા જાય અને ગર્ભાવસ્થામાં આવેલી પોતાની ડોલર વહુની સંભાળ રાખે, તેની પ્રસૂતિ કરાવે. અને બે કામ થશે, હવે નીલાબાને અમેરિકા ડોલર આ બધું જોવા પણ મળશે. પણ વાસ્તવમાં આવી ઘટના સાકાર પામશે કે નહીં એ માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. આ વિરામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

મળી રહ્યા હતા ડોલર વહુના અંશો. હવે નીલામાં અમેરિકા જશે નહીં જાય, જાય તો શું પરિસ્થિતિ સર્જાશે, બધી જ વાતોને માણવા તમારે મારી સાથે આવતા અઠવાડિયે જોડાવવું પડશે. પણ ત્યાં સુધી તમારે તમારા અભિપ્રાય, આ શો વિશેના અભિપ્રાય, રેડિયો પાલનપુરની વાતો, તમારી વાતો અમને મોકલી આપવાની છે. ઇન્સ્ટાગ્રામ, એક્સ, આ સિવાય ફેસબુક છે, યુટ્યુબ છે, એની અમારી રેડિયો પાલનપુર લખીને શોધી નાખો અમારી ચેનલને, અને પછી કોમેન્ટ દ્વારા કે તમારા અવાજમાં અમને મોકલી આપો. 95-12-96-88 અમારો વોટ્સએપ નંબર છે, યાદ રાખજો, માત્ર અવાજ રેકોર્ડ કરીને વોટ્સએપ પર મોકલી આપો. વાતચીત માટે આ નંબર ઉપલબ્ધ નથી. આ સાથે તમે રેડિયો ગાર્ડનના માધ્યમથી કે પછી અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ ફોન અને આઈફોન બંનેમાં ડાઉનલોડ કરી અમારી સાથે કનેક્ટ રહો અને અભિપ્રાય ચોક્કસથી આપજો, ઈમેલ દ્વારા પણ, radiopalanpur@gmail.com. ફરી મળીશું અને આ વાર્તાને આગળ વધારીશું. નીલાબા, શ્યામ, મીનાક્ષી, અનિતા અને આ બધાની જિંદગીમાંથી આપણે પણ આપણને ગમતા કેટલાક અંશો, ચિત્રો, પાત્રો અને અનુભવોને વાગોળવાના છે. તમે અનુભવેલી વાતો માત્ર વાગોળતા નહીં, મને પણ મોકલી આપજો. ફરીથી યાદ કરાવ્યું તો ફરી મળીશું દોસ્તો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz, આપ સૌનું સમુદાયિક રેડિયો સ્ટેશન RJAR ની સાથે.

0: કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલંપુર 90.4 FM. હું છું આરજી પ્રિયંકા અને આપણે વાત કરતા હતા પન્નાલાલ લિખિત પુસ્તક માનવીની ભવાઈની. છપ્પનિયો દુકાળ પડ્યો છે અને આ છપ્પનિયા દુકાળને કારણે બધાને ખબર છે કે અંત નજીક છે, મોત નજીક છે, પરંતુ માણસોને પોતાના માયાનું પૂંછડું છૂટતું નથી. કોઈને નથી છૂટતું પોતાનું ઘર, તો કોઈને નથી છૂટતા પોતાના વાછરડા, કોઈને નથી છૂટતા પોતાના સોના ચાંદીના એ દાગીના, તો કોઈને નથી છૂટતું પોતાનો એ પ્રેમ. આગળ આ માનવીની ભવાઈમાં માયાનું પૂંછડું જીતે છે કે કુદરત, જાણીશું આજના એપિસોડમાં. એક તો ઉનાળાનો દિવસ હોય તે પાછો કામ વિનાનો, ઓછું હોય તેમ માથે ભયની લટકતી એ તલવાર, ખૂટતો જ ન હતો. રામાએ તો કહ્યું પણ ખરું, આ ધન બાપડાના ટાંડિયાના ભૂખે ભાગી ગયા છે તે શું હેડતા જ નથી. ઢોર ધાડે ગયા અને કાળું પેલી ભ્રમરે છવાયેલી ડુંગરીઓની વાત કરી, ત્યારથી તો લોકોની નજર દિવસ રાત નદી કાંઠા તરફ રહેતી. ત્યાં વળી લાંબેના સમાચાર આવ્યા, કોક વણઝારાની બાદળને લૂંટાણી, પણ દૂરની ક્યાં વાત. બીજી જ રાતે પાડોશના ગામે બુમરાણ મચી, ઢોલ વાગ્યા અને બંદૂકો છૂટી, સામસામા પડકાર દેવાયા ને ઘડીકમાં તો ગામલોક અહીં અવાયું. કાળુનું ગામલોક તો એને શરણ આપે કે સામેના એ ગામમાં ફરી રહેલી એ મશાલો ને અજવાળામાં દેખાતા પેલા ઓળાને જોઈને ક્યાંક ભાંગવા માંડે. સૌ કોઈને ખાતરી હતી ત્યાંથી નીકળેલા ધાડા નક્કી આ તરફ વળવાના. વાઘે લોહી ચાખ્યું, હવે

અલબત્ત ફળી ફળીના જુવાનો તલવાર તીર કામઠા લઈને તૈયાર રહ્યા, પણ તે વગર લેખાનું જ મરી ન જવાનું, પહોંચી વળાય એવું તો હોય જ નહીં, એવો હિસાબ સાથે એ આગળ વધ્યા. જ્યારે કાળું તો ખાંભીના ઓરતા તો રાજુને જ ઓગાળી નાખ્યા, ને પેલા મર્દનો ધર્મ પેલી ભૂતાવળે ફૂંસી આપ્યો. એક તો ભગવાનને માર્યા ને ઉપરથી એ પાછા આપણ મારીએ. ભૂખ ભૂંડી છે ભાઈ, માનવી ભૂંડું નથી, આ વિચાર સાથે કહેતો આપણે તો નિયમ, આપણે તો મારો આવશે તો હાથ ઉગામવો, નકર કદીએ નહીં હો, ભલે ને આખું ઘર લૂંટી જાય. એક રાતે ગામને ઝાંપે બેઠેલી વિચાતની ટોળીઓને એને કહેલું, અલે તમે મારી મારીને કેટલા મારવાના, એટલામાં તમને કોઈક દાજનો માર્યો નહીં જાપટે? જાપટે ત્યારે જાપટે, વેચાતે કહ્યું. જીવીએ ને તો રાજ રાખવું, પણ વેચાતને આમ બડાશ માર્યા વગર છૂટકો ન હતો. ઘર દીઠ 10 શેર દાણા લીધા હતા, પછી આમ બડાશ મારીને પચાવવાના તો ખરીદ ને, ઉપરાંત બાકીના 10 શેર મેળવવાના હતા.

મામાનું ઘર કેટલે દીવો બળે એટલે બીજી જ રાતે ગામની ઓતરાથી પા નદીની આ બાજુ પેલી લાંબી નાળવાળી બંદૂકને જામનગરી ચંપાઈએ અને ત્રણ ત્રણ અવાજ આવ્યા. હજુ તો એ લોકો આવતા હતા એ ઘોકો ભરીને પીએ એટલી વાર થાય, પણ એ પહેલાં તો ગામમાં ફફડાટ મચી ગયો. ક્યાં નાસું ને ક્યાં નાસું, કોઈ સૌ બાવરા બની બેઠા. સ્ત્રી પૂછે એ પુરુષ ન હતો સમજતો અને પુરુષની ચેતવણી આપે એ સ્ત્રી નથી સમજતી, જ્યારે છોકરા તો વચ્ચે લેખામાં જ ન આવતા હતા. માનવ જીવનની એ વેલ અત્યારે ઉલટી ભારરૂપ હતી. રો કકડને લીધે જીવલેણ ખરી. જાપે જઈને ઉભેલો ચક્યા જુવાનોમાંથી વેચાત બોલી ઉઠ્યો, તમારા બાપનું કપાળ લડો ત્યારે આ આટલી મોટી કંગને ભાગે એક બુટ્ટીએ નહીં આવે. ચેતો ચેતું હોય તો ને થઈ જાવ આડાવળી. હા હા, પેલા ઘર દી 10-13 દાણા બાકી છે ને એ કોઈ નહીં આપે, પણ જોજો કોઈનો જીવ લેતા નકર આ તો ભમરાવાળાનો ન્યાય. જો એક માર્યો તો બધાય તમારા ઉપર વરવા.

તમે સાચે સાચ પેલા હમણાં જ ઉગેલા ચોથીયા ચંદ્રમાના આછા અજવાળામાં એવું લાગતું જાણે મધમાખો ભમરીઓના ટોળા ન આવી ગયા હોય, એવો જ ગણગણાટ ને એવી જ ઝડપ. જેમ જેમ પાસે આવતા હતા તેમ તેમ જાત જાતના અવાજ ઉઠતા હતા. કોઈ માતેલા મસ્ત રણવીર સરખા, તો કોઈ વળી રુદરના વળવળાટ ભયંકર પીડામાંથી ઉઠતા હોય એવા. જામપે આવેલા કુવા આગળ એક વળી અવાજ થયો. કાળુએ ભલી, કંકુ તથા ફળીની બીજી સ્ત્રીઓને અને બાળકોને મહામુસીબતે બેસાડી રાખ્યા. હમણાં નહીં, હું કહું ત્યારે ઉઠજો ને પેલી પાછળ વાડમાં ઉકરડામાં સંતાઈ રહેજો. જોજો ક્યાંય બીકના માર્યા વેગળે ન જતા. પણ સ્ત્રીઓ અને બાળકો આ અવાજ સાથે ખળામાં બેઠેલા પક્ષીઓની જેમ છૂ થઈ ગયા. કોઈ કોઈના ગભરાટના માર્યા ધાડ તરફ જ. આખાય ગામની આ જ હાલત હતી. ધણીને પત્નીનો ભાવ ન પૂછ્યો તો પત્નીએ છોકરાઓનો, ધાવતા બાળકોને પડતા મૂકી જનાર માતાઓ પણ હતી એમાં. કોઈ કોઈનું સગું ન હતું, કોઈ કોઈને ઓળખતું જ ન હતું. જ્યારે મૂકી તો ત્યાં ધાડ આવતા પહેલા જ જાણે પોતે લૂંટાઈ બેઠા હતા. માલી ડોશી ઘરેણાની પોટલી નહીં લે, કોણ જાણે કઈ ઘડીએ છટકી ગયા, ક્યાં ગયા તેનો પત્તો જ ન લાગ્યો. નાનાની વહુ ખોડીનો સાંજો પગ થયેલા ગભરાટે નાઠી ફળી વચ્ચે રોકકળ કરતી છાતી કૂટતી પડી હતી. ડોશીની શોધાશોધ કરી રહેલા રણછોડ નાનોએ એક છેલ્લી ઘડીએ ભાગ્યા. ભાગતા ભાગતા બે ઉભાઈ વળતા બબડતા હતા. રણછોડ કહેતો, બાપ રે, આ મારો ક્યાં દન ઉઠ્યો. તે વળી ડોશીને બધું સોંપ્યું.

આવામાં એ હવે એને ક્યાં ખોળવી? જ્યારે નાનો તો રણછોડને મારવા ધસતો. લેખા, મેં કીધું તું ને કે લાવને ક્યાંક દાટી દઉં, પણ પેલી જીવની તરસી ડોસી. ઠીક છે, હમણાં તો નથી કહેતો, પણ જો ગણું જાય તો દેખ તારી ભલે કરું, ડોસીને તો ઝટકાવી જ નાખું. પણ ખરી રીતે ભાગી જનાર કરતા પેલા ભગાડનાર વધારે બાવરા હતા. ક્યાં બેસું ને ક્યાં ન બેસું? આ ઘરમાં ખાવાનું મળશે કે પેલા પહેલી કોઠી અપાવી કે કોઠલા? તો કોઈને કોઈ વળી મરતા ત્યાં મોકળા માંડતા હતા, ગાંસડી બાંધવા માટે લુગડા થમાવતા હતા. અને આમ જેને જે સૂજ્યું એ ખરું. કોઈ કોઠીઓ ભાગવા માંડ્યા ને કોઈ વળી ટોપલી સુંડલું કે લુગડું જે હાથમાં આવ્યું એ ભરવા લાગ્યા, તો કોઈને ભરેલી ખેંચી લેવા ઉપર જ રહ્યા. પેલા કોટલે વળેલાઓની પણ આ જ હાલત હતી. દૂધ નહીં તો દહીં, ધાન નહીં તો ખાણ. અરે કોઈને કોઈ ખાણ ખાણનો ભેદ જ ન સમજાય. અરે એમાંય મોંમાં ઘાલીને દીધું ને જીત્યું, છેવટ હાથમાં લઈને પલાયન થઈ ગયું એ. કોઈ કોઈ તો હાથમાં આવેલું પડતું મૂકી દેતું, એમ વધારે લેવાની લાલચ હોય એ ગુમાવી બેસતું. અહીં એ છોકરાઓની એ જ હાલત હતી. ઝૂંટા ઝૂંટમાંથી કે મોંમાં ધાસતા ધાસતા જમીન ઉપર પડી ગયું એના જ ધણી.

અને એ માથા સાટે માલ હતો. ઉચકવા જતા ગળા ઉપર કોઈનો પગ પડતો તો ખલાસ. કાળુની ફળી ગામમાં આથમણી પા છેલ્લી હતી. કાળુએ પેલા લીમડાની જે ઉભેલો જોઈ. રામો નાથો અને ફળીના બીજા બે જુવાનોએ નાસવાને બદલે એની પાસે જઈ અને ઊભા રહ્યા. શું વિચાર છે કાળુભાઈ? રામાએ પૂછ્યું. વિચાર તો, કાળુ હસ્યો, ખણાય છે રામા. એક મનમાં થાય છે કે સામા થઈએ, અને વળી બીજા મનમાં એમ થાય છે કે આપણી પાસે કાંઈ નથી ને અમથો જીવ જોખમમાં નાખવો. આવા બધા ગોટાળા કરી રહ્યો છું. પણ તારે તો ભાઈ મંગળીઓ છે એટલે કા નહીં લૂંટાય? જો ને, કેડિયું પોતિયું કાઢીને કણગમાં ભળી જાય એવો. તું જો ખરો પેલી ઓટલી પર બેઠો છે કેવો? મંગળીયાને જોયા વગર આમ જો પેલી મશાલો આપા વળી. ત્યાં તો નાથો બોલ્યો, આણી પાય વચ્ચે ઘેરાઈ જઈને નહીં કાઢ.

એની પાછળ પેલા બે જુવાનો રામાને ધોતિયું ઊંચે ચડાવવા માંડ્યું. શું વિચાર છે કાળું? તું તારે જા, હું આવું છું પાછળ. ને રામો છટકી ગયો. જ્યારે કાળું તો ભાગવાને બદલે હાથમાં રાખેલું કામઠું લઈને લીમડાને થડે મૂક્યું. કેડીઓને ફાળ્યું ઉતારતા ભેગી છરી છરીને પેલી દોરી વીંટી લીધી ને એ લોચાને લીમડાની બેડમાં ઝીલાવ્યો. પહેરેલા ધોતિયાને કચ્છ અરે લંગોટી જ જોઈ લો ને. બીજી ક્ષણે એ તીર કામઠું લઈને વાંદરાની જેમ લીમડાના બેડ પર જઈ બેઠો. ફળીની બે બાજુઓથી ધાડા આવ્યા. જેણે જ્યાં ફાવ્યું ત્યાં ઘૂસવા લાગ્યો. દસેક જણ કાળુના ઘર તરફ વળ્યા. કાળુએ કમાડું ગાડું જ રખાવ્યું હતું. મંગળો બાજુની ઓટલી પર લંગોટી ભેર થઈને બેઠો હતો. ધાડાને જોઈ રડવા લાગ્યો. રડતો રડતો કહેવા લાગ્યો, કાંઈ નહીં હે ભૈયા ઘરમાં તો. પણ કાળુની આ કળા કંઈ કામ ના આવી. કોઈ સાંભળતું હશે? પેલું ટોળું તો સીધું ઘરમાં બેઠું. કાળુનું લોહી ઉકળી આવ્યું. ઉતરું કે ન ઉતરું? પડકારું કે મરવા દઉં? ફિકરમાં ફિકરમાં પેલા પડ ભીતિયામાં બાંધેલી બળદો જ હતી, જે કંઈક રહેલી ખાલી કોઠીઓ કોટલાની તોડફોડની. બાકી અનાજ તો ક્યારનો એ ઠેકાણે કરી રહ્યા.

રાખ્યો હતો. પોટલી બાંધીને ઉકરડામાં જુદે જુદે ઠેકાણે ખાલી આવ્યો હતો. જ્યારે કપડાની પોટલી લીમડાની એ ઉપલી ડાળે બાંધી હતી. અરે, ચૂલો પાણિયાર એવા કરી રાખ્યા હતા જાણે મહિનાઓનું અવાવરું ઘર ન હોય. પણ છતાંય મારું, વાલા પટેલના દીકરાનું ઘર લૂંટાય એ અહમ વધારે રંગતો હતો, ને તે મારી દેખીતી આંખ

કાળુએ પેલી છરીને મ્યાનમાંથી ઢીલી કરી કેડે ખુશીને તીર કાંટા સાથે ધીમેકથી ઉતરી પડ્યો. પોતાના ઘર તરફ જઈ રહેલા બીજા ટોળા ભેગોએ ભળી ગયો. મંગળો હજુ ઓટલી પર બેઠો હતો ત્યાં કાળુ તો એને અનેક કુંજીઓ શીખવાડી હતી, પણ આ ભૂતાવળ જોઈને મંગળાની ડાગળી ચસકી ગઈ. પછી તો અક્કલ લડવાની ક્યાં જ હોય, કેમ મંગળ જાય? કાળુની આગળ ચાલતો એક જણ મંગળ તરફ વળ્યો, કાળુને ઓળખી પાડ્યો. એ કનકો હતો, પણ મંગળિયાનો મામો ન ઓળખી શક્યો. ઓળખ્યો તો એ તાકી જ રહ્યો, જાણે માનતો જ ન હોય પાડા સરખો કનકો મામો અને આ ક્યાં. મામાએ ભાણિયાને છાતી વળગાડ્યો. કોણ જાણે કેમ મંગળો પોખ મૂકીને રડી. કાળુને મંગળા ઉપર ચીડ ચડી, આ છોકરાને વળી શું દુઃખ પડ્યું છે? અને આ ચીડ ચડવાનું કારણ તો કનકો રોકાઈ રહ્યો હતો એ હતું, ને મામા ભાણિયાના મિલન વચ્ચે પડવું જ હતું. કનકાના

ફોર્મમાં કહ્યું, કનકાભાઈ એ ફરાતો ઘરમાં હેડ, ઇધર ઉધર ફાંફા મારીને કહે, પેલા ધાડરે અહીંથી લઈ જા બીજે ઠેકાણે, નકર પેલી આ આપણા ભાણિયાને મારવા વખત આવશે. કનકો સમજી ગયો ને ઘરમાં બેઠો, પાછળ કાળુએ ટોળા ભેગો ભળી ગયો. કનકાએ હસે હસે કરતા કરતા કામઠું ઠોક્યું, ત્યાં તો કોઈ કોઠીમાં નાખી જોયું, ત્યાંથી વળી ગુંજારમાં બેઠો, પાંચ સાત સ્ત્રી છોકરાઓ

બહાર નીકળી ગઈ, સાથે કાળુએ નીકળી. ભાઈયા એક લુગડું તો આલવું પડે, કનકાએ કહ્યું. ક્યાંથી આલું? કાળુને ફાળ પડી. હાળો, આ તો ઓળખીતો સિપાહી હેડગાલે છે. હું થોડાક દાણાની ઢગલી કરી આવે વાડમાં, પણ લેણી હણામાં જાઉં. ત્યાં તારે એમ કે લઈ જા મંગળિયાની પોતરી, જા. કનકો એ લઈ આવ્યો ને તે પાછી પહોંચાડવાની શરતે. આ ધાડા હવે ક્યાં નીકળશે કનકાભાઈ? આ તો હાળા લૂંટવાને બદલે ભાંગફોડ કરે છે.

બસ આ જાંપે જઈને બંદૂક ફોડે એટલી વાર કનકો પીલી પોતરી સાથે ચાલતો થયો. કાળુએ ભય જેવું તો હવે કહી રહ્યું નહીં, અલબત્ત ઘરની ચિંતા હતી, પણ એ ગામમાં આંટો મારવાની, રંગઢંગ જોવાની લાલચ આગળ નજીવી બની. કનકા પાછળ જતા ટોળા સાથે એ ચાલવા લાગ્યો. ગામમાં અર્ધનગ્ન માનવીઓનો મેળો ભરાઈ ગયો. જાણે મશાલો તો દિવાળીને દિવસે પેલા મેરાયા જોઈ લો, પણ આ સિવાય કાળુ પણ જોતો હતો. આમાં વારું કેટલા અને ધાડું કેટલા. કનકાને બંદૂક ફોડવા, પેલા ધાડાને બહાર નીકળવાનો સંકેત સૂચવવા ગામને ઝાંપે રવાના કરી કાળુ પોતાને ત્યાં પાછો ફર્યો. અધિરાઈ સાથે બંદૂક છૂટવાની રાહ જોવે છે તો એક ટોળી મસાલ સાથે એના ઘર તરફ વળી. એના વખત કાળુ ગુંજારના માથા પર સંતાઈ છૂટકો હતો. બેઠે બેઠે એણે એ ટોળીને ઘરમાં પેસતી ને પાછી વાંગ ફોડ કરતી જોઈ. જરાક જ વારમાં કંઈક ગડમથલ કરતી એ ટોળી બહાર નીકળીને તેમ લાગવા માંડ્યું. ત્યાં તો મંગળિયાનો અવાજ સાંભળ્યો. હું ઘંટી તો નીંદ લઈ જવા દઉં, ઓએ કનકામાનો ભાણો. કાળુ બિલાડીની જેમ માથા પરથી ઉતરી આવ્યો. મનમાં નક્કી કર્યું હતું, ઘંટી લઈ જાય તો લઈ જાય, પણ ત્યાં તો લોકોએ મંગળિયાની વાત માન્ય રાખી. તું તો અમારો એ ભાણો, કહી ઘંટીને નાથાના ઘર આગળ પડતી મૂકી ચાલતા થયા. મંગળીઓ પડ ઊંચા

અટકવાનો ન હશે, એની ઉપર જ બેસી રહ્યો. કાળુએ બહાર નીકળીને જોયું તો ફળીમાં બે ચાર મસાલો રહી હતી. ત્યાં વાત થયો અને બધા ચાંપા તરફ વળવા. આપણે સાંભળી રહ્યા છીએ માનવીની ભાવ, પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આવતા એપિસોડમાં વધુ જાણીશું કે આગળ આ માનવીની ભવાઈ કેટલે જઈને અટકે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM. હું છું આરજે પ્રિયંકા. મળીશું આવતા એપિસોડમાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર.

શહેરનો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

104 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: પ્રવૃત્તિઓની અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: 赛够。
1: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
2: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
1: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
2: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર

0: એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
1: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
0: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હેલો લિસનર્સ, આજે ભારત પ્રવાસ અને પર્યટનમાં આજે જવાનું છે પંજાબની સફર પર. પાંચ નદીઓનો આ પ્રદેશ સમૃદ્ધ પંજાબ, વેદો, સિંધુ નદીની ખીણની સંસ્કૃતિ, તક્ષશિલા યુનિવર્સિટી, દૂધ અને મધ કલા કારીગરી વગેરેની ભૂમિ હતો. અને આજે આપણે આજ પંજાબની સફર પર જવાનું છે. પંજાબ આમ તો પ્રગતિ કરી રહેલું ઉત્સાહી આતુર સહેલાણીઓ માટે મોટી દોલત છે, ખજાનો છે. ફળદ્રુપ પ્રદેશમાં ભયાનક કિલ્લાઓ

મનોહર પ્રસાદુ નયન રમ્ય ઉદ્યાનો અને પવિત્ર ધામો આવેલા છે. તેમના ભાંગડા નૃત્યમાં અને બહેનો દ્વારા ભજવાતા વિનોદી ગિડ્ડાના નાટ્યમાં અને તેના અનેક મેળા ઉત્સવમાં તેમનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને જીવન પ્રત્યેનો તેમનો ઉત્સાહ પ્રતિબિંબિત થાય છે. મોંમાં પાણી લાવે એવા પંજાબની રસોઈની વાનગીઓ પણ ત્યાંના લોકોમાં જીવી સ્વાદિષ્ટ અને ઉત્સાહ પ્રેરક છે. પંજાબનું વખણાતું ખાણું મક્કે દી રોટી અને સરસોદા સાગના ઉપરથી જ ગ્લાસ ભરીને લસ્સીનું ભોજન લીધા વિના પંજાબની સહેલગા અધૂરી છે. તો ચાલો આજે તમને લઈ જાઉં અમૃતસર, પંજાબનું આધ્યાત્મિક કેન્દ્ર. અમૃતસર દેશનું પંજાબીઓ માટેનું અતિ મહત્વનું યાત્રાધામ છે. 1577માં ગુરુ રામદાસ દ્વારા એની સ્થાપના થઈ અને પવિત્ર અમૃત સરોવર પછી તેનું નામ અમૃતસર પડ્યું. આગળ આપણે જઈશું સુવર્ણ મંદિર સંકુલ, પરંતુ ત્યાં સુધી લઈ લો એક નાનકડો બ્રેક. હું આરજે અંજલી નાનકડા બ્રેક બાદ અહીંયા પાછી જ આવીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હેલો હેલો, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. સુવર્ણ મંદિર સંકુલ અમૃતસરના હાર્દમાં આવેલું આ નયનરમ્ય મંદિર સંકુલ શીખોનું પરમ પવિત્ર મંદિર છે. પાંચમા શીખ ગુરુ અર્જુન દેવ દ્વારા 1588માં અમૃત સરોવરમાં આવેલા એક નાના ટાપુ પર તેની સ્થાપના કરવામાં આવી અને 1604ના ઓગસ્ટ માસની 16મી તારીખે તેને ધર્મ કાર્ય માટે અર્પણ કરવામાં આવ્યું. 1761માં અફઘાન આક્રમક અહમદ શાહ અબ્દાલીએ એનો સર્વનાશ કર્યો. 1803 થી 1830 વચ્ચે મહાન શીખ શાસક મહારાજા રણજીતસિંહે તેનું પુનઃનિર્માણ કર્યું. ગુરુદ્વારા સંકુલ એ હિન્દુ અને ઇસ્લામી સ્થાપત્યનું સુભગ મિશ્રણ છે અને સમગ્ર વિશ્વમાં સુંદર આકર્ષક રીતે સજાવેલા મંદિરોમાં તેની ગણના થાય છે. ઉત્તર તરફ સુંદર રીતે કોતરાયેલા ચાંદીના દ્વારવાળું દર્શની દેવરી એ મુખ્ય પ્રવેશ દ્વાર છે. તેમાં મધ્યસ્થ શીખ સંગ્રહાલય પણ છે. હરમંદર સિંહ અથવા દરબાર સિંહ તરીકે ઓળખાતી મુખ્ય પ્રતિમા અમૃત સરોવરની મધ્યમાં સ્થાપવામાં આવી છે. ગુરુ ગ્રંથ સાહેબની મૂળ પ્રત જે શીખોનો પવિત્ર ગ્રંથ છે તે રત્નજડી પેટીમાં દરબાર સાહેબમાં દિવસ દરમિયાન સાચવીને રાખવામાં આવે છે અને રાત્રે તેને ધાર્મિક વિધિ અને શિષ્ટાચાર સમારંભ દ્વારા અકાલ તખ્તમાં પરત કરવામાં આવે છે. મહારાજા રણજીત સિંહે મંદિરનો ઘુમ્મટ સોનાથી મઢાવ્યો અને અંદરના ભાગને અત્યંત ચિત્તાકર્ષક રીતે સુશોભિત કરાવ્યું, શણગાર્યું. ગુરુ કા લંગર સામુદાયિક સાર્વજનિક રસોડું જે મંદિરના પૂર્વીય પ્રવેશ દ્વારે આવેલું છે તેની મુલાકાત તો લેવી જ જોઈએ. આગળ આપણે જવાના છીએ જલિયાવાલા બાગ, પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. નાનકડા બ્રેક બાદ હું અહીંયા જ આવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મંદિર સંકુલની નજીકમાં દિવાલો વાળો સુંદર બાગ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસની એક સ્મરણીય ઘટના છે. હું વાત કરી રહી છું જલિયાવાલા બાગ. સ્વાતંત્ર્યની શાશ્વત જગતી જ્યોતના આકારમાં બાંધેલું શહીદ સ્મારક પ્રત્યે ભારતવાસીનું પવિત્ર યાત્રા સ્થળ છે. 13 એપ્રિલ 1919 ના દિવસે ત્યાં શાંતિથી બેઠેલા અને ભેગા થયેલા લોકો પર તોપમારો ચલાવવાનો હુકમ જનરલ આર ડાયરે આપ્યો. બુલેટની નિશાની વાળો દિવાલનો એ ભાગ આજે પણ જાળવી રાખવામાં આવ્યો છે. તેમાં ચોક્કસ કેટલાક માણસો મૃત્યુ પામ્યા, એ આંકડો તો આજે પણ સ્પષ્ટ નથી. પરંતુ સત્તાવાર આંકડા પ્રમાણે આ તોપમારામાં 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 ને ઈજા પહોંચી એવું દર્શાવવામાં આવ્યું છે. નાનકડી શહીદ ગેલેરીમાં ચિત્રો, વર્તમાન પત્રોમાં આવેલા અહેવાલો ઉપરાંત આક્રૂરતા ભર્યા વિકરાળ પ્રસંગની પ્રથમ દર્શનીય માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. દુર્ગિયા મંદિર અથવા લક્ષ્મીનારાયણ મંદિર. દેવી દુર્ગાનું આ પ્રખ્યાત મંદિર સુવર્ણ મંદિરના જેવું છે. ત્યાં છે રામબાગ ઉદ્યાન, સુંદર બગીચાથી વીંટળાયેલો એક નાનો મહેલ મહારાજા રણજીત સિંહે બંધાવ્યો હતો. તેમાં મોગલ સમયના શસ્ત્રો, હથિયારો, ઓજારો અને પંજાબના રાજવંશોના ચિત્રો, પ્રતિકૃતિઓ રાખવામાં આવ્યા છે. આગળ હું તમને લઈ જઈશ અમૃતસરની આસપાસ કયા સ્થળો છે જ્યાં તમારે જવું જોઈએ. પરંતુ નાનકડા બ્રેક બાદ ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. અમૃતસરની આસપાસ આવેલ છે રામતીર્થ. પુરાણ પ્રસિદ્ધ મહર્ષિ વાલ્મીકી, જેમણે મહાકાવ્ય રામાયણની રચના કરી, તેમનો આશ્રમ છે. એવું માનવામાં આવે છે કે રામના પત્ની સીતા અહીં રહ્યા હતા અને બે જોડિયા બાળકો લવ અને કુશને જન્મ આપ્યો હતો એવી કથા છે. યાત્રાના આ સ્થળ પર એક પ્રાચીન તળાવ અને કેટલાક મંદિર છે. તરણ તારણ. પાંચમા શીખ ગુરુ અર્જુન દેવે તરણ તારણ પર સોનાના ઘુમ્મટવાળું ગુરુદ્વારા બંધાવ્યું હતું. આ પવિત્ર તળાવનું પાણી અદ્ભુત ચમત્કારિક શક્તિ ધરાવતું માનવામાં આવે છે. ખાસ કરીને રક્તપિત્ત કુષ્ઠરોગ પર તે ચમત્કારિક અસર કરે છે. અને ત્યાંથી જ નજીક છે વાઘા બોર્ડર. ઇન્ડો પાક બોર્ડરની બંને બાજુએ અટારી પાસે વાઘા બોર્ડર પર રોજ સાંજે બીટિંગ ધ રીટ્રીટનો જે સમારંભ થાય છે તે દર્શનીય હોય છે અને સહેલાણીઓ માટેનું તે દર્શનીય આકર્ષણ છે. અમૃતસર અને અટારી વચ્ચે ઘણી બધી બસો આવજા કરે છે. આગળ આપણે જોઈશું આનંદપુર સાહેબ. પરંતુ તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આનંદપુર સાહેબ નૈનાદેવી પર્વતની પશ્ચાદ ભૂમા સતલજ નદીને ડાભે કાંઠે વસેલું આ સ્વર્ગીય સુખનું ગામ શીખોનું યાત્રા સ્થળ છે. 1665માં ગુરુ તેગ બહાદુરે મખોવલ તરીકે ઓળખાતી એક જૂના પુરાણા ખંડેરવાળી જગ્યા પર આ બંધાવ્યું હતું. 10મા શીખ ગુરુ જેઓ 1666થી 1708 સુધીમાં થઈ ગયા, ગુરુ ગોવિંદસિંહે તેમના જીવનના 25 વર્ષ અહીં ગાળ્યા હતા અને તેમની નિશ્રામા ગામને ખૂબ મહત્વ પ્રાપ્ત થયું છે. શીખોનું વાર્ષિક સંમેલન હોલા મહોલ્લા એ આનંદપુરનો મહત્વનો પ્રસંગ છે. આખા સમારંભના સંક્ષિપ્ત વર્ણન પરથી નિહાંગના લગ્ન સમારોહના રિવાજનો હુબહુ ખ્યાલ આવે છે. ગુરુદ્વારા કેશગર સાહિબ બૈસાખીના પવિત્ર દિવસે ગુરુ ગોવિંદસિંહે ખાલસા અથવા સિદ્ધાંતવાદીઓનું લશ્કરની સ્થાપના અહીંયા કરી હતી. શ્રદ્ધાનો પુરસ્કાર કરવામાં એમને મદદરૂપ થવા માટે તેમણે પહેલા 5 સ્વયંસેવકોને બાળ દીક્ષા સંસ્કાર આપ્યા અને તેમને પંચ પિયારે અર્થાત 5 5 વાલા એવું નામ આપ્યું. સુરમ્ય ગુરુદ્વારા શીખોના પંચ તખ્ત અર્થાત 5 તખ્તામાંનું એક છે. ગુરુ ગોવિંદસિંહના 12 આયુધોને પણ ત્યાં રાખવામાં આવ્યા છે. આગળ આપણે એના વિશે જાણીશું, પરંતુ નાનકડા બ્રેક બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. આપણે આનંદપુર સાહિબ અને જગ્યાની વાત કરી રહ્યા છે. ગુરુદ્વારા ગુરુ તેગ બહાદુર સિંહ સાહિબ એટલે કે શીશગંજ. 16 નવેમ્બર 1675 ના દિને ગુરુ તેગ બહાદુરના પવિત્ર માથાને પૂરા માન સન્માન સાથે અહીં અગ્નિદાહ આપવામાં

આવ્યો હતો. તેમણે મોગલો દ્વારા દિલ્હીમાં ફાંસી અપાઈ હતી અને તેમનું શિષ તેમના ભાઈ જૈતા દ્વારા અહીં લાવવામાં આવ્યું હતું. ગુરુદ્વારા આનંદગઢ સાહિબ એ એક કિલ્લો હતો અને ગુરુ ગોવિંદસિંહનું નિવાસ સ્થાન હતું. રોજ સાંજે યોજાતા ધ્વનિ પ્રકાશ કાર્યક્રમમાં શીખ ગુરુઓના સમય અને તેમની જીવની બતાવવામાં આવે છે. બીજા મહત્વના સ્થાનો છે ગુરુદ્વારા દમદમા સાહિબ, ગુરુ કા મહેલ, ગુરુદ્વારા પારા સાહિબ, ગુરુદ્વારા માઈ જીતોજી સાહેબ અને ગુરુ તેગ બહાદુર સંગ્રહ સ્થાન આ વગેરે. આનંદપુર સાહેબની આસપાસ કયા સ્થળો છે? એક તો છે ગુરુદ્વારા ખિતાપુર સાહિબ. આ પવિત્ર ગામ છઠ્ઠા શીખ ગુરુ હરગોવિંદે 1627માં સ્થાપ્યું હતું. ઘણું લાંબુ આયુષ્ય ધરાવનાર મુસ્લિમ સંત પીર બુધાન શાહના નામ સાથે પણ એ સંકળાયેલું છે. ગુરુ હરગોવિંદ, ગુરુ હરરાય અને ગુરુ હરકિશન આ ત્રણેય શીખ ગુરુઓના અગ્નિ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા. ભાખરા બંધ એ દુનિયાનો સૌથી ઊંચો સીધા ગુરુત્વાકર્ષણ વાળો સિમેન્ટ કોન્ક્રીટ બંધ મનાય છે. આ બંધ વિશાળ ટાંકી જેનું નામ ગોવિંદ સાગર ટાંકી આપવામાં આવ્યું છે અને એના સુંદર બગીચાની મુલાકાતે ખૂબ મોટી સંખ્યામાં સહેલાણીઓ રોજ અહીં આવે છે. આગળ આપણે જાણીશું ગુરુદ્વારા ફતેહગઢ સાહિબ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે ભારત પ્રવાસ અને પર્યટનમાં.

ઐતિહાસિક યાત્રાધામનું નામગુરુ ગોવિંદસિંહના નાના પુત્ર બાબા ફતેહસિંહ સાથે જોડાયેલું છે ગુરુદ્વારા ફતેહગઢ સાહિબ. આ સુંદર સફેદ ગુરુદ્વારા એવી જગ્યા છે જ્યાં ગુરુ ગોવિંદસિંહ

તેમને તાબે થવા કરતા તેમણે શહીદી વહોરવી પસંદ કરી હતી. આખા વર્ષ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુ અહીં મુલાકાતે આવે છે. ગુરુદ્વારા જ્યોતિ સ્વરૂપ. જોરાવરસિંહ, ફતેહસિંહ અને તેમના દાદીમાં ગુજરી ગયા પછી એમને જ્યાં દફનાવવામાં આવ્યા હતા ત્યાં જગ્યા છે. ફતેહગઢ સાહેબની આસપાસ કઈ જગ્યાઓ છે જે જવા જેવી છે? એક છે સંગોલ. ફતેહગઢ સાહેબની ઉત્તરે આવેલું આ સ્થાપત્ય 300 વર્ષ પહેલા ઉદ્ભવ્યું હોય એમ કહેવાય છે. એ સંગલ દ્વીપ તરીકે જાણીતું છે. કુશાન અને ગુપ્તાના સંરક્ષણ મુરબ્બી વટ હેઠળ આ વસાહતનું પહેલા અને 6 શેકાની વચ્ચે મહત્વ વધ્યું. સંગલ સંગ્રહાલયમાં રાજ્યની જુદી જુદી જગ્યાઓથી મળેલા સ્થાપત્યના નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા. અહીં પહેલા બીજા શેકાના સ્તૂપ અને મઠો પણ છે. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ફતેહગઢ સાહેબની આસપાસ આવેલ છે સરહિંદ. તગલક અને પઠાણ સુરવંશના રાજવંશના શાસન દરમિયાન આ ગામ ખૂબ અગત્યનું હતું. મુગલ કાળમાં 1709 સુધી આ ગામ ખૂબ વિકસ્યું. 1709 થી 1763 ના ગાળામાં શીખ અને મુગલો વચ્ચેના વારંવારના સત્તા સંઘર્ષમાં તેણે ખૂબ સહન કર્યું. તેમાં છૂટા છવાયા અનેક દરગાહ અને હજીરા આવેલા છે, જેમાં મહત્વના છે મીર મીરાન અને તાજ બીબીની દરગાહ, ઉસ્તાદ અને સાગેટની દરગાહ અને બુચર સંડાની દરગાહ. આમ ખાસ બાગ, આ આલિશાન ભવ્ય રાજાશાહી મહેલ એ સરહિંદનું મુખ્ય આકર્ષણ છે. અકબરના શાસન દરમિયાન તેનું બાંધકામ મોફિસ ખાને થાકેલા મુસાફરો માટે હાઈવે ધર્મશાળા તરીકે અને રાજકુટુંબોના આરામ ગૃહ તરીકે શરૂ કરાવેલું. પાછળથી જહાંગીર અને શાહજહાએ આ ભવ્ય બાંધકામને વિકસાવ્યું. શીખો અને મોગલોની વચ્ચેની લડાઈમાં એ પડીને પાધર થઈ ગયું. હવે એને ફરીથી ઊભું કરીને તેને સહેલાણીઓના સંકુલ તરીકે વિકસાવ્યું છે. રોજા શરીફ, આ હજીરો સૂફી સંત શેખ અહમદ ફારૂકી સરહિંદનું દફન સ્થાન છે. તો આજ માટે આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું અને ત્યારે આપણે જઈશું પંજાબના જ પટિયાલા સ્થાનક પર અને જાણીશું તેની આજુબાજુ કયા સ્થળો છે જે જાણીતા છે અને એની માહિતી પણ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.